સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે રવિવાર અધિક જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની 14મી તિથિ વિક્રમ સંવત 2082 એટલે કે 14 જૂન 2026 અત્યારે સવારના 5:58 થવા જઈ રહી છે. આજની પ્રથમ સભામાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મંગલસ્વરથી.

આપ સાંભળ્યા હતા ભક્તિ સંગીતની અર્ચના. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. થોડી જ પળોમાં આપણે સાંભળીશું વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન.

0: ये आकाशवाणी का प्रसारण है विविध भारती।
1: श्रोताओं, आप सामने रहा था विविध भारती कार्यक्रम श्री राम चरित मानस गान। આપ આકાશવાણીનો રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છો। સમય છે કૃષિ માહિતી મેળવવાનો। રજૂઆત વિરલ રાવલ।
2: શિરામણ સાથે કૃષિ માહિતી સાંભળતા સૌને ઝાઝા કરીને રામ રામ। આજે વાત કરવી છે મકાઈના પાકમાં આક્રમક જીવાત પૂછડે ચાર ટપકાવાળી લશ્કરી ઈયળ ફોલ આર્મી વોર્મ। રોમ પક્ષ વર્ગની નિશાચર જીવાત તરીકે ખૂબ જ મોટા પ્રમાણમાં મકાઈના પાન, ચમરી અને ડોડામાં કોરાણ કરીને નુકસાન કરે છે। આ જીવાત લગભગ 100 જેટલા પાકોને નુકસાન કરે છે, તે પૈકી મુખ્યત્વે મકાઈ, ડાંગર, જુવાર, શેરડી તેમજ કપાસ અને શાકભાજીના પાકોમાં નુકસાન કરે છે। ફોલ આર્મી વોર્મ અમેરિકાના ઉષ્ણકટિબંધ વિસ્તારમાં વર્ષ 2016 સૌ પ્રથમ મકાઈના પાકમાં જોવા મળેલ। આ જીવાતનો ઉપદ્રવ ઉત્તર અમેરિકા ઉપરાંત આફ્રિકન દેશોમાં પણ જોવા મળેલ છે। સદર જીવાતનો ઉપદ્રવ જુલાઈ 2018 દરમિયાન ભારતના કર્ણાટક રાજ્યમાં જોવા મળેલ હતો। હાલમાં આ જીવાતનો ઉપદ્રવ ગુજરાત રાજ્યમાં મકાઈના ખરીફ પાકમાં છૂટાછવાયા વિસ્તારમાં વર્ષ 2018 દરમિયાન નોંધાયેલ છે। ફોલ્સ આર્મી વોર્મ ઈયળો કંઈક અંશે ફોલ આર્મી વોર્મ ઈયળોની જેવી હોવાથી ફોલ આર્મી વોર્મના નિયંત્રણના પગલાં હાથ ધરતા પહેલા આ જીવાતની ચોક્કસ ઓળખ થવી જરૂરી છે। હવે આ જીવાતના જે યજમાન પાકો છે, ફોલ આર્મી વોર્મ બહુભોજી ખાઉધરી સ્વભાવની જીવાત છે। ઉપલબ્ધ સાહિત્ય મુજબ સદર જીવાત 27 જેટલા કુળના 100 જેટલા યજમાન પાકો પર નોંધાયેલ છે। સદર જીવાત મુખ્યત્વે ધાન્ય વર્ગમાં સમાવેશ થતા પાકો જેવા કે મકાઈ, જુવાર, ડાંગર અને ઘઉંને વધુ પસંદ કરે છે। આ ઉપરાંત શેરડી, ચોળા, મગફળી, બટાટા, સોયાબીન અને કપાસના પાકોમાં પણ આ જીવાતનો ઉપદ્રવ નોંધાયેલ છે। હવે નુકસાનના પ્રકારો જોઈએ। ઈંડાના સમૂહમાંથી નીકળેલી નાની ઈયળો કુમળા પાન પર રહી હરિત દ્રવ્યોનો ભાગ ખાતી હોવાથી ઉપદ્રવિત પાન પર સફેદ રંગના ધાબા જોવા મળે છે। પ્રથમ અવસ્થાની ઈયળો પોતાના મોંમાંથી રેશમી તાતણાઓ પેદા કરી હવામાં લટકે છે, જેથી પવનની ગતિ મુજબ આજુબાજુના છોડ કે અન્ય પાક પર સ્થળાંતર કરી પાકને નુકસાન કરે છે। જીવનક્રમ જોઈએ તો સૌથી પહેલા ઈંડા। હવે માદા કીટક પાનની નીચેની બાજુએ સમૂહમાં ઈંડા મૂકે છે, તેમજ ઈંડાઓના સમૂહને માદા કીટકના ઉદર પ્રવેશ પર રહેલ ભૂખરા રંગના રેશમી તાતણાઓથી ઢાંકી દે છે। ક્યારેક ઈંડાઓના સમૂહ પર રેશમી તાતણાઓનું પ્રમાણ નહિવત અથવા તો બિલકુલ હોતું નથી। ઈયળ ફોલ આર્મી વોર્મની ઈયળ 4-5 વખત નિર્મોચન કરતી હોવાથી 5-6 અવસ્થા જોવા મળે છે। પ્રથમ અવસ્થાની ઈયળો લીલાશ પડતા સફેદ રંગની કાળા માથાવાળી હોય છે। શરીર પર ભૂખરા રંગના ટપકાઓની 5 હાર જોવા મળે છે। ટપકાઓ પર નાના નાના વાળ આવેલા હોય છે। પૂર્ણ વિકસિત ઈયળ 40-45 મિલીમીટર લાંબી તેમજ 5-6 મિલીમીટર જેટલી પહોળી હોય છે। કોશેટા પૂર્ણ વિકસિત ઈયળ જમીનમાં માટીનું કોચલું બનાવીને કોશેટા અવસ્થા પ્રાપ્ત કરે છે। કોશેટા ઘાટા લાલાશ પડતા બદામી રંગના 15-16 મિલીમીટર જેટલા લાંબા તેમજ 4-5 મિલીમીટર પહોળા હોય છે। પુખ્ત કીટક નર અને માદા કીટકને અગ્રપાંખના રંગ પરથી સહેલાઈથી જુદા પાડી શકાય છે। નર કીટકની અગ્રપાંખ સાધારણ ભૂખરા તપખીરિયા રંગની હોય છે।

0: છે. અગ્રપાંખની ઉપરની ધાર નીચે કિડની આકારના અસ્પષ્ટ ડાઘ જોવા મળે છે, જે અંગ્રેજી વી આકારમાં આછા સફેદ રંગનો કદમાં નાનો ડાઘ આવેલો હોય છે. આ ઉપરાંત અગ્રપાંખની બહારની ધારની ટોચ આગળ સફેદ રંગનો પટ્ટો પણ જોવા મળે છે. તો આજે આપણે માહિતી મેળવી, મકાઈના પાકમાં આક્રમક જીવાત, પૂંછડે ચાર ટપકાવાળી લશ્કરી ઈયળ. ફરી પાછા કૃષિ માહિતીમાં આવતીકાલે મળીએ, પણ ત્યાં સુધી સૌને જાજા કરીને રામ રામ.
1: શ્રોતાઓએ સાંભળ્યો કાર્યક્રમ કૃષિ માહિતી, રજૂઆત વિરલ રાવલ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. આપને માહિતગાર કરીએ આજના દિવસ દરમિયાન પ્રસારિત થનાર શેષ કાર્યક્રમોથી. 7:20 આપ સાંભળો છો ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 દેવર્ષિ ત્રિવેદીનું સારંગી વાદન રાગ ભૈરવ. 7:55 પર્યાવરણ વિષયક. 5 આજનો વિષય છે ધરતીને તાવ આવ્યો, પ્રસ્તુતિ દર્શના સોનૈયા. 8:30 કાર્યક્રમ નિરખને ગગનમાં ભજનો જગમલ બારોટના સ્વરમાં. 8:50 કાર્યક્રમ કાવ્યધારા, જેમાં સાંભળીશું ડોક્ટર લલિત ત્રિવેદી રચિત કાવ્યો. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન 9:15. 10:00 બાળકો માટેનો કાર્યક્રમ બાલસભા. 10:30 લોકસંગીતના કાર્યક્રમમાં લોકગીતો રણુભાઈ મકવાણાના સ્વરમાં અને ભજનો કિશોરગીરી ગોસ્વામીના સ્વરમાં. 11:00 થી 3:00 સુધી કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરવામાં આવશે, જેમાં 11:02 કાર્યક્રમ વિસરાતા સૂર, 11:30 ગેરફિલ્મી હિન્દી ગીત, 12:02 ગેરફિલ્મી ગુજરાતી ગીત, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, જે આજે આકાશવાણી રાજકોટનું યોગદાન છે, જેમાં સાંભળીશું શ્રેણી નારી સંતોની શબદ સાધના મણકો 5, સંત કવિયત્રી મીરાબાઈની વાણી, લેખન અને પ્રસ્તુતિ ડોક્ટર નિરંજન રાજ્યગુરુ, સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ, ભજન ગીતા ચૌહાણના સ્વરમાં, કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા. 1:10 સુગમ સંગીત સૃષ્ટિ ભટ્ટના સ્વરમાં. 1:30 આપ સાંભળો છો કાર્યક્રમ જય ભારતી. 2:40 સંઘગાન શિક્ષણ. બીજી સભામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ. 6:00 સ્વાતિ પાઠકના સ્વરમાં સુગમ સંગીત. 6:30 પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. 8:00 પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત, પ્રાયોજક ગીર ફાઉન્ડેશન ગાંધીનગર. 7:00 દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું ICC વિમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત એચબેસ્ટન સ્ટેડિયમ બર્મિંગહામ ઇંગ્લેન્ડ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર T20 ક્રિકેટ મેચની રમતનો આંખે દેખ્યો અહેવાલ, જે આપ રમતના અંત સુધી સાંભળી શકશો. આપે મેળવી માહિતી આજના દિવસ દરમિયાન પ્રસારિત થનાર શેષ કાર્યક્રમોની. જણાવીએ હવામાન સમાચાર. હવામાન ખાતા તરફથી મળેલ માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવના મહત્તમ તાપમાનમાં આગામી 2 દરમિયાન કોઈ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. આજરોજ સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે અમરેલી અને ભાવનગર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. ગુજરાતના ઉત્તર અને દક્ષિણ કિનારાના માછીમાર ભાઈઓ માટે આગામી 2 દરમિયાન કોઈ ખાસ સૂચના આપવામાં આવતી નથી. હવામાન સમાચાર પૂરા થયા. આપ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છો.
2: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.

શ્રોતાઓ, આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છે. સમાચારનો સમય થતો આવે છે. બરાબર 6:55 પ્રથમ સંસ્કૃતમાં, 7 હિન્દીમાં, 7:05 અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી, ત્યારબાદ 7:10 પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. થોડી પ્રતીક્ષા.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું છેલ્લા 12 વર્ષમાં દેશમાં આર્થિક વિકાસ, રોજગાર, સામાજિક સુરક્ષા, કૃષિ, મહિલા સશક્તિકરણ સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. પોરબંદર ખાતે દેશનો સૌથી અદ્યતન ફર્નિચર પાર્ક બનશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ખાતે ₹74.32 કરોડના ખર્ચે નિર્મિત પુલનું લોકાર્પણ કર્યું. આજે રાજ્યભરમાં 2 લાખથી વધુ ઉમેદવારો લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષા આપશે. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. સમાચાર વિગતવાર. શ્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં દેશના ઇન્ફાસ્ટ્રક્ચર વિકાસ, સામાજિક સુરક્ષા, કૃષિ, મહિલા સશક્તિકરણ, રોજગાર અને આર્થિક વિકાસના ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે.
1: મોદીજીએ 12 વર્ષના કાર્યકાળ દરમિયાન 4 કરોડ લોકોને મકાન ઉપલબ્ધ કરાવ્યા, 35 કરોડ લોકોને જનધન ખાતા ખોલ્યા, દેશમાં દરેક ઘરે ટોયલેટ ઉપલબ્ધ કરાવ્યું, 80 કરોડ લોકોને મુફ્ત અનાજની યોજના ચલાવી, દેશની અંદર કિસાનો માટે ઉત્પાદન કોસ્ટથી 1.5 ગણી કિંમતે MSPથી ખરીદી કરી, જેથી કરી અને લોકોનું જીવન ધોરણ પણ અપ થયું, સાથે સાથે દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પણ થયું.
0: પોરબંદર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ પોરબંદર જિલ્લાના વિકાસને લગતી અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે પોરબંદર લોકસભા વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટને ઝડપી ગતિ આપવામાં આવી રહી છે, જેને કારણે આગામી સમયમાં વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે. તેમણે જણાવ્યું કે રાણાવાવ ખાતે નવા રેલવે યાર્ડના નિર્માણ માટેની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોરબંદર એરપોર્ટના વિસ્તરણ માટે પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોરબંદર અમદાવાદ વાયા મુંબઈ ફ્લાઇટ સેવાને મંજૂરી મળી ગઈ છે. પોરબંદર ખાતે 100 હેક્ટર જમીન પર દેશનો સૌથી અદ્યતન ફર્નિચર પાર્ક બનશે. પોરબંદરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાના અધ્યક્ષસ્થાને વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ યોજાઈ હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પોરબંદરના ફર્નિચર પાર્કથી ગુજરાતનો વૈશ્વિક વેપાર વધશે. આ સમિટમાં દેશના ફર્નિચર ઉદ્યોગ સાથે સંકળાયેલ ઉદ્યોગકારોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિની જાણકારી મેળવીને પોરબંદર દરિયાકાંઠે હોવાથી વૈશ્વિક વ્યાપારની વિપુલ સંભાવનાને કારણે અનુકૂળ રહેશે તેવો પ્રતિભાવ આપ્યો હતો. પોરબંદર નજીક ફર્નિચર પાર્ક માટે સૂચિત સાઇટ નક્કી કરવામાં આવી છે. ગુજરાત સરકાર અને ભારત સરકારના સંકલનથી આ પ્રોજેક્ટ આગામી સમયમાં સાકાર થશે. આ માટે 100 હેક્ટર જમીનની પસંદગી કરવામાં આવી છે અને તેને સંપાદન કરવાની કાર્યવાહી થઈ રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ખાતે ₹74.32 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવનિર્મિત 4 લેન રેલવે ફ્લાયઓવર બ્રિજ સાંઢિયા પુલનું લોકાર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ બ્રિજની કુલ લંબાઈ 678 મીટર અને કુલ પહોળાઈ 16.24 મીટર છે. રેલવે ટ્રેકથી આ પુલની ઊંચાઈ 6.25 મીટર છે. આ બ્રિજ કાર્યરત થતાં અંદાજીત 50,000 જેટલા વાહનોને રોજિંદી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે. જૂનાગઢ જિલ્લાના કેશોદ હવાઈ મથકનું 363 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે, જેમાં પાયલોટ તાલીમ સંસ્થાનું પણ નિર્માણ કરાશે. આ પ્રોજેક્ટમાં રનવેને 1371 મીટરથી 2500 મીટર સુધી લંબાવવાનો અને ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ સ્થાપિત કરાશે. આ અંગે કેશોદ હવાઈ મથકના નિયામક રાજકપૂર મીનાએ વધુ માહિતી આપી હતી.
2: કેશોદ એરપોર્ટ પે અભી એક ટર્મિનલ બિલ્ડિંગ બન રહી હૈ. ઉસ ટર્મિનલ બિલ્ડિંગ કે અંદર જૈસે લિફ્ટ્સ, એસ્કેલેટર્સ, એરો બ્રિજીસ ઓર બાકી જો લેટેસ્ટ એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગ કી જો ભી સુવિધાએ હોતી હૈ વો સારી સુવિધાઓ સે ઇક્વિપ્ડ હમારી ટર્મિનલ બિલ્ડિંગ હોગી. યે સારે વિકાસ કાર્ય કમ્પ્લીટ હોને કે બાદ મેં બહોત સારી એરલાઇન્સ ઇસ એરપોર્ટ પે આને મેં ઇન્ટરેસ્ટેડ હોંગી.

0: કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સેવા સુશાસન અને જનકલ્યાણને સમર્પિત સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જામનગર એરપોર્ટ પર આગામી તારીખ 15ના પ્રવાસી સુવિધા દિવસની ઉજવણી કરી અનેકવિધ લોક ઉપયોગી કાર્યો હાથ ધરાણા છે. આ અંગે એરપોર્ટ ડાયરેક્ટરે પત્રકારોને માહિતી આપી હતી.
1: ફ્રી હેલ્થ ચેકઅપ કા પ્રોગ્રામ રખા હૈ, ટ્રી પ્લાન્ટેશન કા પ્રોગ્રામ રખા હૈ, ઓર બચ્ચો કે લિયે પેઇન્ટિંગ કોમ્પિટિશન રખી હૈ. ઉસકે અલાવા હમ યહાં કે જો સફાઈ કર્મચારી હૈ ઉનકે લિયે સમ્માન કરને કા હમને વ્યવસ્થા કિયા હૈ, ઓર વિમેન વર્કફોર્સ ઇન એવિએશન ઇન્ડસ્ટ્રી મેં ઇસ એરપોર્ટ કે જીતને ભી વિમેન હૈ ઉનકો સમ્માનિત કરને કી વ્યવસ્થા કી.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. પ્રભારી મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લા આયોજન મંડળની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળ વર્ષ 2026-27 માટેની રૂપિયા 2,250 લાખની નવી દરખાસ્તો મંજૂરી માટે રજૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામાં તાલુકા આયોજન સમિતિ તરફથી 8 તાલુકાના રૂપિયા 13.44 કરોડના ખર્ચના કુલ 428 કામો મંજૂર કરાયા હતા. જિલ્લાની 6 નગરપાલિકા ભાયાવદર, જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા તરફથી મળી કુલ 302 લાખના ખર્ચના કામોની બહાલી અપાઈ હતી. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરમાં પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત વધુ 25 ઇલેક્ટ્રીક બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગ્રીન ટ્રાન્સપોર્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના વિઝનને સાકાર કરતી આ પર્યાવરણ ફ્રેન્ડલી ઇલેક્ટ્રીક બસો ભાવનગરના નાગરિકોને સ્વચ્છ, શાંતિપૂર્ણ અને આધુનિક પરિવહન સુવિધા પ્રદાન કરશે. આજે રાજ્યભરમાં લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષા યોજાશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટેની કુલ 2,63,345 ઉમેદવારોની લેખિત પરીક્ષા આજે રાજ્યની કુલ 879 શાળા કોલેજોમાં યોજાશે, જે માટેની તૈયારી ભરતી બોર્ડ તરફથી પૂર્ણ કરવામાં આવી છે. ભરતી બોર્ડના જણાવ્યા મુજબ ઉમેદવારો કોલ લેટરમાં દર્શાવેલ કોઈપણ જાતનું પ્રતિબંધિત સાહિત્ય કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સાથે રાખી શકશે નહીં. પરીક્ષા અંગેની કોઈપણ પ્રકારની સચોટ માહિતી માટે ઉમેદવારોએ ફક્ત ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ ચેક કરવા જણાવાયું છે. યુપીએસસીએ ભારત સરકારના વિવિધ પદો પર સીધી ભરતી માટે પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. ઉમેદવારો માટેની સૂચનાઓ સાથેની વિગતવાર જાહેરાત આયોગની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન રિક્રુટમેન્ટ એપ્લિકેશન પોર્ટલ દ્વારા 3 જુલાઈ સુધી અરજી કરી શકે છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જોકે રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત રહ્યું છે. રાજ્યના 8થી વધુ શહેરોમાં ગઈકાલે મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. આ અંગે વધુ માહિતી સાંભળીએ હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્મા પાસેથી.
2: અગર હમ બાત કરીએ મેક્સિમમ ટેમ્પરેચર્સ કી તો કોઈ વિશેષ બદલાવ આયા નહીં હૈ કલ કે મુકાબલે મેં ઓર અગલે 7 દિન તક ભી હમ ઉમીદ કર સકતે હૈ કે કોઈ વિશેષ બદલાવ મેક્સિમમ ટેમ્પરેચર મેં નહીં આયેગા. જો કલ સર્વાધિક ટેમ્પરેચર મેક્સિમમ દર્જ કિયા ગયા થા અમદાવાદમાં 42.7 ડિગ્રી સેલ્સિયસ રહા થા. સૌરાષ્ટ્ર કી બાત કરે તો 41.8 ડિગ્રી સુરેન્દ્રનગર મેં રહા થા ઓર ગાંધીનગર મેં 42.5 ડિગ્રી સેલ્સિયસ દર્જ કિયા ગયા થા.
0: વલસાડ જિલ્લાના ઉમરગામ રોડ રેલવે સ્ટેશન ખાતે સુરત મુંબઈ વચ્ચે દોડતી ફ્લાઇંગ રાણી એક્સપ્રેસને 9 સ્ટોપેજ મંજૂર કરાયું છે. આ પ્રસંગની ઉજવણી માટે ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ફ્લાઇંગ રાણીના સ્ટોપેજથી સ્થાનિક ઉદ્યોગો, નાના મોટા વેપારીઓ અને દૈનિક અપડાઉન કરતા કામદારોને મોટો ફાયદો થશે. આ વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે. ભાવનગરમાં ઉર્જામંત્રી કૌશિક વેકરિયા અને કૃષિમંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું. આ સંમેલનમાં જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિઓ, વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો, જનપ્રતિનિધિઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું. કાર્યક્રમમાં કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વિકાસ થયો છે. શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાના અધ્યક્ષસ્થાને કેશોદ ખાતે વિકસિત ભારત સંમેલન પ્રગતિપથ યાત્રા યોજાઈ હતી. અને દ્વારકાના શિવરાજપુર બીચના દરિયામાં મધ્યપ્રદેશનો એક યુવક તણાયો હતો. મધ્યપ્રદેશના 4 મિત્રો શિવરાજપુર બીચ ખાતે દરિયામાં નાહવા પડ્યા હતા ત્યારે એક યુવક દરિયામાં તણાયો હતો. ઉલ્લેખનીય છે કે

0: શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને નાહવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં દેશમાં આર્થિક વિકાસ, રોજગાર, સામાજિક સુરક્ષા, કૃષિ, મહિલા સશક્તિકરણ સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. પોરબંદર ખાતે 100 હેક્ટર જમીન પર દેશનો સૌથી અદ્યતન ફર્નિચર પાર્ક બનશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ખાતે ₹74.32 કરોડના ખર્ચે નિર્મિત પુલનું લોકાર્પણ કર્યું. આજે રાજ્યભરમાં 2 લાખથી વધુ ઉમેદવારો લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષા આપશે અને હવામાન વિભાગે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છો. રજૂ કરે છે ફિલ્મી ભક્તિ સંગીત.

શ્રોતાઓ, કાર્યક્રમના પ્રારંભમાં ફિલ્મ વરદાન માટે મહેન્દ્ર કપૂર અને સાથીઓનો સ્વર આપણે સાંભળ્યો. વર્મા મલ્લિકના શબ્દો, કલ્યાણજી આનંદજીનું સંગીત નિર્દેશન.

એ હરિહરન અને નીલમ સાહનીના યુગલ સ્વરમાં ફિલ્મ રામનગરીનું ગીત હમણાં જ આપણે સાંભળ્યું. ગીતકાર નક્ષલાયલ પુરી અને સંગીતકાર જયદેવ. શ્રોતાઓ સાંભળી રહ્યા હતા ફિલ્મી ભક્તિ સંગીત, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. હવે સમય છે શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ સાંભળવાનો. આજે માણીશું દેવર્ષિ ત્રિવેદીનું સારંગી વાદન રાગ ભૈરવ. તબલા સંગત કુણાલ વ્યાસ.

શ્રોતાઓ, આપ સાંભળી રહ્યા હતા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં દેવર્ષિ ત્રિવેદીનું સારંગી વાદન રાગ ભૈરવ, તબલા સંગત કુણાલ વ્યાસ. કાર્યક્રમને અહીં પૂરો કરીએ. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. થોડી જ પળોમાં બરાબર 7:45 ગુજરાતીમાં સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ફ્રાન્સની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ઇન્ડિયા ઇનોવેટર્સ કાર્યક્રમનું સંયુક્ત રીતે ઉદઘાટન કરશે. આસામના જોરહાટમાં વાયુસેના વિમાન દુર્ઘટનામાં વાયુસેનાના 5 જવાનો શહીદ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા આજે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે અને 3 મેચોની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે પરાજય આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 2 દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામાં ફ્રાન્સના નાઇસ પહોંચ્યા છે. G7 સંમેલનમાં હાજરી આપવા ઉપરાંત શ્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ભારતીય શૈક્ષણિક સંસ્થાઓને વૈશ્વિક રોકાણકારો અને બજારો સાથે જોડતા શિક્ષણ મંત્રાલયના કાર્યક્રમ ઇન્ડિયા ઇનોવેટર્સનું સંયુક્ત રીતે ઉદઘાટન કરશે તથા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. નાઇસ પહોંચ્યા બાદ પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલ નેગ્રોસ્કોમાં ભારતીય સમુદાય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: નીસ મેં પ્રધાનમંત્રી કે સ્વાગત મેં ફ્રાન્સીસી ઓર ઇતાલવી કલાકારોને કથક, ઓડિસી ઓર ભારતનાટ્યમ જૈસે શાસ્ત્રીય નૃત્ય પ્રસ્તુત કિયે. આજ દોપહેર પ્રધાનમંત્રી મોદી ઓર ફ્રાન્સ કે રાષ્ટ્રપતિ એમેન્યુએલ મેક્રોં સંયુક્ત રૂપ સે ઇનોવેશન ઓર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ કો પ્રદર્શિત કરને વાલે પ્લેટફોર્મ ભારત ઇનોવેટ્સ લોન્ચ કરેંગે. ભારત ફ્રાન્સ ઇનોવેશન વર્ષ કે દૌરાન આયોજિત ઇસ કાર્યક્રમ મેં 120 સે જ્યાદા ભારતીય સ્ટાર્ટઅપ કે સાથ સાથ વૈશ્વિક નિવેશક, સીઈઓ ઓર ટેકનોલોજી લીડર્સ હિસ્સા લેંગે. શૈલેશ મેનન કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે શ્રીરામ શર્મા.
0: દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના નાઇસમાં રહેતા ભારતીય સમુદાય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ તેમના ઉષ્માભર્યા સ્વાગતને અવિસ્મરણીય ગણાવ્યું. તેમણે કહ્યું કે ભારતથી મહેલો દૂર હોવા છતાં સમુદાયના તેમના વતન સાથેના સંબંધો મજબૂત રહે છે. સ્લોવાકિયામાં ભારતીય રાજદૂત અપૂર્વા શ્રીવાસ્તવે બ્રાતિસ્લાવામાં આકાશવાણી સંવાદદાતા સાથે વાત કરતાં જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત બંને દેશો વચ્ચે સહયોગના નવા માર્ગો ખોલશે અને આર્થિક સંબંધોને મજબૂત બનાવશે.
2: प्रधानमंत्री नरेंद्र मोदी जी की जो ये स्लोवाकिया के लिए यात्रा है, ये बहुत ही ऐतिहासिक यात्रा है क्योंकि यह किसी भी भारतीय प्रधानमंत्री की पहली यात्रा होगी, तो इसलिए हम सभी लोग काफी उत्साहित हैं इस यात्रा को लेकर. हमें पूरी उम्मीद है कि इससे न केवल राजनीतिक संबंध प्रगाढ़ होंगे बल्कि आर्थिक, रक्षा और पीपल टू पीपल रिलेशन को भी बहुत अधिक बढ़ावा मिलेगा.
0: આસામમાં AN-32 વિમાન તૂટી પડતા 5 જવાનો શહીદ થયા છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાન જોરહાટમાં નિયમિત ઉડાન પર હતું ત્યારે ઉતરાણ દરમિયાન ગઈકાલે એરબેઝ પરિસરમાં તૂટી પડતા વિસ્ફોટ બાદ તેમાં આગ લાગી હતી. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આસામના જોરહાટમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા AN-32 વિમાનમાં 5 બહાદુર સૈનિકોના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે સ્કવોડન લીડર પ્રશાંતસિંહ, ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જીતેન્દ્ર શર્મા, અગ્નિવીર એર ખેમા રામ કુમાવત અને અગ્નિવીર એર દાનિશ આલમે પોતાની ફરજ બજાવતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું. તેમણે કહ્યું કે રાષ્ટ્ર હંમેશા તેમની હિંમત અને સેવાને ગર્વ અને કૃતજ્ઞતા સાથે યાદ રાખશે. શ્રી સિંહે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે રાષ્ટ્ર આ દુઃખની ઘડીમાં તેમની સાથે ઊભું છે. ઇસરોના ચેરમેન વીર નારાયણે જણાવ્યું છે કે ઇસરોએ અણુ ઉર્જા વિભાગ સાથે મળીને એક અદ્યતન કૃત્રિમ ગરમી પ્રણાલી વિકસાવી છે જે ચંદ્રના લેન્ડરને અત્યંત ઠંડા વાતાવરણથી બચાવી શકે છે. બેંગલુરુમાં CSIR RISE કોન્ક્લેવને

0: સંબોધતા ઇસરોના વડાએ સમજાવ્યું કે ચંદ્રયાન 3નું સૌર ઉર્જાથી ચાલતું લેન્ડર વિક્રમ ચંદ્ર પર ફક્ત 14 દિવસ માટે જ કાર્ય કરી શકે છે. હવે ઇસરો અણુ ઉર્જા વિભાગ સાથે મળીને ચંદ્ર પર 200 દિવસ સુધી કાર્ય કરી શકે તેવું ચંદ્ર લેન્ડર વિકસાવવા માટે કામ કરશે. કૃત્રિમ ગરમીથી સજ્જ આ લેન્ડર કઠોર ચંદ્ર વાતાવરણમાં પણ કાર્ય કરી શકે છે. તેમણે કહ્યું કે આનાથી ભવિષ્યના લાંબા ગાળાના મિશનમાં મદદ મળશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે આજે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી છે. ત્યારબાદ તરત જ હર્મુઝ સમુદ્ર દુની બધા માટે ખુલ્લું મૂકવામાં આવશે. શ્રી ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમને આશા છે કે વાટાઘાટો સફળ થશે, પરંતુ જો તે સફળ ન થાય તો એક છેલ્લો ઉપાય છે. દરમિયાન ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાધેઈએ જણાવ્યું હતું કે તાત્કાલિક કરાર પર હસ્તાક્ષર થવાની અપેક્ષા નથી. તેમણે જણાવ્યું હતું કે કરાર આજે થશે નહીં, પરંતુ આગામી દિવસોમાં શક્ય બની શકે છે. એક અહેવાલ સાંભળીએ.
1: અમેરિકા કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ને પ્રસ્તાવિત સમજૌતે કી તુલના 2015 કી સંયુક્ત કાર્ય યોજના સે ભી કી. ઉન્હોને કહા કી ઉનકે પ્રસ્તાવિત સમજૌતે સે ઈરાન કે પરમાણુ હથિયારો પર પૂરી તરહ અંકુશ લગેગા. ઉન્હોને દાવા કિયા કી ઈરાન કે પરમાણુ કાર્યક્રમ પર પ્રભાવી રોક લગાઈ ગઈ હૈ ઔર શેષ પરમાણુ સામગ્રી બાદ મેં નષ્ટ કર દી જાયેગી. ઉધર ઈરાન કે વિદેશ મંત્રાલય કે પ્રવક્તા ઇસ્માઇલ બાગેઈ ને કહા કી તુરંત કિસી સમજૌતે પર હસ્તાક્ષર કી ઉમ્મીદ નહીં હૈ. ઉન્હોને કહા કી યે સમજૌતા આજ નહીં હોગા, હો સકતા હૈ કી અગલે કુછ દિનો મેં એસા સંભવ હો. ઈરાન કે લોક પ્રસારક ઇસ્લામ रिपब्लिक ऑफ ईरान ब्रॉडकास्टिंग के अनुसार श्री बागई ने दूसरे पक्ष की विसंगति के कारण जारी वार्ता प्रक्रिया से तुरंत कोई उम्मीद जाहिर नहीं की. समाचार कक्ष से कृष्णकांत.
0: संदेशा व्यवहार मंत्री ज्योतिरादित्य सिंधिया ने हिमाचल प्रदेश में पोस्ट विभाग द्वारा ड्रोन आधारित टपाल सेवा शुरू करने की जाहरात करी. आ सेवा राज्य में મંડીની મુખ્ય પોસ્ટ ઓફિસ અને રહેધર શાખા વચ્ચે શરૂ કરવામાં આવશે. આ પહેલ ગ્રામીણ ડાક સેવકો અને ડાક સહાયકો સાથે કેન્દ્રીય મંત્રીની વાતચીત દરમિયાન મળેલા પ્રતિસાદ પર આધારિત છે. મંત્રાલયે જણાવ્યું કે વિભાગ આગામી 3 મહિનામાં હિમાચલ પ્રદેશ અને આસામમાં આશરે 150 સ્થળોએ ડ્રોન આધારિત ટપાલ સેવા શરૂ કરવાની યોજના છે. મંત્રાલયે ઉમેર્યું કે મંડી મુખ્ય પોસ્ટ ઓફિસથી આશરે 12 કિલોમીટર દૂર સ્થિત રેધર શાખા સુધી પહોંચવામાં 2 કલાકથી વધુ સમય લાગે છે. ડ્રોન સેવા સમય આ ઘટાડીને માત્ર 7 મિનિટનો કરશે. હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટથી પરાજય આપ્યો. ભારતે 22 ઓવર અને 5 બોલમાં 195 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. કેપ્ટન શુભમન ગિલે 84 રન બનાવ્યા, તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાને 24 ઓવર અને 5 બોલમાં 194 રન બનાવ્યા હતા. ભારત તરફથી નવા ખેલાડીઓ હર્ષ દુબે અને ગુરુગુન બારારે 3-3 વિકેટ લીધી હતી. સતત વરસાદને કારણે મેચ મોડી શરૂ થઈ હતી અને તેને 25-25 ઓવર સુધી ઘટાડી દેવામાં આવી હતી. ICC મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત અને પાકિસ્તાન સામે મેચ રમાશે. આ મેચ બર્મિંગહામના એડબેસ્ટન ખાતે ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. ભારતે મહિલા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પાકિસ્તાન સામે રમાયેલી 16 મેચોમાંથી 13 મેચ જીતી છે. આજે અન્ય એક મેચમાં નેધરલેન્ડ્સનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 10:30 વાગે શરૂ થશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
2: આજના અખબારોમાં મોદીની ફાન્સ યાત્રા, ચોમાસુ, અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ કરારની સંભાવના સહિતના સમાચારોને સ્થાન મળ્યું છે. સંદેશની હેડલાઇન છે, આ વર્ષે ચોમાસામાં જ વરસાદ ગાયબ થઈ જશે. નવ ગુજરાત સામે લખે છે, પીએમ મોદી ફાન્સ સ્લોવકિયાની 6 દિવસની મુલાકાતે ટ્રમ્પને મળશે. દિવ્યભાસ્કરે અમેરિકા ઈરાન યુદ્ધ આજે ડીલ ફાઇનલ થશે અને વાયુસેના દુર્ઘટનામાં પાયલટ સહિત 5ના મોતના સમાચાર પ્રથમ ભાગને લીધા છે.
0: ફ્રાન્સની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ઇન્ડિયા ઇનોવેટર્સ કાર્યક્રમનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરશે. આસામના જોરહાટમાં વાયુસેના વિમાન દુર્ઘટનામાં વાયુસેનાના 5 જવાનો શહીદ. અમેરિકાના

0: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા આજે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી. આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે અને 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટથી પરાજય આપ્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
1: આકાશવાણી રાજકોટ રજૂ કરે છે પર્યાવરણ વિષયક 5 મિનિટ. પ્રસ્તુતિ દર્શના સોનૈયા.

પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે વાત કરીએ ધરતીને તાવ આવ્યો છે. શ્રોતા મિત્રો, આ વર્ષે ગરમીનું પ્રમાણ આટલું વધ્યું કેમ? એક સમય હતો જ્યારે મે મહિનાની બપોરે પણ લોકો ઝાડની છાયામાં બેસીને વાતો કરતા હતા, બાળકો મેદાનમાં રમતા હતા અને સાંજ પડતા જ ઠંડકનો અહેસાસ થતો હતો. પરંતુ આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. સવારે 8 વાગ્યાથી જ તડકો આંખોમાં ચૂબવા લાગે છે. બપોરે રસ્તાઓ સુમસામ થઈ જાય છે. ઘરની બહાર નીકળતા એવું લાગે છે જાણે કોઈ ગરમ ભઠ્ઠી સામે ઉભા હોઈએ. આ વર્ષે તો ઘણા શહેરોમાં તાપમાન 45 ડિગ્રીથી પણ ઉપર પહોંચી ગયું. કેટલાક વિસ્તારોમાં તો લોકો માટે સામાન્ય જીવન જીવવું પણ મુશ્કેલ બની ગયું. શું આ માત્ર એક સામાન્ય ઉનાળો છે કે પછી કુદરત આપણને કોઈ ગંભીર સંદેશ આપી રહી છે? આ માત્ર ભારતની વાત નથી, યુરોપ, અમેરિકા, ચીન, જાપાન, આફ્રિકા અને મધ્ય પૂર્વ સહિત વિશ્વના અનેક દેશોમાં છેલ્લા થોડા વર્ષોમાં ગરમીના નવા રેકોર્ડ નોંધાયા છે. વિશ્વ હવામાન સંસ્થા અને અનેક વૈજ્ઞાનિક સંસ્થાઓના અહેવાલો અનુસાર છેલ્લા 10 વર્ષ માનવ ઇતિહાસના સૌથી ગરમ વર્ષોમાં સામેલ રહ્યા છે. એટલે કે આ માત્ર એક વર્ષની સમસ્યા નથી, આ એક એવી પ્રક્રિયા છે જે વર્ષો વર્ષથી વધી રહી છે અને તેના મૂળમાં છે ગ્લોબલ વોર્મિંગ. આપણી પૃથ્વીની આસપાસ વાયુઓનું એક કુદરતી આવરણ છે. આ વાયુઓ સૂર્યની ગરમીને જાળવી રાખે છે જેથી પૃથ્વી પર જીવન શક્ય બને. જો આ આવરણ ન હોત તો પૃથ્વી અત્યંત ઠંડી થઈ જાત. પરંતુ સમસ્યા ત્યાં શરૂ થઈ જ્યારે માનવીએ ઔદ્યોગિક ક્રાંતિ પછી મોટા પ્રમાણમાં કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ બાળવાનું શરૂ કર્યું. વાહનોનો ધુમાડો, મોટા કારખાનાઓ, વીજળી ઉત્પન્ન કરતી થર્મલ પાવર સ્ટેશનો અને જંગલોનું સતત થતું કાપકામ, આ બધાના કારણે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન જેવા વાયુઓનું પ્રમાણ ખૂબ વધી ગયું. આ વાયુઓ પૃથ્વીની આસપાસ એક જાડું ધાબળું બનાવી દે છે. પરિણામે ગરમી બહાર નીકળી શકતી નથી અને પૃથ્વીનું તાપમાન સતત વધતું જાય છે. આ પ્રક્રિયાને જ ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. વૃક્ષો ઘટ્યા અને ગરમી વધી. એક વૃક્ષ માત્ર ઓક્સિજન આપતું નથી, એક પરિપક્વ વૃક્ષ વર્ષ દરમિયાન સેંકડો કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ શોષી શકે છે. તે જમીનને ઠંડી રાખે છે, હવામાં ભેજ જાળવે છે, વરસાદના ચક્રને સંતુલિત રાખે છે. પરંતુ આજે વિકાસના નામે લાખો વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. પ્રકૃતિની જગ્યાએ સિમેન્ટ આવી ગયું છે અને જ્યારે વૃક્ષો ઓછા થાય છે ત્યારે ગરમી વધવી સ્વાભાવિક છે. શું તમે ક્યારેય નોંધ્યું છે કે શહેરમાં ગરમી ગામડા કરતા વધુ લાગે છે? શહેરોમાં ડામરના રસ્તાઓ વધુ હોય છે, કોન્ક્રીટની ઇમારતો વધુ હોય છે, વાહનોની સંખ્યા વધુ હોય છે, એર કન્ડિશનર અને મશીનો સતત ગરમી છોડતા રહે છે. આ બધું દિવસ દરમિયાન ગરમી શોષી લે છે અને રાત્રે ધીમે ધીમે પાછી છોડે છે. પરિણામે રાત્રે પણ તાપમાન ઓછું થતું નથી, એટલે આજે ઘણા શહેરોમાં રાત્રે પણ ગરમીનો અનુભવ થાય છે. આ વર્ષે વધેલી ગરમી પાછળ એક કુદરતી કારણ પણ જવાબદાર છે, તે છે એલ નીનો. પ્રશાંત મહાસાગરના કેટલાક વિસ્તારોમાં દરિયાના પાણીનું તાપમાન સામાન્ય કરતા વધી જાય છે. આ ઘટનાને એલ નીનો કહેવામાં આવે છે. તેના કારણે સમગ્ર વિશ્વના હવામાન પર અસર પડે છે. ભારતમાં ઘણી વખત એલ નીનોના કારણે ગરમી વધી જાય છે અને વરસાદના ચક્રમાં પણ ફેરફાર જોવા મળે છે. જ્યારે એલ નીનો અને ગ્લોબલ વોર્મિંગ બંને સાથે કાર્ય કરે ત્યારે ગરમી વધુ ગંભીર બની જાય છે. વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે જો ગ્રીન હાઉસ વાયુનું પ્રમાણ આમ જ વધતું રહેશે તો આગામી દાયકાઓમાં ગરમીની લહેરો વધુ લાંબી અને વધુ જોખમી બનશે.

0: Women's T20 World Cup, India to begin their campaign against arch rival Pakistan in Birmingham this evening. And with that, we end the morning news. Have a nice day.
1: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે.
2: હેલો
3: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
2: ફરીથી
3: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો,
2: 10 લાખ આપી દો, બચી જશો.
4: સર, આટલા ક્યાંથી?
2: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ મોકલો, બાકીના પછી.
4: સર, 2 લાખ?
5: શું થયું પપ્પા?
4: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
3: અરે,
4: કાપી નાખ્યો.
5: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
4: ફ્રોડ?
5: પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
6: તો પૈસા ગુમાવશો.
7: RBI કહે છે,
8: જાણકાર બનો, સતર્ક રહો.
9: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

આકાશવાણી રાજકોટ પર સાંભળીએ કાર્યક્રમ નિરખની ગગનમાં જગમલ બારોટના સ્વરમાં આજે માણીશું ભજનો. કાર્યક્રમનો પ્રારંભ કરીએ હરજી ભાટીની આ રચનાથી.

નરસિંહ મહેતાની રચના હમણાં જ આપણે સાંભળી. આજના નિરખને ગગનમાં કાર્યક્રમમાં શ્રોતાઓ માણી રહ્યા છે જગમલ બારોટનો સ્વર.

0: આજના નિરખને ગગનમાં કાર્યક્રમમાં અનુક્રમે હરજી ભાટી, નરસિંહ મહેતા અને મૂળદાસની રચનાઓ રજૂ થઈ જગમલ બારોટના સ્વરમાં. કાર્યક્રમને પૂરો કરીએ પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.
1: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
2: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મે બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મે ભારત દુનિયા કે ટોપ 5 દેશો મે આ ગયા.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે. પતા હૈ, જો નોર્થ ઈસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ.

0: टॉप 5 देशों में आ गया।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में। जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है, सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है, तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं।
0: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
3: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
5: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
6: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ.
7: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
8: જલ્દી ટિફિન પેક કર રાજુ, મોબાઈલ છોડ.
9: અરે દીદી, બેંક નો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું. મળી ગયું, અત્યારે જ કોલ કરું છું દીદી.
8: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંકની નકલી વેબસાઈટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે.
9: તો પછી સાચો નંબર
8: બેંકની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર.
9: તમે તો બચાવી લીધો દીદી.
8: કામથી નહીં
9: કરું છું. RBI કહે છે,
10: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
11: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
12: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10-11 દરમિયાન,
11: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10-11. આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
12: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10-11 દરમિયાન,
11: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10-10:30 દરમિયાન.
12: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો, અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
11: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0-282-44-39-31, એટલે કે 0-281-244-3931.
13: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે.

0: રજૂ કરીએ છીએ કાર્યક્રમ કાવ્યધારા. આજે સાંભળીએ ડોક્ટર લલિત ત્રિવેદી રચિત કાવ્યો.
1: મિત્રો, ગઝલ ને વિષય તરીકે રાખીને થોડી ગઝલો થઈ છે. પ્રથમ ગઝલનો મતલા રજૂ કરું છું. ક્યાં મારી કોઈ ગુંજાઈશ ગઝલ લખવા કહે છે, ક્યાં મારી કોઈ ગુંજાઈશ ગઝલ લખવા કહે છે, ખુદા તારી જ ફરમાઈશ ગઝલ લખવા કહે છે, ક્યાં મારી કોઈ ગુંજાઈશ ગઝલ લખવા કહે છે, ખુદા તારી જ ફરમાઈશ ગઝલ લખવા કહે છે. સબર થઈ ગઈ છે એક ઝુંબિશ ગઝલ લખવા કહે છે, સબર થઈ ગઈ છે એક ઝુંબિશ ગઝલ લખવા કહે છે, કલમમાં પ્રગટી છે આતિશ ગઝલ લખવા કહે છે. શેર છે મિત્રો. કમળ તંતુથી ઝાકળ જળ ઉપર લખવા કહે છે, કમળ તંતુથી ઝાકળ જળ ઉપર લખવા કહે છે, શી નમણી નમણી અજમાઈશ ગઝલ લખવા કહે છે. તલશને ઘૂંટતા સ્વરની મુબારક રોશનીમાં, તલશને ઘૂંટતા સ્વરની મુબારક રોશનીમાં, કવિ એક લોબાની બંદિશ ગઝલ લખવા કહે છે. ને શેર છે. જવા દેતા નથી ભીતર રજા પણ ક્યાં દીએ છે, જવા દેતા નથી ભીતર રજા પણ ક્યાં દીએ છે, ખડા છે દર ઉપર દરવિશ ગઝલ લખવા કહે છે. ને છેલ્લો શેર છે મિત્રો. સગળ એના રદીબો કાફિયામાંથી મળે પણ, સગળ એના રદીબો કાફિયામાંથી મળે પણ, લલિત નુમા ગુપત તફતીશ ગઝલ લખવા કહે છે, ક્યાં મારી કોઈ ગુંજાઈશ ગઝલ લખવા કહે છે, ખુદા તારી જ ફરમાઈશ ગઝલ લખવા કહે છે. ગઝલ વિશેની બીજી ગઝલ મતલા છે. લઈ એક અસલિયત કવિ વહેતી મૂકો ગઝલ, લઈ એક અસલિયત કવિ વહેતી મૂકો ગઝલ, શું રાખવી શરત કવિ વહેતી મૂકો ગઝલ. બીજો મતલા છે. જોજો કે છે ને સત, જોજો કે છે ને સત કવિ વહેતી મૂકો ગઝલ, કાગળની શું મમત કવિ વહેતી મૂકો ગઝલ. શેર છે. શબ્દોની હોડલી છે હલેસા શું મારવા, શબ્દોની હોડલી છે હલેસા શું મારવા, ડૂબવાની હોજો મત કવિ વહેતી મૂકો ગઝલ, એંધાણનું શું કામ ને શું ડંકા ને નિશાન, એંધાણનું શું કામ ને શું ડંકા ને નિશાન, ક્યાં આવું પરત કવિ વહેતી મૂકો ગઝલ. જોજો વજન કલમનું હશે તો ડૂબી જશે, જોજો વજન કલમનું હશે તો ડૂબી જશે, પહેલાં તજો તખત કવિ વહેતી મૂકો ગઝલ. જોજો વજન કલમનું હશે તો ડૂબી જશે, પહેલાં તજો તખત કવિ વહેતી મૂકો ગઝલ. ને છેલ્લો શેર છે મિત્રો. વાણીની સાથ સાથ ને પાણીની પેલે પાર, તરવું લઈ ગુપત કવિ વહેતી મૂકો ગઝલ, લઈ એક અસલિયત કવિ વહેતી મૂકો ગઝલ, શું રાખવી શરત કવિ વહેતી મૂકો ગઝલ. વધુ એક ગઝલ મતલા. કળીઓ સરખી અચરજમાંથી ગઝલ ઘડું છું, કળીઓ સરખી અચરજમાંથી ગઝલ ઘડું છું, ઉડતા પંખીની રજમાંથી ગઝલ ઘડું છું. શેર છે. પોતીકું વેરાન અને ઈમાન લઈને ભીતર બેઠા

0: પૂર્વજમાંથી ગઝલ લખડું છું, રાસ રમંતા રજરજ એમાં ભળી ગઈ છે, હે કરશન હું એ વ્રજમાંથી ગઝલ ઘડું છું. શેર છે, જે કાગજથી સીવું પહેરણ મિર્ઝાજીએ, પંડિતજી એ કાગજમાંથી ગઝલ ઘડું છું. ફાટેલા નભ માટે થીગડા ઘડવાના છે, ફાટેલા નભ માટે થીગડા ઘડવાના છે, દરજી લેખણની ગજમાંથી ગઝલ ઘડું છું. શેર છે, ઢોલક ને મંજીરાની જ્યાં ઠાકમ ઠોરું, ઢોલક ને મંજીરાની જ્યાં ઠાકમ ઠોરું, એ રાત્રિના ગુંબજમાંથી ગઝલ ઘડું છું. ને છેલ્લો શેર છે, કાગળિયાની નાતને જમવા તેડી છે, કાગળિયાની નાતને જમવા તેડી છે, ગાલિબ તારા કારજમાંથી ગઝલ ઘડું છું. કાગળિયાની નાતને જમવા તેડી છે, ગાલિબ તારા કારજમાંથી ગઝલ ઘડું છું. કળીઓ સરખી અચરજમાંથી ગઝલ ઘડું છું, ઉડતા પંખીની રજમાંથી ગઝલ ઘડું છું. ને ગઝલ વિશેની એક છેલ્લી ગઝલ, કવિ મિત્રો દુઆ કરજો, હુનર લઈને પ્રવેશું છું ગઝલમાં, હું રણઝણતી કલમનો સ્વર મુખર લઈને પ્રવેશું છું ગઝલમાં. ને પાછો મતલા છે એક, નજર કરજો, નજર કરજો કે રજ સરખી બહાર લઈને પ્રવેશું છું ગઝલમાં, નજર કરજો કે રજ સરખી બહાર લઈને પ્રવેશું છું ગઝલમાં, કિરણના તંતુ ભીતર રહ ગુજર લઈને પ્રવેશું છું ગઝલમાં. ઇનાયત હો, ઇનાયત હો કે ખુશનુમાં પ્રહર લઈને પ્રવેશું છું ગઝલમાં, ઇનાયત હો કે ખુશનુમાં પ્રહર લઈને પ્રવેશું છું ગઝલમાં, હું ઝાકળમય બગીચાની લહર લઈને પ્રવેશું છું ગઝલમાં. કવિ કહે છે, ગુપત તારી ખબર લઈને પ્રવેશું છું ગઝલમાં, કવિ કહે છે, ગુપત તારી ખબર લઈને પ્રવેશું છું ગઝલમાં, સમય કહે છે, સબદ તારી ઉંમર લઈને પ્રવેશું છું ગઝલમાં. ને હજી એક મતલા છે, ન કેવળ હોમ ઊંચો નાભિસ્વર લઈને પ્રવેશું છું ગઝલમાં, ન કેવળ હોમ ઊંચો નાભિસ્વર લઈને પ્રવેશું છું ગઝલમાં, ઋષિ મુનિયો હું ઘર સરખું શિખર લઈને પ્રવેશું છું ગઝલમાં. ને શેર છે, ઝીણા ઝીણા રદીબો કાફિયા, ઝીણા ઝીણા રદીબો કાફિયા, એથી એતે મિસરા ઝીણેરા, ઝીણા ઝીણા રદીબો કાફિયા, એથી એતે મિસરા ઝીણેરા, ટગરની પાંખડી ભીતર બસર લઈને પ્રવેશું છું ગઝલમાં. ને છેલ્લો શેર છે મિત્રો, રખે માનો કે કાગળમાં છું નમણી નમણી એક મરજાદ પંડિત.
1: શ્રોતાઓ, આપ સાંભળી રહ્યા હતા કાવ્યધારા કાર્યક્રમમાં ડૉક્ટર લલિત ત્રિવેદી રચિત કાવ્યો. કાર્યક્રમને અહીં પૂરો કરીએ. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. બરાબર 9 વાગે પ્રથમ હિન્દીમાં, 9 વાગીને 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

રિલે કરવામાં આવશે, જેમાં 11:02 કાર્યક્રમ વિસરાતા સૂર, ગેરફિલ્મી હિન્દી ગીત 11:30 વાગે, ગેરફિલ્મી ગુજરાતી ગીત 12:02, 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, જે આજે આકાશવાણી રાજકોટનું યોગદાન છે. સાંભળીશું શ્રેણી નારી સંતોની શબ્દ સાધનાનો મણકો 5, સંત કવિયત્રી મીરાબાઈની વાણી, લેખન અને પ્રસ્તુતિ ડોક્ટર નિરંજન રાજ્યગુરુ, સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ, ભજનના કલાકાર ગીતા ચૌહાણ, કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા. 1:10 મિનિટે સુગમ સંગીત સૃષ્ટિ ભટ્ટના સ્વરમાં 1:30 વાગે આપ માણો છો જય ભારતી. પ્રથમ સભાનો અંતિમ કાર્યક્રમ 2:40 મિનિટે સંઘગાન શિક્ષણ. બીજી સભામાં 5:10 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ. 6:00 વાગે સ્વાતિ પાઠકના સ્વરમાં સુગમ સંગીત. 6:30 વાગે પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. 8:00 વાગે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત, પ્રાયોજક ગીર ફાઉન્ડેશન ગાંધીનગર. 7:00 વાગ્યાથી દિલ્હી કેન્દ્રથી રિલે કરવામાં આવશે ICC વિમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત એજબેસ્ટન સ્ટેડિયમ બર્મિંગહામ ઇંગ્લેન્ડ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર T20 ક્રિકેટ મેચની રમતનો આંખે દેખ્યો અહેવાલ, જે આપ રમતના અંત સુધી સાંભળી શકશો. આપે મેળવી માહિતી આજના દિવસ દરમિયાન પ્રસારિત થનાર શેષ કાર્યક્રમોની. આપ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર.

0: મિત્રો, આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનો ચોરો,
1: હાથ ચોવીસ ગજ, જંગલ યસ્ત પ્રમાણ
0: જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ.
2: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહેઝ મનોરંજન નહીં માહિતી કે સ્રોતો કે સાથ.
0: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ.
3: સુનો ના,
4: હા,
3: સોચ રહા હું અપના બિઝનેસ ક્યુ ના બઢા લું.
4: તો રોકા કિસ મે હૈ? હા,
3: રોકા તો કિસી ને નહીં, પર સમજ નહીં આ રહા કે મદદ કિસસે માંગું.
4: મુઝસે?
3: તુમસે? તો અચ્છા બતાઓ ફિર.
4: આકાશવાણી હૈ ના, મેને સુના હૈ ઉસકા નેટવર્ક દેશ ભર મે ફેલા હૈ.
3: પર ઉસસે મેરા ક્યા ફાયદા?
4: દેખો, ફાયદા હૈ જિસ શહેર મે ચાહો વિજ્ઞાપન કી મદદ સે ઉપભોક્તાઓ તક પહોંચ જાઓ.
3: પર અબ યે ભી તો બતા દો કે આકાશવાણી સે સંપર્ક કૈસે કરું?
4: બહોત આસાન હૈ, મે બતાતી હું. નંબર નોટ કરો, 870-001-4242.
3: ઓ, 870-001-4242. લો અભી ફોન લગાતા હું, 870-001-4242 પર.
5: શ્રોતાઓ, થોડી જ પળોમાં આપ સાંભળશો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન.
6: ઓલા ચીમનની વાત સાંભળીને
7: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
6: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપણી સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
8: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है.
9: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया.
8: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.

0: શ્રોતાઓ સાંભળી રહ્યા છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન.
1: હેલો
2: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
1: ફરીથી
2: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
1: 10 લાખ આપી દો, બચી જશો.
3: સર, આટલા ક્યાંથી?
1: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
2: 2 લાખ મોકલો, બાકીના પછી.
3: સર, 2 લાખ?
4: શું થયું પપ્પા?
3: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
2: અરે,
3: કાપી નાખ્યો.
4: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
3: ફ્રોડ?
4: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
5: તો પૈસા ગુમાવશો.
6: આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
7: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
8: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
9: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
8: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ

0: વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: શ્રોતાઓ, આજે મનોરંજન કાર્યક્રમમાં આપણે માણી રહ્યા છીએ કેટલીક એવી ફિલ્મોના ગીતો કે જેમાં અભિનેતા ભારત ભૂષણનો અભિનય આપણે જોયો છે. આજે છે તેમનો જન્મદિન. અભિનેતા ભારત ભૂષણના ખાતામાં ઘણી યાદગાર ફિલ્મો આવેલ છે, તેમાંની એક છે બરસાત કી રાત. આ ફિલ્મની રજૂઆત પછી ભારત ભૂષણની ગણના વધારે સફળ કલાકારોમાં થવા લાગી હતી. સાંભળીએ આ ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના મધુર સ્વરમાં. સાહિર લુધિયાનવી લિખિત ગીતને સંગીત આપ્યું છે રોશને.

શ્રોતાઓ, ફિલ્મ જહાં આરાનું ગીત હમણાં જ આપણે સાંભળ્યું. સ્વર હતો તલત મહેમૂદનો, રાજેન્દ્ર કૃષ્ણની રચના અને સંગીત મદન મોહનનું. અભિનેતા ભારત ભૂષણની કારકિર્દીમાં સોહરાબ મોદીની ફિલ્મ મિર્ઝા ગાલિબનું આગવું સ્થાન છે. આ ફિલ્મમાં ભારત ભૂષણે ભજવેલ મિર્ઝા ગાલિબનું પાત્ર એટલું સહજ અને અસરકારક હતું જાણે ગાલિબ પોતે જ પડદા પર આવી ગયા હોય. ફિલ્મ ઘણી સફળ થઈ હતી. સાંભળી આ ફિલ્મનું લોકપ્રિય ગીત સુરૈયા અને તલત મહેમૂદના યુગલ સ્વરમાં, રચના ખુદ મિર્ઝા ગાલિબની, સંગીત ગુલામ મોહમ્મદનું.

0: શ્રોતાઓ સાંભળી રહ્યા છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી.
1: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: હંમેશા દગાબાજો બેંક ની નકલી વેબસાઇટ અને નકલી નંબર થી પૈસા ની છેતરપિંડી કરતા હોય છે.
1: તો પછી સાચો નંબર
0: બેંક ની ઓફિશિયલ વેબસાઇટ અથવા કાર્ડ પર.
1: તમે તો બચાવી લીધો દીદી.
0: કામ થી નહીં
1: કરું છું. RBI કહે છે
2: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.

1958 ની સફળ ફિલ્મ ફાગુનનું ગીત આશા ભોંસલે અને મોહમ્મદ રફીના યુગલસ્વરમાં આપણે સાંભળ્યું. સંગીત ઓપી નૈયરનું અને રચના કમર જલાલાબાદીની. મધુબાલા અને ભારત ભૂષણની જોડીએ આ ફિલ્મમાં કરેલ અભિનય તેમજ ફિલ્મના સંવાદ અને ગીત સંગીતથી ફિલ્મ આજે પણ યાદગાર ગણાય છે. અભિનેતા ભારત ભૂષણે 140થી પણ વધુ ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા હતા. અભિનય, સાહજિક આકર્ષક વ્યક્તિત્વ અને સંવાદોની આગવી છટા, આ બધાને લીધે ભારત ભૂષણને એક સફળ ચરિત્ર અભિનેતા તરીકે આજે પણ યાદ

1956માં રજૂ થયેલ બસંત બહાર ફિલ્મમાં ભારતભૂષણ અને અભિનેત્રી નિમ્મીની જોડી જોવા મળેલ. આ ફિલ્મના ગીતો લોકોમાં ખૂબ લોકપ્રિય થયા હતા. દરેક ગીત કોતરેલા હીરા જેવું હતું અને ફિલ્મના શીર્ષકને અનુરૂપ પણ હતું. આપણે સાંભળીએ આ ગીત લતા મંગેશકર અને મન્ના ડેના સ્વરમાં. રચના છે હસરત જયપુરીની અને સંગીત શંકર જયકિશનનું.

1962 માં રજૂ થયેલ સામાજિક રોમેન્ટિક ફિલ્મ 11,000 લડકીયાનું ગીત આપણે સાંભળ્યું. આશા ભોંસલે અને મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં, ગીતકાર માજુ સુલતાનપુરી અને સંગીતકાર એન દત્તા. અભિનેતા ભારતભૂષણ સફળ ચરિત્ર અભિનેતાઓમાંના એક ગણાય છે. તેઓએ ફિલ્મ નિર્માણમાં પણ પ્રયત્ન કર્યા હતા, પરંતુ નિર્માતા તરીકે ફિલ્મો સફળ રહી નહીં અને આર્થિક પરિસ્થિતિ નબળી પડતી ગઈ. તેમણે પોતાના પાછળના જીવનમાં નાના પાત્રો ભજવવાનું પણ સ્વીકારવાનું શરૂ કર્યું હતું અને નાના પડદે પણ કાર્ય કર્યું હતું. 1967 રજૂ થયેલ ફિલ્મ તકદીર મુખ્ય અભિનેતા તરીકેની તેમની છેલ્લી ફિલ્મ હતી. 1957 રજૂ થયેલ ફિલ્મ રાણી રૂપમતીમાં ભારતભૂષણે ભજવેલ ભૂમિકા તેમની યાદગાર ભૂમિકાઓમાંની એક ગણાય છે. તેમની સાથે અભિનેત્રી નિરૂપા રોયનો સાહજિક અભિનય, આ બંને વસ્તુએ ફિલ્મને એક સફળ ફિલ્મ બનાવી હતી. સાંભળીએ આ ફિલ્મનું ગીત.

શ્રોતાઓ, કાર્યક્રમના અંતમાં સોહની મહિવાલ ફિલ્મનું યુગલગીત મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં આપણે સાંભળ્યું શકીલ બદાયુનીની રચના નૌશાદનું સંગીત. આજના મનોરંજન કાર્યક્રમમાં આપણે અભિનેતા ભારત ભૂષણના જન્મદિને તેમના દ્વારા અભિનીત ફિલ્મોના ગીતો સાંભળ્યા. હિન્દી સિને જગત તેમના યોગદાન માટે તેમને હંમેશા યાદ રાખશે. કાર્યક્રમ

0: અરે, બધા જ બાળ દોસ્તોની સ્કૂલ ખુલી ગઈ છે. એક દિવસ આવીને એક શિક્ષક કહે, એ પપ્પુ, કાલે મેં કહ્યું હતું ને કે કૂતરા ઉપર નિબંધ લખીને લાવજો,
1: તો
0: કેમ નથી લખ્યો તે? તો પપ્પુએ શું કીધું ખબર છે?
1: પપ્પુ કહે, શું કરું ટીચર, હું જેવો કૂતરાની પીઠ પર પેનથી લખવાની શરૂઆત કરું કે
0: હા,
1: એ તરત જ ભાગી જાય છે, ઊભો જ નથી રહેતો.
0: પણ તમને ખબર છે તૃપ્તિ દીદી, ગયા અઠવાડિયે ઓલું નાનકડો નાનકડો ચિંટુ આવ્યો હતો બાલસભામાં, હમણાં દેખાશે હો આજે. એ આવ્યો ને, જેવું માઇક એની સામે ધરીએ ને તો એ પાછળ ભાગે, વળી પાછો એની બાજુમાં મૂકીએ તો વળી પાછો ભાગે.
1: ભાઈ
0: એટલે તો
1: નાના,
0: મને આ જોક યાદ આવી ગયો.
1: હા, બાલ દોસ્તો નાના હોય ને ત્યારે એવું થાય થોડુંક, પણ જેમ જેમ મોટા થતા જાય ને એમ ભાઈ બાલ દોસ્તોની બધી બીક નીકળી જાય છે.
0: તો પછી આ નાના મોટા અહીંયા આવેલા અને રેડિયો સેટ સામે ગોઠવાયેલા બધા જ બાલ દોસ્તોને આવકારી લઈએ એમના આ માનીતા કાર્યક્રમમાં, એટલે કે
1: બાલ સભામાં
0: બાલસભામાં.
1: હું છું તૃપ્તિ દીદી.
0: અને હું છું ભાવુ દીદી.
1: ભાવ દીદી, ભાઈ આજે આ બધા બાલ દોસ્તો આવ્યા છે ને,
0: હા,
1: એ કૃતિઓનો વરસાદ તો કરશે જ, પણ એ પહેલા મને એમ થાય છે કે આપણે આપણું જ્ઞાન બિંદુ પીરસી દઈએ.
0: એ આ દિવ્યમભાઈ છે ને, એ જુઓ તો કંઈક સુગંધી સુગંધી સાબુથી નાઈને આવ્યા હોય એવું લાગે છે.
1: હા ભાઈ, અલગ અલગ જાતના સાબુથી જે સુગંધ આવતી હોય ને એમાં ઘણી વખત તો આપણને ખૂબ મજા પડી જાય.
0: એ વાત સાચી છે, પણ આ સાબુની શોધ કોણે કરી હશે?
1: બાલ દોસ્તો, ચાલો સાથે મળીને સાંભળી લઈએ આજનું જ્ઞાન બિંદુ.
0: સ્વચ્છતા માટે સાબુ એ આપણી રોજિંદી જરૂરિયાત છે, બરાબર ને?
1: એકદમ સાચું કહ્યું.
0: આનો ઉપયોગ હજારો વર્ષથી થાય છે, પરંતુ હજાર વર્ષ પહેલા પ્રાચીન બેબિલોનમાં સાબુ વપરાતો અને તેના અવશેષો પણ ત્યાંથી મળ્યા. તે જમાનામાં સાબુ એટલે કિંમતી ચીજો, રાજા મહારાજાઓ અને શ્રીમંતો એ જ સાબુ વાપરે ખાલી.
1: અચ્છા, સાબુની શોધ કોઈ વૈજ્ઞાનિકે કરી હોય તેમ નોંધાયું તો નથી. પુરાણ કાળમાં રોમન સંસ્કૃતિમાં માઉન્ટ સેપો નામના પર્વત પર મંદિરના લોકો પશુના બલિ ચડાવતા. પર્વત પર પ્રાણીઓના મૃતદેહની ચરબી નદીઓના પ્રવાહમાં ભળતી, તેનાથી કપડાં સારા ધોવાતા. રોમનોએ આ વાતની જાણ્યા પછી પ્રાણીઓની ચરબી, તેલ અને રાખ ભેળવીને ટીકડી સ્વરૂપે સાબુ બનાવેલો, અને જે પેલા પર્વતના નામ ઉપરથી તેને સોપ કહેતા.
0: હા, પ્રાચીન મિસરમાં સુગંધીદાર તેલ અને અત્તર આ સાબુમાં મિશ્ર કર્યા અને પછી બન્યો સુગંધી સાબુ, બરાબર ને?
1: ભાવ દીદી, આવી જાણકારી

0: તારી પછી આ બધા બાલ દોસ્તો આપણી સામે જોવે છે કે ભાઈ કોનો વારો આપણે પહેલા લેવાના છે.
1: તમે જ કહી દો તૃપ્તિ દીદી, સમર્થ ભાઈ ખૂબ સમર્થ છે વાર્તા કહેવા, અને પ્રતીતિ બેન એ આપણને સંગીતની પ્રતીતિ કરાવવાના છે.
0: તો ચાલો સૌ પ્રથમ પ્રતીતિ બેનનું ભજન જ સાંભળી લઈએ.
2: આપણને બધાને ખબર છે કે ભગવાન શ્રી કૃષ્ણનું નાનપણ ખૂબ જ નટખટ ભરેલું રહેલું છે, અને આજે હું કૃષ્ણ ભગવાનની નટખટ નાનપણ વિશે એક ભજન ગાવાની છું. તો બોલો રાધે રાધે
3: રાધે રાધે.

માળે છે, જો કાનો રમશે તો કનૈયો મનાઈ જાશે. તાલી પાડો તાલી નો જાય ખાલી, જો ખાલી જાશે તો કનૈયો રિસાઈ જાશે. સુભદ્રા બેની આવે છે, રાખડી લઈ આવે છે, જો કાનો બંધાવશે તો કનૈયો મનાઈ જાશે.

0: ગોવાળિયા આવે છે, કાનાને હસાવે છે, જો કાનો હસશે તો કનૈયો મનાઈ જશે. ધન્યવાદ.
1: અરે વાહ પ્રતિતિબેન, વાહ, તમે તો કનૈયાને સુંદર મજાના સ્વરમાં બોલાવી અને ભાઈ બધા સાથે રમાડી દીધો.
2: ભાવ દીદી, તમને સસલા અને કાચબાની વાર્તા ખબર છે?
1: પેલું ધીમું ધીમું ચાલે ને પછી
2: હા
1: સસલું યુક્તિ કરે કે કાચબો યુક્તિ કરે?
2: મને એમ થાય છે એ વાર્તાને સમર્થભાઈ કંઈક અલગ જ રીતે કહેવાના છે.
1: વાહ રે વાહ, ચાલો ને તો સમર્થભાઈ ને સાંભળી જ લઈએ.
3: બાળ મિત્રો, તમે કાચબા અને સસલાની વાર્તા તો સાંભળી જ હશે, જેમાં કાચબાની અને સસલાની દોડ થાય છે. પછી સસલું રસ્તામાં થાકી અને સૂઈ જાય છે અને કાચબો ધીમે ધીમે ચાલતા ચાલતા રેસ જીતી જાય છે. તો આવો આજે આપણે સાંભળીએ કે તે રેસ પૂરી થયા બાદ શું થયું. તો તે રેસ પૂરી થઈ અને કાચબો જીતી ગયો એટલે આખું વન તે કાચબાને લઈ અને આખા ગામમાં નીકળ્યું. કહેવા કે એક ધીમો કાચબો આટલા ઝડપી સસલાની સામે જીતી ગયો અને સસલું ગયું જંગલના રાજા સિંહ પાસે અને સિંહને જઈને કહે કે જોવો, આ કાચબાએ એક યુક્તિ કરી અને મને હરાવી દીધો. તો રાજા કહે કે મારા સાથીદારને કોઈ આમ હરાવી જાય તે હું સહન ન કરું. તો સિંહ રાજા ગયો કાચબા પાસે અને કહે કે તમે યુક્તિ કરી અને સસલાને હરાવી દીધો તે માન્ય નથી, એટલે આપણે એક નવી રીતે આ રેસનો વિજેતા નક્કી કરીશું. પછી રાજા સિંહ સસલાને અને કાચબાને પોતાની ગુફા પાસે લઈ ગયો અને પછી એને બંનેને કહે કે જુઓ, મારા ગુફાની ડાબી અને જમણી બંને બાજુ બે ઘાસના સૂકા પટ છે, તો તમારે તેમાં ફૂલ અને વિવિધ ઝાડવાઓ વાવી અને તેમને

0: ઉછેરવાના છે અને 15 દિવસ પછી હું આ જગ્યા જોવા આવીશ. અને જેનો પટમાં સૌથી વધારે સુગંધિત ફૂલ અને ઝાડવા ઉગશે તેને આ રેસનો વિજેતા ગણાવવામાં આવશે. અને એ વાત કહી અને સિંહ રાજા તો ત્યાંથી વયા ગયા. પછી સસલાભાઈ અને કાચબાભાઈ વિચારે કે આટલા ટૂંક સમયમાં આટલા બધા ફૂલને ઝાડ કેમ ઉછેરવા. તો સૌ પ્રથમ સસલું અને કાચબો આખા વનમાં જાય છે અને વિવિધ પ્રકારના ફૂલો અને ઝાડવાના બી લઈ આવે છે અને પછી પોતાની જગ્યામાં વાવી દે છે. વાવણી કર્યા પછી તે બંને આકાશ તરફ જુએ છે કે વરસાદ આવે અને પોતાના જગ્યા પર પાણી આવી જાય, જેનાથી તેમને બહુ દૂરથી નદીમાંથી પાણી ભરીને લઈને આવવું પડે. અને બંને ઉપર જુએ તો તેમને ખબર પડે કે ઉપર તો એક પણ વાદળું નથી. પછી જીરાફબેન આવી અને બંનેને કહે છે કે 15 દિવસના સમયમાં જો તમારે આટલા બધા ફૂલ ઝાડ ઉગાડવા હોય તો તમારે 1 દિવસની અંદર 20 ડોલ પાણી નાખવું પડે. તો સસલાભાઈ તો કેલ્ક્યુલેટર કાઢી અને જુએ છે 1 દિવસમાં 20 ડોલ પાણી ગુણ્યા 15 દિવસ એટલે થાય 300 ડોલ પાણી બધું જ ગણતા. તો સસલાભાઈએ 1 દિવસમાં આમ તેમ ફરી અને 300 ડોલ પાણી પોતાની જગ્યા ઉપર નાખી દે છે અને પોતાની જગ્યામાં ઘણું બધું પાણી ભરાઈ જાય છે. પછી કાચબાભાઈ વિચારે છે કે 1 દિવસમાં 300 ડોલ પાણી નાખીએ તો ત્યાં જે બી અને બધું વાવ્યું છે તે તણાઈ જાય અને કાંઈ ઉગે નહીં. તો કાચબાભાઈ વિચારે છે કે જો હું 1 દિવસમાં 20 ડોલ પાણી નાખું તો 15 દિવસની અંદર ઘણા બધા ફૂલ અને ઝાડવાઓ ઉગી શકે. ઝાડવાઓ આખા તો ન ઉગે પણ થોડા નાના નાના વૃક્ષ તો થઈ શકે. એટલે તેઓ દર દિવસે 20 ડોલ પાણી નાખે અને સસલાભાઈએ તો પહેલા જ દિવસે 300 ડોલ પાણી નાખી દીધું. અને 15મા દિવસે રાજા આવે અને બેયની જગ્યાઓ જુએ. ડાબી બાજુ કાચબાની જગ્યા પર ઘણા બધા નાના નાના ફૂલ અને ઝાડવાઓ હતા જે એ જગ્યાને ખૂબ જ સુગંધિત બનાવી શકે. અને બીજી તરફ સસલાની જમીન હતી જ્યાં મૂરઝાયેલા નાના નાના ફૂલ અને સડતા બીના કારણે ત્યાંથી દુર્ગંધ આવતી હતી. એટલે રાજા તરત ત્રાળ નાખીને કહે છે કે આવું માન્ય નથી અને કાચબાભાઈને વિજેતા ઘોષિત કરે છે. આના પછી સસલાભાઈ ખૂબ નિરાશ થઈ જાય છે. આ વાર્તાથી આપણને શીખ મળે છે કે આપણે ગમે તે કામ કરીએ તેમાં એકાગ્રતા રાખવી જોઈએ, જેનાથી આપણું કામ કાચબાભાઈના ફૂલની જેમ સરસ બહાર નીકળે. ધન્યવાદ.
1: અરે વાહ ભાઈ વાહ, તમારી વાર્તા પરથી શીખ મળે છે કે એકાગ્રતાની સાથે ધીરજ પણ રાખવી જોઈએ, બરોબર કે નહીં?
2: ચલો ભાઈ, ક્યારના ધૈર્ય રાખીને બેઠેલા આ નાના નાના બાલ દોસ્ત કાનમાં આવીને કહે, હું વ્રિહત છું, છેક દિલ્હીથી આવ્યો છું અને 1 વર્ષ પછી આવ્યો છું.
1: વ્રિહત, તુમ અપને વેકેશન મેં યહાં પે આયે હો ક્યા?
3: હા.
1: ભાઈ રાજકોટ મેં કહાં કહાં ઘૂમે?
3: ફન વર્લ્ડ, રેસ કોર્સ.
1: અચ્છા, તો ભાઈ આજ હમારી બાલ સભા મેં આપ ક્યા પ્રસ્તુત કરને વાલે હો?
3: બ્લડ ડોનેશન ડે. વિશ્વ રક્તદાતા દિવસ 14 જૂન કો મનાયા જાતા હૈ. રક્તદાન કરને સે હમ બીમાર લોગો કી જાન બચા સકતે હૈ. એક બાર રક્તદાન કરને સે 3 લોગો કી મદદ હો સકતી હૈ. યહ દિન કાર્લ એન્સ્ટીનર કે જન્મદિન પર મનાયા જાતા હૈ, જિન્હોને બ્લડ ગ્રુપ ખોજે થે. ધન્યવાદ.
2: આવડા નાના નાના બાલ દોસ્તો જ્યારે આટલો મોટો સંદેશ આપે ત્યારે ખરેખર રક્તદાનનો મહિમા એ અનેક ગણો વધી જાય છે.
1: રક્તદાન મહાદાન કહેવાય છે. ભાવદીદી, સ્વામી વિવેકાનંદે યુવાનોને કેટલા સુંદર વિચારો આપ્યા હતા એ તમે જાણો છો? આ નાના નાના માન્યાબેન બાલ સભામાં એ વિચારો રજૂ કરવાના છે.
2: ચાલો ચાલો માન્યાબેન, અમે તૈયાર છીએ તમારો સંદેશ સાંભળવા માટે.
4: આજે હું આપની સમક્ષ સ્વામી વિવેકાનંદે યુવાનોને

0: જે વિચાર આપ્યા હતા એ બોલીશ. એક જ વિચારને પકડો, એ એક જ વિચારને તમારું જીવન સર્વસ્વ બનાવો, એ વિચાર પર જ જીવો. તમારું મગજ, સ્નાયુઓ, જ્ઞાનતંતુઓ, માંસપેશીઓ, તમારા શરીરનો એક એક અવયવ એ વિચારથી ભરપૂર કરી દો. સફળ થવાનો આ એક જ માર્ગ છે. સફળ થવામાં તમારામાં જબરજસ્ત ખંત હોવી જોઈએ, પ્રબળ ઈચ્છાશક્તિ હોવી જોઈએ. હું સાગર આખો પી જઈશ, મારી ઈચ્છાશક્તિના જોરે પર્વતના ચૂરા ચૂરા થઈ જશે. ખંતીલો જીવ તો આમ બોલે, એ જાતનો ઉત્સાહ રાખો, એ જાતની ઈચ્છાશક્તિ કેળવો તો તમે ધ્યેય પહોંચશો જ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો.
1: અરે વાહ માન્યાબેન, વાહ! તમે તો બધા બાલ દોસ્તોમાં મસ્ત મજાનો જુસ્સો ચડાવી દીધો.
2: અને હવે આ જુસ્સા સાથે એક નાનકડા નાનકડા ભૂલકા ભાઈ.
1: કોણ? દિવ્યમભાઈ. દિવ્યમભાઈ આપણને સરસ મજાની કવિતા સંભળાવવાના છે, તો ચાલો સાંભળી લઈએ.
3: મેરે ઘર ભી આવો ના, હલવા પૂરી ના આવો, બેઠો ખુશી પર ખુશી બોલી છતા પતા છતા પતા છતા પતા. ભઠ્ઠી ભાઈ તો જાદા લાગે મોટા, દા આગળ લટકે લાંબીશું, પાછળ લટકે તૂકી પૂછ, સુનમાં લાવે પારી પારી તો ગંદુ, સામે તિયાયો ચંદુ, ચંદુની માથે ચોટી બાવરે લોટી, રોટી ના કટકા ચંદુ કરે લોટકા.
1: વાહ ભાઈ વાહ, ચંદુ કરે લટકા.
2: કોના જેવા?
1: દિવ્યમભાઈ જેવા.
3: મછલી જરકી રાનીએ જીવન ઉસકા પાણીએ, હા ડગાઓ ડર જાય કી બહાર નીકાળો તો મજા.
1: ભાવ દીદી, આ દિવ્યમભાઈની નાની નાની કવિતા પછી આવા જ કંઈક ગીતો સંભળાવી દઈએ બાલ દોસ્તોને.
2: ચાલો ચાલો, તૈયાર છું હું પણ.

0: અરે વાહ તૃપ્તિ દીદી વાહ, મસ્ત મજાનું આ ગીત સંભળાવીને બધાને થનગન થનગન નાચતા કરી દીધા. એટલે તો નાચતા નાચતા પહોંચી ગયા કુંજભાઈ.
1: હા, અને એ પણ એમના અવડા સવડા વિચારો સાથે.
0: ચાલો ચાલો, તૈયાર છીએ અમે બધા તમારા અવડા સવડા વિચાર સાથે વિચારવા માટે.
2: પાંડાના સ્પેલિંગમાં કેટલા અક્ષર જોઈએ એ ખબર છે? પી એન્ડ એ. તમે સાવ એકદમ નીરવ શાંતિને રેકોર્ડ કરો, પછી તમે લોકો વચ્ચે એ રેકોર્ડ ફૂલ વોલ્યુમમાં વગાડો તો બધા લોકો નીરવ શાંતિનો અનુભવ કરશે. આ કેવું નહીં, બૂટની દોરી ગમે તેટલી ટાઈટ બાંધો એ ખુલી જ જશે, પણ હેન્ડ્સ ફ્રીના વાયર ગમે તેટલું ધ્યાન રાખશો તો પણ ગાંઠ લાગી જશે. સ્કૂલમાં પરીક્ષાઓ લેવાય છે તે તમે કેટલા બુદ્ધિશાળી છો એ માટે નહીં, પરંતુ તમને કેટલું યાદ રહે છે એ માટે છે. આપણને એ ક્યારે પણ ખબર નથી પડવાની કે પાણીની અંદર સુગંધ કેવી હોય છે. આરામમાં અને કંટાળામાં ફરક ફક્ત આનંદનો જ છે. બી ઈ ઈ બી એટલે મધમાખીના સ્પેલિંગમાં બે ઈ આવે છે અને બે સાયલેન્ટ છે. હવે ધારો કે તમે અદૃશ્ય થઈ જાઓ છો, તો તમે તમારી પાપણની આરપાર જોઈ શકો કે શું? જ્યારે તમે પહેલી વખત તાળી પાડી ત્યારથી તમે તાળી પાડવાનું બંધ જ નથી કર્યું, બસ બે તાળીઓ વચ્ચેના સમય બદલાતો રહે છે. તો પાડો તાળી.
1: અરે વાહ ભાઈ વાહ કુંજભાઈ, તમારી આ અવડી સવડી વાતો તો બધાને વિચારતા કરી મૂકે.
0: અને હવે આવી જ વાતો મગજના તાળા ખોલવા માટે સમર્થભાઈ કરવા આવે છે.
1: એટલે ઉખાણા. ચાલો ચાલો બાલ દોસ્તો, તૈયાર થઈ જાઓ.
3: માણસ નથી પણ દરરોજ નવા કપડાં પહેરે છે, અનેક વસ્તુઓ તેના પર લખાયેલી હોય છે. બોલો એ શું છે જે રોજ બદલાય છે?
2: અરે એનો જવાબ તો મને આવડે છે, એ છે કેલેન્ડર.
0: વાહ ભાઈ વાહ.
3: સવારે મળે પણ સાંજે અદૃશ્ય થાય, તેને પકડી શકાય નહીં પણ તે તમારો પીછો કરે. પ્રકાશ હોય તો જ એની હાજરી જણાય.
2: મને ખબર છે, પરછાયો.
3: વાહ, ઊભો રહું તો દોડું છું, સૂતો રહું તો સૂઈ જઉં છું, પગ નથી પણ હંમેશા ગતિમાં રહું છું, ક્યાંય પહોંચ્યા વગર સફર કરું છું.
1: અરે આ તો સાવ સરળ છે. નદી.
3: કોઈ માણસ તેને ખરીદી શકતું નથી પણ દરેક માણસ તેને વેચી નાખે છે. એકવાર જાય પછી ક્યારેય પાછું આવતું નથી.
2: હા, એનો જવાબ તો સમય છે, હે ને?
3: હા, પાંખો નથી પણ ઉડિયા કરે છે, મો નથી પણ બધે

0: વાતો પહોંચાડે છે, જોઈ શકાય નહીં પણ અનુભવી શકાય છે.
1: અરે આને તો અવાજ કહેવાય.
0: એક એવી વસ્તુ જે કાચ કરતા પણ નરમ છે, સૌથી ઊંચા પર્વત પર હોય છે, પણ તેને પાણીના ટીપાથી નષ્ટ કરી શકાય છે.
1: હા, આનો જવાબ છે ઝાકળ.
2: અરે વાહ ભાઈ વાહ, બધાના મગજના તાળા ખુલી ગયા.
3: ચલો ભાઈ તૃપ્તિ દીદી, તો હવે સંગીતની સફર માટે અમને બધાને પ્રતીક્ષા છે.
2: તો ચાલો ભાઈ મારી સાથે સવાર થઈ જાઓ સંગીતની યાત્રા કરવા.

0: અરે વાહ, આ ગીત તો ભવદીદી તમને બહુ જ ગમ્યું હશે.
1: સવાલ જ નથી ને ભાઈ, એક તો ગીત હોય એટલે ગમે છે, અને એમાંય તમે વિશેષ મહેનત કરીને શોધી લાવ્યા.
0: પણ ભવદીદી, હવે આપણે બાલદોસ્તોની રજા લેવાનો સમય થઈ ગયો છે.
1: ચાલો ભાઈ, બાલદોસ્તોની રજા લઈ લઈએ અને કહી દઈએ કે આજના આ કાર્યક્રમનું નિર્માણ કર્યું હતું
0: અટલ શર્માએ.
1: ભૂલકાઓ, આવતા અઠવાડિયે ચોક્કસ મળીશું નવી કૃતિઓ સાથે, નવા બાલદોસ્તો સાથે. અત્યારે અમને આપો રજા અને કહી દઈએ અમે આવજો.

0: આપ સાંભળી રહ્યા હતા બાલ દોસ્તો માટેનો કાર્યક્રમ બાલ સભા, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.
1: આપને લોક સંગીત પસંદ છે? શાસ્ત્રીય સંગીત કે પછી યુવાનો, બાળકો કે ખેડૂત ભાઈઓ માટેના કાર્યક્રમ?
2: રામ રામ જપસાભાઈ તમને, વેદાભાઈ ને,
1: દુનિયાના કોઈ

છેડે હો હવે ઉપલબ્ધ છે આપના મોબાઈલ પર આપનું પ્રિય આકાશવાણી રાજકોટનું પ્રસારણ. એન્ડ્રોઈડ સ્ટોરમાં જઈ ડાઉનલોડ કરો પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ ન્યૂઝ ઓન AIR NEWSONAIR અને પસંદ કરો આકાશવાણી રાજકોટ કેન્દ્ર. સાંભળો આપના માટેની જ અમારી પ્રસારણ યાત્રા.

આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર શ્રોતાઓ સાંભળી રહ્યા છે. રજૂ કરીએ છીએ લોકસંગીતનો કાર્યક્રમ. પ્રારંભમાં સાંભળીએ લોકગીતો રણુભાઈ મકવાણાના સ્વરમાં.

શ્રોતાઓ, આપ સાંભળી રહ્યા હતા રણુભાઈ મકવાણાના સ્વરમાં લોકગીતો. લોક સંગીત કાર્યક્રમ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી પ્રસારિત થઈ રહ્યો છે. કાર્યક્રમમાં આગળ સાંભળીએ ભજનો કિશોર ગિરી ગોસ્વામીના સ્વરમાં, પ્રથમ રચના રવિરામની.

હમણાં જ આપણે રતનદાસની રચના કિશોરગીરી ગોસ્વામીના સ્વરમાં સાંભળી. કાર્યક્રમના સમાપનમાં સાંભળીએ મીરાબાઈની આ રચના.

0: શ્રોતાઓ, આપ સાંભળ્યા હતા લોકસંગીતના કાર્યક્રમમાં ભજનો કિશોરગીરી ગોસ્વામીના સ્વરમાં. અનુક્રમે રવિરામ, રતનદાસ અને મીરાબાઈની રચનાઓ આપણે માણી. કાર્યક્રમને અહીં પૂરો કરીએ. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. હવે પછીના કાર્યક્રમ માટે થોડી પ્રતીક્ષા.
1: આપને પ્રિય અને હૈયા વગો આકાશવાણી રાજકોટનું પ્રસારણ હવે ક્યાંય પણ કોઈ પણ સમયે આપના હાથ વગો પણ. આપના મોબાઈલ પર ઉપલબ્ધ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. એન્ડ્રોઈડ સ્ટોરમાં જે ડાઉનલોડ કરો ન્યૂઝ ઓન AIR પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ અને મેળવો 150 વધુ આકાશવાણીની ચેનલો 50 વધુ ભાષાઓમાં પણ. ન્યૂઝ ઓન AIR NEWSONAIR આ એપ ખોલીને આકાશવાણી રાજકોટ પસંદ કરો અને સાંભળો આપનું પોતાનું રાજકોટ કેન્દ્ર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ફ્રાન્સની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમનું સંયુક્ત રીતે ઉદઘાટન કરશે. આજે વિશ્વ રક્તદાતા દિવસ પર આરોગ્ય રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે લોકોને રક્તદાન કરવાની અપીલ કરી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા આયુષ મંત્રાલયના વૈશ્વિક ઓનલાઈન યોગ સત્રમાં 130થી વધુ દેશોએ ભાગ લીધો. રાષ્ટ્રપતિ મુર્મુએ ઓડિશાના પાક ઉત્સવ રાજા નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી. ટપાલ વિભાગ હિમાચલ

પ્રદેશમાં ડ્રોન આધારિત ટપાલ સેવાઓ શરૂ કરશે. ઇસરો અને પરમાણુ ઉર્જા વિભાગ ચંદ્ર લેન્ડર માટે સંયુક્ત રીતે અદ્યતન કૃત્રિમ ગરમી પ્રણાલી વિકસાવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથે યુદ્ધનો અંત લાવવા માટે આજે એક કરાર પર હસ્તાક્ષર થવાની આશા વ્યક્ત કરી છે. ઇરાને તેમના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનીના અંતિમ સંસ્કારનો સમયપત્રક જાહેર કર્યું છે. કૈલાસ માનસરોવર યાત્રા માટે પ્રથમ બેચ આવતીકાલે નવી દિલ્હીથી રવાના થશે અને નાથુલા રૂટ દ્વારા મુસાફરી કરશે. મ્યાનમારમાં ગઈકાલે રાત્રે 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ઇટાલીની રાજધાની રોમમાં ગઈકાલે સ્થળાંતર મુદ્દાના સમર્થન અને વિરોધમાં અલગ અલગ વિરોધ પ્રદર્શન કરાયા. ભાવનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમો અંગે માહિતગાર કરવા પત્રકાર પરિષદ યોજાઈ. ભાવનગર એરપોર્ટ ખાતે CISF દ્વારા નાણાકીય જાગૃતિ સત્ર યોજાયું. સ્વિટ્ઝરલેન્ડમાં આજે વસ્તી મર્યાદાના પ્રસ્તાવ પર લોકમત યોજાઈ રહ્યો છે. સુશાસનના 12 વર્ષ નિમિત્તે ગુજરાત સરકાર તથા જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રગતિ પથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ફિફા વર્લ્ડ કપ 2026માં સ્કોટલેન્ડે હૈતીને 101-0થી હરાવીને 28 વર્ષ પછી જીત મેળવી. આજે રાજ્યભરમાં 2 લાખથી વધુ ઉમેદવારોની લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષા. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે. 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટથી પરાજય આપ્યો. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આપ 12 વાગે સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ વિસરાતા સુર. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ મિસ્ટર એન્ડ મિસિસ 55નું આ ગીત, ગીતા દત્ત અને મોહમ્મદ રફીના સ્વરમાં. ગીતકાર મજરૂ સુલતાનપુરી, સંગીતકાર ઓ.પી. નૈયર.

કાર્યક્રમમાં આગળ સાંભળીએ દો ભાઈ ફિલ્મનું ગીત, ગીતા દત્તના સ્વરમાં, બોલ રાજા મહેંદી અલી ખાનના, ધૂન સચિન દેવ બર્મનની.

કાર્યક્રમમાં આગળ સાંભળશો દેવદાસ ફિલ્મનું ગીત, ગીતાદત્ત અને મન્નાડેના સ્વરમાં, બોલ સાહેર લુધિયાનવીના, ધૂન SD બર્મનની.

સાંભળશો હાવરા બ્રિજ ફિલ્મનું આ ગીત ગીતા દત્તના સ્વરમાં, બોલ કમર જલાલાબાદીના, ધૂન ઓપી નૈયરની.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ પ્યાસા ફિલ્મનું આ ગીત, ગીતા દત્ત અને મોહમ્મદ રફીના સ્વરમાં, બોલ સાહિર લુધિયાનવીના, ધૂન એસ ડી બર્મનની.

આ સાથે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 12 વાગે આપ સાંભળી શકશો મુખ્ય સમાચાર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ વિશ્વ રક્તદાતા દિવસ પર લોકોને સ્વેચ્છાએ રક્તદાન કરવાની અપીલ કરી. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ યમુના કિનારે સ્વચ્છતા અભિયાનનું નેતૃત્વ કર્યું. ઇટાલીની રાજધાની રોમમાં સ્થળાંતર કરનારાઓના સમર્થનમાં અને વિરોધમાં અલગ અલગ પ્રદર્શનો થયા. આંધ્રપ્રદેશ વિઝાગ સ્ટીલ પ્લાન્ટ વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 10 થયો. સરકારે શક્ય તમામ મદદની જાહેરાત કરી. બોટાદના અવની ચાવડાની ભારતીય અંડર 19 ટીમમાં પસંદગી. સૌરાષ્ટ્રના પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ જૂનાગઢમાં 67.93 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કર્યું. ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં 3 મહિલાઓ અને કિશોર સહિત ઓછામાં ઓછા 7 લોકોના મોત. રાષ્ટ્રપતિ મુર્મુએ ઓડિશાના પાક ઉત્સવ રાજા નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી. કૈલાસ માનસરોવર યાત્રા માટે પ્રથમ બેચ આવતીકાલે નવી દિલ્હીથી રવાના થશે અને નાથુલા રૂટ દ્વારા મુસાફરી કરશે. ભાવનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમો અંગે માહિતગાર કરવા પત્રકાર પરિષદ યોજાઈ. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે. સ્કોટલેન્ડે હેતીને 1-0 હરાવીને ફિફા વર્લ્ડ કપ 2026માં 28 વર્ષમાં પોતાનો પ્રથમ વર્લ્ડ કપ વિજય મેળવ્યો. સુશાસનના 12 વર્ષ નિમિત્તે ગુજરાત સરકાર તથા જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રગતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ.
2: શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વિશેષ ચર્ચા, આર્થિક વિકાસની વધતી ગતિ. આ કાર્યક્રમમાં અર્થશાસ્ત્રી પ્રોફેસર સોનલ યાદવ સાથે વાતચીત કરી રહ્યા છે ત્રિલોક સંઘાણી. પ્રસ્તુતકર્તા દીપશિખા દુર્ગાપાલ.

0: મિત્રો નમસ્કાર. મિત્રો, આપનું સ્વાગત આ વિશેષ કાર્યક્રમમાં. આજે આપણી સાથે છે ડોક્ટર સોનલ યાદવ. સોનલબેન, આપને નમસ્કાર.
1: નમસ્કાર.
0: મિત્રો, કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થયા એ સંદર્ભમાં આપણે જે વિશેષ શ્રેણી ચલાવી રહ્યા છીએ એ સંદર્ભમાં દેશની આર્થિક નીતિઓ પર વાત કરવા માટે આપણી સાથે છે ડોક્ટર સોનલ યાદવ. તેઓ અમદાવાદની બહુ જાણીતી યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે, અર્થશાસ્ત્રના અધ્યાપિકા છે, અર્થશાસ્ત્ર પર એમની પકડ પણ બહુ જ છે. સોનલબેન, આપણે જ્યારે કેન્દ્ર સરકારની 12 વર્ષની સિદ્ધિઓની વાત કરીએ ત્યારે અલગ અલગ ક્ષેત્રની સિદ્ધિઓની વાત આપણે કરતા હોય ત્યારે, કારણ કે આર્થિક ક્ષેત્રની આપણે જ્યારે વાત કરીએ ત્યારે એની અસર દરેક ક્ષેત્રો પર પડતી હોય,
1: સાચી વાત છે.
0: તો એક અર્થશાસ્ત્રના અભ્યાસુ તરીકે કેન્દ્ર સરકારની છેલ્લા દાયકાની અર્થવ્યવસ્થાની વાત અથવા તો અર્થશાસ્ત્રની નીતિઓની વાત આપણે કરવી હોય તો આપ એને કઈ રીતે મૂલવશો?
1: સો આર્થિક નીતિઓની છેલ્લા 12 વર્ષની આપણે વાત કરીએ ત્રિલોકભાઈ, તો આપણે એને બેઝિક સુવિધાઓથી ચાલુ કરીશું.
0: એટલે
1: ઘરમાં આપણે રહીએ છીએ તો એ ઘરમાં કેટલી બેઝિક સુવિધાઓ આપણને જોઈએ, તો આપણને એક તો ખાવા માટે અનાજ જોઈએ, પાણી જોઈએ, પીવા માટે સ્વચ્છ પાણી જોઈએ, રાંધવા માટે તમને ગેસ જોઈએ, બરાબર. બહાર ફરવા જાઓ તો તમને સારી સુવિધા, સરસ રોડ જોઈએ, ફ્યુઅલ જોઈએ, રાઈટ. તો પહેલા ફેઝમાં આપણે જોઈએ તો સરકારે 2014 થી 2019માં આ બધી સુવિધાઓ, જેને માળખાકીય સુવિધાઓ, બેઝિક સુવિધાઓ કહેવાય, એની પર ભાર મૂક્યો. તો આપણે ચાલુ કરીએ તો સૌથી પહેલા 2014માં જનધન યોજના, એને આપણે જેમ ટ્રિનિટી પણ કહીએ છીએ, જનધન આધાર મોબાઈલ,
0: બરોબર,
1: રાઈટ. સો જનધન યોજના અંતર્ગત તમે ગામડામાં રહેતો જે શ્રમિક છે જેની પાસે બેંક એકાઉન્ટ નહોતું, એને બેંક એકાઉન્ટ ખોલાયું, રાઈટ. ઘરમાં બચત કરતો હતો જે સેફ નતું, હવે એ બેંકમાં બચત કરતો થયો. ગવર્મેન્ટે જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, DBT કહીએ, એનો લાભ એને મળ્યો.
0: એટલે ગવર્મેન્ટની જે લાભ મળતા હતા એ સીધા એના ખાતામાં જમા થાય,
1: રાઈટ. પહેલા વચ્ચે કોઈ વચેટીયો હતો,
0: બરોબર છે,
1: જે કદાચ ધક્કો ખવડાવતો હતો, એને પૂરા પૈસા નતો આપતો. તો એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના પણ ફાયદાઓ આ બેંક એકાઉન્ટ ખુલ્યું એનાથી મળ્યું,
0: બરોબર.
1: અને એ સલામત રીતે બચત પણ કરી શકે છે,
0: બરોબર.
1: એટલે નાણાકીય સલામતી છે, લીકેજીસ ઘટ્યા જે આપણે કહીએ. બીજી વાત કરીએ તો વીજળી, તમને ઇલેક્ટ્રિસિટી જોઈએ, ખૂણે ખૂણે નાના નાના ગામમાં સૌભાગ્ય યોજના હેઠળ હવે વીજળી પહોંચી,
0: બરોબર.
1: તો વીજળી પહોંચી તો શું ફાયદા થયા? તો પહેલા તમે 6 વાગ્યા સુધીમાં કામ આટોપી લેતા હતા, હવે બાળકોને હોમવર્ક કરવું હોય તો રાત્રે લાઇટ હોય તો એ લોકો હોમવર્ક પણ કરી શકે છે. એટલે એજ્યુકેશનમાં પણ એનો ફાયદો છે. એટલે એ બીજી વાત, ગૃહિણીઓને રાંધવાનું હોય તો ઉજ્જવલા યોજના, ઉજ્જવલા યોજના હેઠળ ગેસ, LPG ગેસનું વિતરણ થયું, ડિસ્ટ્રીબ્યુશન થયું,
0: બરોબર.
1: તો હવે મહિલાઓનો ટાઈમ એનાથી પણ બચે છે, સ્વાસ્થ્યમાં સુધારો થયો, કારણ કે લાકડા વીણવા જતી હતી તો ટાઈમ બહુ થતો હતો, પછી ચૂલામાં એ રાંધતી હતી તો ધુમાડાના લીધે એના લંગ્સ ખરાબ થતા હતા. તો આપણે ઇન્ડાયરેક્ટલી કહીએ તો હેલ્થમાં પણ સુધારો દેખાય છે, ક્લિયરલી,
0: બરોબર.
1: અને ટાઈમ બચે છે તો એ ટાઈમમાં કંઈક બીજું પણ કરી શકે છે, રાઈટ. અને આપણે જાણીએ છીએ કે મહિલામાં ઉદ્યોગ સાહસિકતા ખૂબ છે, એ કંઈ નાનું મોટું કામ, સીવણ કામ છે કે ભરત કામ છે, એવું કામ કરીને એ પોતે એક ઉદ્યોગ સાહસિક બની શકે છે, જેના ચાન્સ પહેલા નહોતા, કારણ કે ઘરમાં જ એટલો બધો ટાઈમ જતો રહેતો હતો. પછી આપણને શું જોઈએ તો ટોયલેટ. આપણે જાણીએ છીએ કે પહેલા તો આટલા વર્ષોમાં એવા કેટલા ઘર હતા કે મોસ્ટલી 90% ઘર એવા હતા જેમાં ઓપન ડિફિકેશન, એટલે ટોયલેટ જ,
0: બીજો કોઈ વિકલ્પ નહોતો,
1: હા, કોઈ વિકલ્પ જ નહોતો. એટલે ટોયલેટ છે એ બંધાયા, ટોયલેટ બંધાયા તો એમાં પણ સેનિટેશન તમે કહીએ તો હેલ્થમાં સુધારા થયા, કારણ કે ઓપન ડેફિકેશન છે એ અટકી ગયું,
0: અટકી ગયું.
1: એટલે ટોયલેટ બન્યા તે બહુ જ મોટો ફાયદો એમાં પણ છે, કારણ કે બહેનોને પહેલા વહેલી સવારે જવું પડતું, હવે એ એમને એની ચિંતા નથી, એટલે એમની સેફટી પણ એક આપણે જોઈએ તો એ પણ વધી છે. પછી આપણે જોઈએ તો GST, એ તરત જ તમે જુઓ તો 2014માં સરકાર આવી, પછી GST આવી, તો GST પણ એક બહુ મોટું રિફોર્મ છે,
0: બરોબર.
1: પહેલા આટલા બધા તમારે જે ઇનડાયરેક્ટ ટેક્સ હતા એ હવે સબઝ્યુમ થઈ ગયા એક GST માં,
0: બરોબર છે.
1: અને આપણે જાણીએ છીએ કે ઘણા બધા જે રેવન્યુઝ પહેલા કરતા

0: અત્યારે જીએસટી થકી રેવન્યુ પણ સરકારના વધ્યા છે,
1: એટલે
0: બિઝનેસ માટે આજે ગુજરાત રેફ્રિજરેટર બનાવતું હોય તો એ રેફ્રિજરેટર ઇઝીલી એ મહારાષ્ટ્રને પહોંચાડી શકે છે, અને તમે એમાં જીએસટી ક્રેડિટ પણ લઈ શકો, એટલે રેવન્યુ પણ વધારો થયેલો છે.
1: એટલે સુનો, આપણે એક વાક્યમાં કેવું હોય તો આર્થિક નીતિની જે અસર હોય છે જીવનના બીજા ક્ષેત્રો પર પણ પડે છે, એટલે એક આર્થિક નીતિને નીતિ વિશે કોઈ નિર્ણય લેવાય એનો ફાયદો આપણી લાઈફની ક્વોલિટી પર પણ પડે એવું આપણે કહી શકીએ.
0: ચોક્કસ ચોક્કસ, કારણ કે તમે જુઓ તો આ બધી જે યોજનાઓ છે એના થકી ક્વોલિટી ઓફ લાઈફ છે ઇમ્પ્રુવ થઈ,
1: એક્ઝેક્ટલી,
0: લોકોની ઇન્કમ વધી, લોકોને રોજગારી મળી, લોકો સારું ખાતા થયા. પહેલા ભૂખમરો એક મોટો પ્રશ્ન હતો, આજે ભૂખમરાથી કોઈ નથી મરતું, કારણ કે સરકાર 80% જનતાને ફ્રી ધન ધાન્ય આપે છે. અને બાકી તમે જુઓ તો પોવર્ટી, ગરીબી જે 2011 કદાચ 29% જેવી હતી, એ ગરીબી આજે ઓછી 3.5% જેટલી થઈ ગઈ છે.
1: એટલે આખું એક બહુ જ મોટું પરિવર્તન આપણે જોઈ શકીએ છીએ.
0: એક્ઝેક્ટલી, અને ગરીબીની ડેફિનેશન પહેલા જે હતી તેંડુલકર કમિટીએ કેલરી ઇન્ટેક ઉપર જ હતી,
1: બરોબર,
0: પછી રંગરાજન કમિટીએ એને વધારે બ્રોડ બનાવી દીધી, એટલે એમણે ગરીબીમાં મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ જેમાં એમણે હેલ્થ અને એજ્યુકેશનને પણ સાંકળી લીધા, એટલે જે ડેફિનેશન છે એ બહુ બ્રોડ થઈ. તેમ છતાં તમે જુઓ તો ગરીબી છે એ એકદમ
1: 5% જેટલી રહી ગઈ છે.
0: મુખ્ય પ્રેરક પરિબળો તો ડિજિટલ ઇન્ડિયા,
1: બરોબર,
0: આપણે સૌથી પહેલા કહીશું કે ડિજિટલ ઇન્ડિયાના ફાયદા ખૂબ જ છે, કારણ કે પહેલા નાના નાના કામ માટે તમારે ગવર્મેન્ટ ઓફિસમાં જવું પડતું, અને આપણે જાણીએ છીએ કે ધક્કા બહુ ખાવા પડતા અને ટાઈમ પણ વેસ્ટ થતો. ડિજિટલ ઇન્ડિયાથી તમે નવો ધંધો બી ચાલુ કરવો હોય તો તમે ઓનલાઈન પોર્ટલ ખોલીને એમાં રજીસ્ટર કરી શકો છો,
1: બરોબર છે.
0: તો એક બહુ મોટું રિફોર્મ તમે ડિજિટલ ઇન્ડિયાને કહી શકો,
1: બરોબર.
0: સ્ટાર્ટઅપ ઇન્ડિયા,
1: જી,
0: રાઈટ. આજે આપણે જોઈએ છીએ કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત લગભગ 139 જેટલી યુનિકોર્ન બની, જેની નેટવર્ક છે કે 1 બિલિયન થી વધારે છે. આપણે ત્રીજા સ્થાને છીએ વર્લ્ડમાં, યુએસ અને ચાઇના પછી આપણે ત્રીજા સ્થાને આવીએ છીએ, એટલે આપણા યુવાઓ છે આમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત બી ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇકોનોમિક્સમાં આપણે જાણીએ છીએ કે જો સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો એના ફાયદાઓ ઘણી બધી જગ્યાએ મળી જતા હોય છે, એટલે સારા રોડ બન્યા, સારા મેટ્રો ટ્રેન આવી,
1: બરોબર,
0: રાઈટ, ગામડાઓ કનેક્ટ થયા શહેરો સાથે, એટલે ખેડૂત હોય કે નાનો બિઝનેસમેન હોય એના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ એ બધી વધી, એના લીધે ટ્રાવેલ ટાઈમ પણ ઓછો થયો. તો આપણે જાણીએ છીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમને તરત નહીં પણ લાંબા ગાળે એ ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે લગભગ આપણે 25 વર્ષ પહેલા કે 50 વર્ષ પહેલા તો કોરિયા છે અને ઇન્ડિયા છે લગભગ એક જ સ્થાન ઉપર હતા 50 વર્ષ
1: પહેલા,
0: પણ આજે આપણે જોઈએ કે કોરિયા ખૂબ આગળ નીકળી ગયું. કેમ? કારણ કે કોરિયાએ સૌથી પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન, હેલ્થ પર ભાર મૂક્યો.
1: બરોબર છે.
0: કદાચ આપણે આઝાદી પછી આ વસ્તુઓને મિસ કરી ગયા.
1: બરોબર છે.
0: આજે હવે આ સરકારે ચાલુ કર્યું છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, હેલ્થ, જો સારી તબિયત હશે તો પ્રોડક્ટિવિટી વધશે, પ્રોડક્ટિવિટી વધશે, ઉત્પાદન ક્ષમતા તો અલ્ટિમેટલી ગ્રોથ થવાનો જ છે.
1: બરોબર છે.
0: અને જે આપણે આયુષ્યમાન ભારત યોજના છે એના અંતર્ગત પણ આપણે જાણીએ છીએ કે છેવટના માણસને, ગરીબમાં ગરીબ માણસને પણ આજે હોસ્પિટલમાં સર્જરી હોય કે દાખલ કરવાનું હોય,
1: આરોગ્યલક્ષી સુવિધાઓ એના માટે પણ
0: પ્રાપ્ય થઈ ગઈ છે. એટલે બહુ નાની નાની વસ્તુઓ છે પણ એ ખૂબ જ જરૂરી વસ્તુ.
1: એટલે આપણે એવું કહી શકીએ સોનાબેન કે કેન્દ્ર સરકારનું ફોકસ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઉપર છે, એટલે કે વ્યવસાય કરવાની સરળતા ઉપર છે અને એનો ફાયદો સામાન્ય માનવી સુધી પહોંચી રહ્યો છે.
0: ચોક્કસ. સો ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની વાત કરીએ તો 2014 પહેલા આપણે કદાચ 169 સ્થાને હતા, આજે આપણે 63 સ્થાને આવી ગયા.
1: એટલે બહુ મોટી પ્રગતિ.
0: એટલે બહુ મોટી પ્રગતિ છે. તો ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના લગભગ 10 પરિબળો છે, પેરામીટર્સ, જેમાં મેઇનલી આપણે જાણીએ તો કન્સ્ટ્રક્શન પરમિટ લેવી,
1: બરોબર,
0: કે ઇલેક્ટ્રિસિટીની પરમિટ મળી જાય,
1: બરોબર છે.
0: સૌથી મોટું છે એ લેબર રિફોર્મ્સ થયા, જેમાં તમને જે ઉદ્યોગ સાહસિક છે એને ફ્લેક્સિબિલિટી મળી લેબર રિફોર્મ્સના અંતર્ગત. એટલે જે કોમ્પ્લિકેશન હતા, 29 લેબર લોસ હતા, જેને 4 જ લેબર કોડમાં કન્વર્ટ કરી દીધા, એટલે ખૂબ જ

0: સુવિધાજનક થઈ ગયું, પેપર વર્ક ઓછું થઈ ગયું. સિંગલ વિન્ડો ક્લિયરન્સ, એટલે તમારે પહેલા એક ઉદ્યોગ ચાલુ કરવો હોય તો કદાચ 4-5 મહિના લાગી જતા,
1: બરોબર.
0: આજે તમારે એ સમય એકદમ ઓછો થઈ ગયો છે,
1: એટલે પ્રમાણમાં સુગમ બન્યું બધું.
0: કરેક્ટ. એટલે બહારની કંપનીઓને પણ અહીંયા બિઝનેસ કરવા આવવું હોય તો એ કદાચ પ્રોત્સાહન મળે છે, જેને આપણે ઇકોનોમિક્સમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહીએ, કે બહારની કંપનીઓ અહીંયા આવીને પોતાનો બિઝનેસ કરશે, જેના કારણે અહીંયાના લોકોને પણ ફાયદો થશે ને ત્યાંના લોકોને ફાયદો થશે, આપણને વિદેશી હૂંડિયામણ મળશે.
1: કેન્દ્ર સરકારનું એક ધ્યેય એ પણ છે કે ભારત વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બને, એક અર્થશાસ્ત્રી તરીકે આપનો શું અભિપ્રાય છે?
0: સો વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનવા માટે પણ સરકારે ઘણી બધી યોજનાઓ છે એની પર ભાર મૂક્યો. દાખલા તરીકે મેક ઇન ઇન્ડિયા,
1: બરોબર,
0: તમે અહીંયા આવો અને અહીંયા ઉત્પાદન કરો,
1: બરોબર છે.
0: અને પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ, કે તમે વધારે પ્રોડ્યુસ કરશો તમને વધારે ઇન્સેન્ટિવ મળશે,
1: બરોબર.
0: તો આ બધી જે યોજનાઓ છે એ અલ્ટિમેટલી ટોટલ પ્રોડક્શનમાં વધારો કરશે, ઉત્પાદકતા વધશે, અને બાકી જે ક્વોલિટી ઓફ લાઈફની આપે વાત કરી કે આરોગ્ય સારું હશે, એજ્યુકેશન સારું હશે, સ્કિલ હશે, તો કદાચ એને આપણે વધારે ઉત્પાદનમાં કન્વર્ટ કરી શકીશું. એટલે આજનો યુવા છે એ ભણેલો હશે અને સ્કિલ્ડ હશે તો ઓબ્વિયસલી એ વધારે સારું પ્રોડ્યુસ કરશે, કારણ કે એની ઉત્પાદકતા વધારે હશે. તો એ રીતે આપણે જોઈએ તો ટોટલ જે આઉટપુટ છે અને ગ્રોથ છે, આજે ભારત છે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમીમાં, લગભગ 7% ગ્રોથ વિશ્વમાં કોઈ દેશનો નથી, જે બતાવે છે કે આપણે
1: સાચા રસ્તે
0: છીએ. હા, સાચા રસ્તે છીએ,
1: બરોબર. હવે એક અર્થશાસ્ત્રી તરીકે સોનમને એક વાક્યમાં જવાબ મારે તમને પૂછવો હોય કે ફક્ત આર્થિક વૃદ્ધિ પૂરતી કે સમાવેશી વૃદ્ધિ પૂરતી?
0: મારા મતે સમાવેશી વૃદ્ધિ પૂરતી, ઇન્ક્લુઝિવ ગ્રોથ હોવો જોઈએ,
1: બરોબર.
0: એટલે વિકાસ તો જ કામનો કે જો એ બધાને આવરી લે,
1: બરોબર.
0: અને જે શરૂઆતમાં મેં કીધું એમ છેવટના માણસને પણ આ વિકાસ છે એ આવરી લે છે, પછી એ ખેડૂત હોય તો એગ્રીકલ્ચરમાં આટલી બધી સ્કીમ આવી, કે એને પણ ડ્રોન દીધી તો બહેનોને પણ આવરી લીધા. પહેલા કોઈ બહેનો વિશે વિચારતું જ નહોતું, પણ આપણે જો પીરિયોડિક લેબર ફોર્સ સર્વેના ડેટા જોઈએ તો જેટલી બહેનો આજે એમ્પ્લોયડ છે એમાં લગભગ 80% બહેનો તો એગ્રીકલ્ચરમાં જ કામ કરે
1: છે.
0: તો એ જે કામ કરે છે એમને કંઈક તો ફાયદો થવો જોઈએ,
1: બરોબર.
0: તો આ ડ્રોન દીધી એ એગ્રીકલ્ચરમાં ઉદ્યોગ સાહસિકતા વધારવા માટે બહેનોને આ ડ્રોન આપવામાં આવે છે, ટ્રેનિંગ આપવામાં આવે છે સેલ્ફ હેલ્પ ગ્રુપની જે બહેનો છે એમાં. સો એનાથી કેટલો ફાયદો થાય, તમે ફોરકાસ્ટ કરી શકો, તમે સારું વાવણી કરી શકો,
1: ઘણા બધા ફાયદા.
0: હા, અને સોઇલ હેલ્થ કાર્ડ એ પણ દરેક ખેડૂતને એ કદાચ પ્રાપ્ય બન્યા છે. લખપતિ દીદી, એટલે બહેનો ઉદ્યોગ સાહસિક છે પણ એમની પાસે મૂડી નથી, તો સરકાર એમને એમાં પણ હેલ્પ કરી લે છે. એટલે કદાચ આવતા સમયમાં એવું થશે કે ઘણી બધી બહેનો છે એ લેબર ફોર્સમાં એન્ટ્રી લેશે, અને એ ધીમે ધીમે વધી રહ્યું છે. 23% હતું, એનાથી હવે 45% જેવી બહેનો લગભગ હવે લેબર માર્કેટમાં છે, જેનો મતલબ એમને કામ કરવું છે અને એમને અવસર મળે છે તો એ કામ કરે છે ઘરની બહાર.
1: તો પ્રધાનમંત્રીશ્રીનું એક ધ્યેય છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવું, તો એના સંદર્ભમાં એક અર્થશાસ્ત્રી તરીકે આપનો સંદેશ યુવા મિત્રો માટે અને શ્રોતા મિત્રો માટે શું રહેશે?
0: ચોક્કસ, હું તો ઓપ્ટિમિસ્ટિક છું, એટલે 2047માં આપણે વિકસિત ભારત થઈશું જ,
1: બરોબર છે.
0: જે રીતે હેલ્થ અને એજ્યુકેશન અને સ્કિલ ઉપર સરકાર ભાર મૂકી રહી છે, એનાથી ચોક્કસ છે એ આજનો યુવા છે ભારતને આગળ લઈ જવાનો છે. મારું તો એવું કેવું છે કે આજે નોકરી શોધવાની જરૂર નથી, નોકરી આપો,
1: બરોબર. તમે એવી તકો નિર્માણ કરો,
0: એવી તકો નિર્માણ કરો કે તમે 10 લોકોને નોકરી આપો,
1: બરોબર.
0: અને જો તમે જોબ સીકર ની જગ્યાએ જોબ ગીવર બનશો તો આઈ થિંક અનએમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે, કારણ કે આપણે જાણીએ છીએ કે આજે બેકારી બેરોજગારી છે એ બહુ મોટો મુદ્દો છે. પણ કોણ બેરોજગાર છે? આપણે ફરીથી ડેટા જોઈએ તો જે સૌથી વધારે અશિક્ષિત છે, ઇલિટરેટ, એમાં બેકારી સૌથી ઓછી છે,
1: બરોબર.
0: સૌથી વધારે બેકારી જે પોસ્ટ ગ્રેજ્યુએટ છે એમાં છે, લગભગ 2 ડિજિટમાં છે. તો પ્રશ્ન થાય કે આટલું ભણ્યા પછી કેવી રીતે એ બેકાર છે? તો આપણે એ રીતે પણ જોઈ શકીએ કે જે પોસ્ટ ગ્રેજ્યુએટ છે એ રાહ જોઈ રહ્યો છે કરેક્ટ ઓપોર્ચ્યુનિટી, એટલે એ વેઇટ કરી શકે છે,
1: બરોબર છે.

0: જ્યારે જે ઇલિટરેટ છે એ વેઇટ નથી કરી શકતો, એને એના ઘર માટે કમાવાનું છે, એના મા બાપને ભરણ પોષણ આપવાનું છે. જ્યારે આ જે ભણેલો ગણેલો છે એને ફ્રીડમ છે, એના પેરેન્ટ્સ છે એ કહે છે કે ઓકે બેટા તું રાહ જો, કરેક્ટ ઓપોર્ચ્યુનિટી આવે ત્યારે તું એન્ટર થા, કોઈ ઉતાવળ નથી, ત્યાં સુધી તો બીજી એકાદ ડિગ્રી લઈ લે. તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એજ્યુકેશનમાં પણ એનરોલમેન્ટ ખૂબ વધ્યું છે, જે લેટેસ્ટ અસર ડેટા પણ બતાવે છે કે બહેનોમાં એનરોલમેન્ટ વધારે વધ્યું છે ભાઈઓ કરતા. એટલે એક બહુ જ ખુશીની વાત છે,
1: સારું ચિહ્ન છે.
0: હા, જેનો મતલબ એ થયો કે હાયર એજ્યુકેશન માટે પેરેન્ટ્સ છે બહેનોને મોકલે છે અને કે

0: બાબા ત્રિલોકભાઈ આપનો પણ, અને આઈ વિશ 2047 સુધી ઇન્ડિયા વિકસિત ભારત બને
1: જી,
0: અને એમાં આપણે આપણું યોગદાન આગળ
1: આપી શકીએ. થેન્ક યુ.
2: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વિશેષ ચર્ચા, આર્થિક વિકાસની વધતી ગતિ. આ ચર્ચામાં અર્થશાસ્ત્રી પ્રોફેસર સોનલ યાદવ સાથે વાતચીત કરી રહ્યા હતા ત્રિલોક સંઘાણી. પ્રસ્તુત કરતા દીપશિખા દુર્ગાપાલ.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ ભુજ પ્રસ્તુત છે ગેરફિલ્મી ગુજરાતી ગીતો. આવો સાંભળીએ સંકેત શાહના સ્વરમાં શ્યામલ પડિયાની આ રચના.

0: આ સાથે ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર.
1: પોલીસ
2: મિસ સીમા
1: જી,
2: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
1: કેમ પણ હું
2: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
1: ડિજિટલ અરેસ્ટ?
2: 1 લાખ આપો, બચી જશો.
1: આટલા પૈસા?
2: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
1: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
2: અરે,
1: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
3: હેલો મમ્મા.
1: હાય.
4: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

0: આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના. લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ. સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ. નિર્માણ સહાય કાનન છાયા. નિર્માણ અટલ શર્મા. આજે સાંભળીએ નારી સંત મીરાબાઈની વાણી. ભજનના કલાકાર ગીતા ચૌહાણ.
1: જન્મ જોગણ મીરા પ્રેમ લક્ષણા ભક્તિધારામાં અદ્વિતીય એવી આરત અને ઝંખલા લઈને આવે છે. સમગ્ર ભારતીય પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગમાં મીરાબાઈના પદોનું સ્થાન પ્રથમ પંક્તિનું છે. કૃષ્ણ અને ગોપીના અનેક વિધ ભાવો અને એનું હૃદયસ્પર્શી આલેખન મીરાબાઈની વાણીમાં જોવા મળે. મીરાબાઈ એમ ગાતા હોય કે મુખ

પ્યાર મુખડું મેં જોયું તારું, સર્વે જગ થયું ખારું અને મન મારું રહ્યું ન્યારું રે મોહન પ્યારા. ભગવાન કૃષ્ણના વિરહમાં દરદ દીવાની બની જતી મીરાએ પ્રભુ વિરહની વેદનાના આંસુ પોતાની વાણીની અંદર અનેક વાર વહાવ્યા છે. ભગવાનની તાલાવેલી લાગતા એની નિંદર હરામ થઈ જાય, રડી રડીને આંખો રાતી ચોળ થઈ જાય અને ઝંખનામાં ને ઝંખનામાં હૈયા ભીતર દવ બલે ખનખન ઝરે અંગાર, એવી સ્થિતિ મીરાબાઈએ વિશેષ કરીને વિપ્રલંબ શૃંગારનું ગાન કર્યું છે. જોકે પ્રભુ મિલનના આનંદના પદો પણ મળે, પણ એ વારંવાર કૃષ્ણની સહજ એવી સ્ત્રી સહજ લજ્જા લઈને આર્જવ લઈને, કારણ કે એનો શૃંગાર ક્યારેય મર્યાદા ઓળંગતો નથી. કૃષ્ણને પતિ તરીકે બાળપણથી સ્વીકાર્યા છે અને ગુજરાતી સાહિત્યમાં રાજસ્થાની અને ગુજરાતીમાં એના ચિરંજીવ એવા ઉર્મિક કાવ્યો આપણને મળે.

ભારતવર્ષના શુકદેવજી, જયદેવ, વિદ્યાપતિ, ચંડીદાસ, સુરદાસ, વૈષ્ણવ ભક્ત કવિઓ અને કબીર પરંપરાના અનેક સંત કવિઓ બાણસ

સાહેબ, રવિ સાહેબ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ, મોરાર સાહેબ, ગંગ સાહેબ, કેટલા બધા સંત કવિઓ, અને છેક નરસિંહથી માંડીને દયારામ સુધી આપણને જે ગુજરાતી સંત ભક્ત કવિઓ મળે છે, એણે ભગવાન કૃષ્ણની લીલા તો વારંવાર ગાય છે, પ્રેમ લક્ષણા ભક્તિનું ગાન કર્યું છે. અને એમાં સંત કવયત્રી મીરાબાઈ એમ કહેતા હોય કે પ્રેમની પ્રેમની પ્રેમની રેમને લાગી કટારી, પ્રેમની હેરી મેં તો પ્રેમ દીવાની, મેરો દર્દ ન જાને કોઈ, અથવા તો પ્રેમનગર મત જાના મુસાફિર, પ્રેમનગર મત જાના, આ મીરાબાઈની વાણી. અને એ સતત સતત ભગવાન ગોવિંદાને યાદ કરતા હોય, પ્રેમ લક્ષણા ભક્તિમાં એનું વિરહગાન કરતા હોય, અને ગોવિંદો પ્રાણ હમારો રે, મને જગ લાગ્યો ખારો, મને મારો રામજી ભાવે રે, બીજું મારી નજરે નાવે.

0: આપ સાંભળી રહ્યા હતા મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબ્દ સાધના. લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ, સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ, નિર્માણ સહાય કાનન છાયા, નિર્માણ અટલ શર્મા. આ હતી આકાશવાણી રાજકોટની પ્રસ્તુતિ.
1: વાહ મિત્રો, મીરાબાઈની ભક્તિ રચનાઓ આપણને એક અલગ ભાવ વિશ્વમાં લઈ જાય છે. આશા છે કે આપને અમારો આ નવો પ્રયાસ ચોક્કસ પસંદ પડી રહ્યો હશે. હજુ અનેક નારી સંતોની આવી જ ગૂઢ વાણીનો આપણે લાભ લેવાના છીએ આવતા અંકોમાં. હવે આજનો વિચાર વિમર્શ. આજે વાત કરીએ આજના દિન વિશેષ વિશે. આજે છે વિશ્વ રક્તદાતા દિવસ. દર વર્ષે 14 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ એવા નિસ્વાર્થ રક્તદાતાઓને સમર્પિત છે જેઓ પોતાના રક્તનો દાન કરીને અનેક લોકોને નવજીવન આપે છે. તો રક્તદાનના મહત્વ, તેના લાભો અને સમાજમાં તેની જરૂરિયાત વિશે થોડી વાતો કરીશું. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે રક્તદાનની પ્રવૃત્તિમાં લોકોને જાગૃત કરી વધુમાં વધુ પ્રમાણમાં રક્તદાન કરાવવાનો. વર્ષ 2004માં પ્રથમવાર 4 મુખ્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી. 14 જૂનનો દિવસ નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટાઇનરની જન્મજયંતિ નિમિત્તે પસંદ કરવામાં આવ્યો. તેમણે રક્તના વિવિધ ગ્રુપોની શોધ કરી હતી, જે એ, બી અને ઓ પ્રકારના ગ્રુપની શોધ કરી અને આધુનિક રક્તસંચાર વ્યવસ્થાનો પાયો નાખ્યો. મિત્રો, આપણા

દર્શક વિજેતા વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટાઇનરની જન્મજયંતિ નિમિત્તે પસંદ કરવામાં આવ્યો. તેમણે રક્તના વિવિધ ગ્રુપોની શોધ કરી હતી, જે એ, બી અને ઓ પ્રકારના ગ્રુપની શોધ કરી અને આધુનિક રક્તસંચાર વ્યવસ્થાનો પાયો નાખ્યો. મિત્રો, આપણા શરીરમાં વહેતું રક્ત જીવનનો આધાર છે. અકસ્માત, સર્જરી, પ્રસૂતિ, કેન્સર, થેલેસેમિયા અને અનેક ગંભીર બીમારીઓમાં ઘણી વખત દર્દીઓને રક્તની જરૂર પડે છે. આવી પરિસ્થિતિમાં રક્તનો કોઈ કૃત્રિમ વિકલ્પ ઉપલબ્ધ નથી. માત્ર માનવ જ માનવને રક્ત આપી શકે છે. એક સ્વસ્થ વ્યક્તિનું રક્તદાન કોઈના ડૂબતા પ્રાણ બચાવી શકે છે. મિત્રો, વિજ્ઞાન ગમે તેટલું આગળ વધી ગયું હોય, તેનાથી પ્લાસ્ટિક જેવા પદાર્થો તો બનાવી શકે છે, પરંતુ લોહીનું એક ટીપું પણ કોઈ લેબોરેટરી કે ફેક્ટરીમાં બની શકતું નથી. એ તો માત્ર માનવ શરીર જ બનાવી શકે. એટલે જ જ્યારે હોસ્પિટલમાં કોઈ દર્દી જીવન અને મોત વચ્ચે ઝોલા ખાય, ત્યારે તેને અન્ય વ્યક્તિનું લોહી જ બચાવી શકે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ સુરક્ષિત અને પૂરતા પ્રમાણમાં રક્તની ઉપલબ્ધતા કોઈપણ દેશની આરોગ્ય સેવા માટે અત્યંત જરૂરી છે. તેથી સ્વૈચ્છિક અને નિયમિત રક્તદાનને પ્રોત્સાહન આપવું એ સમયની માંગ છે. ઘણા લોકોમાં રક્તદાન અંગે કેટલીક ગેરમાન્યતાઓ જોવા મળે છે. કેટલાક લોકો માને છે કે રક્તદાન કરવાથી શરીર નબળું પડી જાય અથવા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય. પરંતુ તબીબી નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર સ્વસ્થ વ્યક્તિ દ્વારા કરાયેલ રક્તદાન સંપૂર્ણપણે સુરક્ષિત છે. સામાન્ય રીતે 18 થી 65 વર્ષની વયનો અને નિર્ધારિત વજન ધરાવતો સ્વસ્થ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. રક્તદાન દરમિયાન આશરે 350 થી 450 મિલીલીટર જેટલું રક્ત લેવામાં આવે છે, જે શરીર થોડા જ સમયમાં ફરીથી બનાવી લે છે. રક્તદાનની પ્રક્રિયા સરળ, સુરક્ષિત અને લગભગ 10 થી 15 મિનિટમાં પૂર્ણ થઈ જાય છે. રક્તદાન માત્ર જરૂરિયાતમંદ દર્દી માટે જ નહીં, પણ દાતા માટે પણ લાભદાયક છે. રક્તદાન પહેલાં આરોગ્યની પ્રાથમિક તપાસ કરાવવામાં આવે છે, જેને કારણે વ્યક્તિને પોતાના સ્વાસ્થ્ય વિશે માહિતી મળે છે. સાથે જ રક્તદાનથી સમાજસેવાનો સંતોષ અને માનવતાની સેવાનો આનંદ પણ પ્રાપ્ત થાય છે. આજે આપણા દેશમાં અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ, બ્લડ બેન્કો અને આરોગ્ય વિભાગો રક્તદાન શિબિરોનું આયોજન કરે છે. યુવાનો, મહિલાઓ અને સમાજના દરેક વર્ગના લોકો આગળ આવીને રક્તદાન કરે તો રક્તની અછત જેવી સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકાય. મિત્રો, વિશ્વ રક્તદાતા દિવસ આપણને એક મહત્વપૂર્ણ સંદેશ એ આપે છે કે રક્તદાન એ ખરેખર મહાદાન છે. આ એવું દાન છે જેનાથી દાતાને કોઈ નુકસાન થતું નથી, પરંતુ તેનાથી અન્યના જીવનને બચાવી શકાય છે. તો આવો આપણે સૌ સાથે મળીને રક્તદાન અંગેની ગેરમાન્યતાઓ દૂર કરીને સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપીએ અને જરૂરિયાતમંદ લોકો માટે જીવનદાતા પણ બની શકીએ. તો મિત્રો, આશા છે કે આપને આ માહિતી ખરેખર ઉપયોગી પુરવાર થઈ હશે.

આ સરસ મજાના ગીત બાદ કાર્યક્રમ પૂરો કરવાનો થઈ રહ્યો છે સમય. સહિયર કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અંગેના પ્રતિભાવો આપ પત્રો અને ઇમેલ દ્વારા ચોક્કસ પાઠવશો તો અત્યારે કાર્યક્રમ પૂરો કરવાની કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ. નમસ્તે.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ ભુજ બરાબર 1 વાગે સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 1:05 સાંભળશો અંગ્રેજીમાં સમાચાર.

આ સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. આજના કલાકાર હતા સૃષ્ટિ ભટ્ટ. બરાબર 1:20 સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીવારમાં ફાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદઘાટન કરશે. ઇડીની ફરિયાદ આધારે બેંગલુરૂમાં વિદેશી ભંડોળના ગેરકાયદેસર ઉપયોગ બદલ એક અમેરિકન સંસ્થા અને 6 લોકો સામે કેસ. ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં 7ના મોત. શ્રીલંકાના કોલંબોમાં આજે 5,000થી વધુ નર્તકોએ ભરતનાટ્યમ નૃત્ય કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીવારમાં ફાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો સાથે નીસમાં ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદઘાટન કરશે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी और फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों संयुक्त रूप से भारत इनोवेट्स की शुरुआत करेंगे. इस कार्यक्रम में दुनिया भर से 120 से ज्यादा भारतीय स्टार्टअप निवेशक और टेक्नोलॉजी लीडर्स शामिल होंगे. कार्यक्रम में नवाचार, उद्यमिता और उभरती हुई प्रौद्योगिकियों के क्षेत्र में भारत की बढ़ती ताकत को प्रदर्शित किया जाएगा. इसके बाद दोनों नेता भारत फ्रांस विशेष वैश्विक रणनीतिक साझेदारी में हुई प्रगति की समीक्षा और प्रौद्योगिकी, व्यापार तथा रक्षा ऐसे क्षेत्रों में सहयोग बढ़ाने के तरीकों पर द्विपक्षीय बातचीत करेंगे. राष्ट्रपति मैक्रों द्वारा आयोजित भोज के बाद प्रधानमंत्री मोदी अपनी यात्रा के अगले चरण में स्लोवाकिया रवाना होंगे. शैलेश मेनन की रिपोर्ट के साथ समाचार कक्ष से विशाल शर्मा.
0: आ यात्रा दरमियान श्री मोदी G7 सम्मेलन में उपस्थित रहेंगे. દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્રાન્સમાં યોજાનારી G7 બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરે તેવી શક્યતા છે. બંને નેતા આર્થિક વિકાસ, સપ્લાય ચેઇન, ટેકનોલોજીકલ નવીનતા, રોકાણ ભાગીદારી અને અન્ય સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ G7 સંમેલન અમેરિકાની આર્થિક અને વ્યૂહાત્મક પ્રાથમિકતાઓને આગળ વધારવા અને મિત્ર દેશો સાથે સહયોગ મજબૂત કરવાની તક પૂરી પાડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગત 12 વર્ષોમાં દેશમાં આરોગ્ય સંભાળ સેવા સુધારવા અને તેને રાહત દરે પૂરી પાડવા અનેક પગલાં લેવાયા છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે આયુષ્માન ભારત યોજના ગરીબો અને જરૂરિયાતમંદોને સારવાર પૂરી પાડે છે, જ્યારે જનઔષધિ કેન્દ્રો રાહત દરે દવાઓ પૂરી પાડે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે દર્દીઓને સ્ટેન્ટ અને ઘૂંટણના પ્રત્યારોપણના ઓછા ભાવનો લાભ થયો છે. વધુમાં મેડિકલ કોલેજો અને બેઠકોના વિસ્તરણથી ડોક્ટર બનવાની તકોમાં

0: વધારો થયો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા દાયકામાં દેશના આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં મોટા પાયે પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે સરકારની મુખ્ય આરોગ્ય યોજનાઓએ આરોગ્ય સંભાળને વધુ સુલભ અને સસ્તું બનાવ્યું છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગડકરીએ જણાવ્યું કે આયુષ્માન ભારત યોજના હેઠળ કરોડો લોકો કેશલેસ આરોગ્ય સંભાળ મેળવી રહ્યા છે અને તેનો વ્યાપ હવે વરિષ્ઠ નાગરિકો સુધી વિસ્તૃત કરાયો છે. તેમણે ઉમેર્યું, જનૌષધિ કેન્દ્રો દ્વારા ગુણવત્તાયુક્ત દવાઓ રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પ્રવર્તન નિદેશાલય ઈડીની ફરિયાદના આધારે અમેરિકાની એક સંસ્થા અને અન્ય 6 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. ઈડી ફરિયાદના આધારે બેંગલુરૂની કોઠાનુર પોલીસે ગત 11 જૂને ભારતીય ન્યાય સંહિતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમની વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે, જેમાં ભારતમાં વિદેશી ડેબિટ કાર્ડ દ્વારા ગેરકાયદેસર વિદેશી ભંડોળનો ઉપયોગ કરાયો હોવાનો આરોપ કરાયો છે. ઈડીના જણાવ્યા મુજબ તપાસમાં જાણવા મળ્યું છે કે નવેમ્બર 2025 થી એપ્રિલ 2026 વચ્ચે નિયમોનું ઉલ્લંઘન કરીને આશરે 92,55,00,000 રૂપિયાનો ગેરકાયદેસર ઉપયોગ કરાયો હતો. ઈડીનું કહેવું છે કે આ નાણાં વિદેશી ડેબિટ કાર્ડ દ્વારા ઉપાડવામાં આવ્યા હતા અને વિવિધ સ્થળોએ ખર્ચવામાં આવ્યા હતા. ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં 7 લોકોના મોત થયા છે, જેમાં 3 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે મૃતકોમાંથી 2 રાંચીના અને 2 ગઢવા જિલ્લાના હતા, જ્યારે અન્ય 4 ગીરડી અને સેરાઈકેલા ખરસાવન જિલ્લાના હતા. અધિકારીઓએ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ લોકોને સ્વેચ્છાએ રક્તદાન કરવાની અપીલ કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી નડ્ડાએ કહ્યું કે રક્તદાન એ વ્યક્તિને નવું જીવન આપવાનો સૌથી અસરકારક અને પવિત્ર તક છે. તેમણે રક્તદાનના મહત્વ વિશે જાગૃતિ વધારવા પર ભાર મૂક્યો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે પણ લોકોને જવાબદારીપૂર્વક રક્તદાન કરવા અને માનવ જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા અપીલ કરી છે. આયુષ મંત્રાલયે આગામી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલાના કાર્યક્રમોના ભાગરૂપે આજે સવારે એક વૈશ્વિક ઓનલાઈન યોગ સત્રનું આયોજન કર્યું. તેમાં 130થી વધુ દેશોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિશ્વભરના યોગ ઉત્સાહીઓને ડિજિટલ મંચ પર એકસાથે લાવવાનો અને યુટ્યુબ લાઇવ યોગ સ્ટ્રીમ પર સૌથી વધુ દર્શકો માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો હતો. આ પ્રસંગે આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે કહ્યું કે યોગ એક વૈશ્વિક જન ચળવળ બની ગઈ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની માન્યતા ભારત માટે ગર્વની વાત છે અને તે આરોગ્ય તથા માનસિક સુખાકારી માટે યોગની વધતી જતી સ્વીકૃતિને પ્રતિબિંબિત કરે છે. તેમણે લોકોને યોગની તેમની દિનચર્યામાં સામેલ કરવા અપીલ કરી. દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે સર્વાંગી સ્વાસ્થ્ય, માનસિક સુખાકારી અને પ્રકૃતિ સાથે સુમેળને પ્રોત્સાહન આપવામાં યોગની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. શ્રીલંકાના કોલંબોમાં આજે 5,000થી વધુ નર્તકોએ ભરતનાટ્યમ નૃત્ય કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને સાંસ્કૃતિક વારસાની આ ઉજવણીનું આયોજન સંગમમ ગ્લોબલ એકેડમી ઓફ ઇન્ડિયા અને શ્રીલંકાના સંગમી ઝલિયા દ્વારા કરાયું. શ્રીલંકા, ભારત અને અન્ય ઘણા દેશોના હજારો નર્તકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભરતનાટ્યમની શાશ્વત પરંપરા દર્શાવવાનો અને સરહદો પાર સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવાનો હતો. કૈલાસ માનસરોવર યાત્રા માટે પ્રથમ સમૂહ આવતીકાલે નવી દિલ્હીથી રવાના થશે અને નાથુલા માર્ગ દ્વારા મુસાફરી કરશે. કૈલાસ માનસરોવર યાત્રા માટે પ્રથમ સમૂહનું પ્રસ્થાન સમારોહ નવી દિલ્હીમાં યોજાયો હતો. વિદેશ રાજ્યમંત્રી પબિત્રા માર્ગરીટાએ સમારોહની અધ્યક્ષતા કરી હતી. શ્રી માર્ગરીટાએ યાત્રા માટે ઉત્તરાખંડ, સિક્કિમ અને ઉત્તરપ્રદેશની રાજ્ય સરકારોના અથાગ પ્રયાસની પ્રશંસા કરી હતી. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: आईसीसी महिला टी20 विश्व कप में आज भारत का सामना चिर प्रतिद्वंदी पाकिस्तान से।

0: से होगा। मैच बर्मिंघम के एस्बेस्टन में भारतीय समय के अनुसार शाम 7 बजे से शुरू होगा। भारत पाकिस्तान के साथ अब तक हुए 16 में से 13 मैच अपने नाम कर चुका है।
1: ઈરાને તેમના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કારનું સમયપત્રક જાહેર કર્યું છે. ઈરાની સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ અંતિમ સંસ્કાર 4 અને 5 જુલાઈના રોજ તેહરાનના ઇમામ ખામેનેઈ દરગાહ ખાતે યોજાશે. 6 અને 7 તારીખે પવિત્ર શહેર કોમમાં ધાર્મિક વિધિઓ બાદ તેમને 9 જુલાઈના રોજ મસ્જિદમાં ઇમામ રેઝા દરગાહ ખાતે દફનાવવામાં આવશે. ઇટાલીના પાટનગર રોમમાં ગઈકાલે ઇટાલીમાં સ્થળાંતર થયેલા વિદેશીઓના સમર્થન અને વિરોધમાં અલગ અલગ પ્રદર્શન થયા. સ્થળાંતર કરનારાઓ સામે કડક પગલાં લેવાની માંગ કરતી એક પહેલને સંસદમાં ચર્ચા કરવા જરૂરી 50,000 સહીઓ મળી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીવારમાં ફાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુએલ મેક્રો સાથે ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદઘાટન કરશે. ઈડીની ફરિયાદ આધારે બેંગલુરૂમાં વિદેશી ભંડોળના ગેરકાયદેસર ઉપયોગ બદલ એક અમેરિકન સંસ્થા અને 6 લોકો સામે કેસ. ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં 7ના મોત. શ્રીલંકાના કોલંબોમાં આજે 5,000થી વધુ નર્તકોએ ભરતનાટ્યમ નૃત્ય કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી અહેમદાબાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ. પ્રસ્તુત હૈ ફૌજી ભાઈઓ કે લીએ ફિલ્મી ગીતો કા કાર્યક્રમ જય ભારતી.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. રાજ્યભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે ભાવનગરમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિક વેકરિયાએ પત્રકાર પરિષદ યોજી આ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. તે મુજબ જિલ્લામાં પહેલા તબક્કાની જનકલ્યાણ શિબિર હેઠળ 11 જિલ્લા પંચાયત બેઠક પર સેવા સેતુ જેવા કાર્યક્રમ યોજાયા, જ્યારે આવતીકાલે 17 અને 19 જૂને યોજાનારા આગામી કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકને આવરી લેવાશે. જ્યારે જિલ્લામાં યોજાયેલી પ્રગતિ પથ યાત્રાનું ગઈકાલે પ્રસ્થાન કરાયું હતું. આ ઉપરાંત 16 થી 20 તારીખ સુધી જિલ્લામાં તાલુકા દીઠ યોજાનારા એક એક કાર્યક્રમમાં અંદાજે 5 થી 10 સ્ટોલ દ્વારા કૃષિ પ્રદર્શન કરાશે. તો અમરેલીમાં આજે યોજાનારા વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં વિકાસના 12 વર્ષની યાત્રા, જનકલ્યાણકારી યોજનાઓની સિદ્ધિ અને વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન અપાશે. આ ઉપરાંત જિલ્લામાં હાથ ધરાયેલા વિકાસલક્ષી પ્રકલ્પો, આધુનિક સુવિધાઓ અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા પ્રગતિ પથ યાત્રા પણ યોજાશે. કચ્છના ભુજમાં હમીરસર તળાવ ખાતે પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ શ્રમદાન કરી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા, શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગા, ધારાસભ્ય કેશુભાઈ ચાવડાએ આરોગ્ય પથ વોકવેથી સ્મૃતિવન સંગ્રહાલય સુધીની સાયકલ યાત્રાને લીલી ઝંડી આપી હતી. તો સુરતમાં નવયુગ મહાવિદ્યાલય ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી અને મેયર માયા માવાણીની ઉપસ્થિતિમાં રાંદેર ઝોનની જનકલ્યાણ શિબિર યોજાઈ ગઈ. તેમાં લાભાર્થીઓને વિવિધ યોજનાઓના મંજૂરીપત્રો અને કીટનું વિતરણ કરાયું હતું. વલસાડ અને ડાંગના સાંસદ ધવલ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે યોજાનારા 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમની માહિતી આપી. ડાંગના આહવામાં અતિથિગૃહ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પટેલે કહ્યું કે જ્યાં સુધી દેશનો ગરીબ સશક્ત નહીં થાય ત્યાં સુધી દેશનો વિકાસ અધૂરો રહેશે.
1: પ્રધાનમંત્રી બન્યા એના પછી દરેક વિસ્તાર માટે, દરેક સેક્ટર માટે, દરેક વર્ગ માટે કામ કરીને આપણો દેશનું નામ કઈ રીતે રોશન થાય એના માટે પૂરો પ્રયત્ન કર્યો છે. ત્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, આયુષ્માન યોજના હોય, ડીબીટીના માધ્યમથી આપણે જનધનના બેંક એકાઉન્ટમાં પૈસા મોકલવાની વાત હોય, એવા દરેક લોકો માટે કામ કરીએ છીએ. ત્યાં કૃષિમાં વૃદ્ધિની વાત હોય, દૂધ ઉત્પાદનની વાત હોય, નેશનલ હાઈવેની વાત હોય કે પછી આપણી ટ્રેન કનેક્ટિવિટીની વાત હોય, એ બધા જ વસ્તુના નરેન્દ્ર મોદી સાહેબે અવિરત એમણે સારું કામ કર્યું છે.
0: મહીસાગર એસઓજી પોલીસે લગ્નના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરી ફરાર થતી 2 મહિલાને પકડી પાડી છે. આ બંને મહિલા ગોધરા અને નડિયાદમાં છુપાયેલી હતી. જોકે મહીસાગર પોલીસે પીડિત વ્યક્તિની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી બંનેની ધરપકડ કરી, જ્યારે તેમની સાથે જોડાયેલા અન્ય લોકોની તપાસ હાથ ધરાઈ હોવાનું નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક જીએલ ચૌધરીએ જણાવ્યું.
2: મહીસાગર જિલ્લાના લુણાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગ્ન કરવા સારું છોકરી બતાવી અને એની જોડે લગ્ન વિધિ કરી એક લૂંટેરી દુલ્હનની ગેંગ હતી, એ બાબતમાં 2 મહિનામાં ગુનો દાખલ થયેલો, જેની તપાસમાં કુલ 7 આરોપી નીકળેલા હતા, પણ એ 7માંથી 2 આરોપી આજરોજ એસઓજીએ પકડ્યા છે. જેઓ બંને 2 મહિનાની અંદર

0: આશરે 2,70,000 લગ્નના વિધિના નામે અને ખોટી દુલ્હન બતાવી છેતરપિંડી કરીને આ લોકો ફરિયાદી જોડેથી દાગીના સાથે અને દુલ્હન પોતે ભાગી ગયેલા હતા.
1: જામનગરના સાંસદ પૂનમબેન માડમના માતા દીનાબેન હેમંતભાઈ માડમનું 78 વર્ષની વયે અવસાન થયું. અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે લાંબા સમયથી બીમાર સ્વર્ગીય દીનાબેન માડમે આજે અંતિમ શ્વાસ લીધા હતા. સાંજે 4:30 વાગે તેમના નિવાસસ્થાન નવા ગામ ઘેડથી તેમની અંતિમ યાત્રા યોજાશે. તેમના અવસાનથી માડમ પરિવાર અને ભાજપમાં શોકની લાગણી જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સૌને નિયમિત રક્તદાન થકી જરૂરિયાતમંદ દર્દીઓનું જીવન બચાવવામાં મદદરૂપ થવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: નમસ્કાર, હવે આપ સાંભળશો મોદી સરકારના 12 વર્ષમાં થયેલી ડિજિટલ ક્રાંતિ અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક છે મયુર સોલંકી.
3: નમસ્કાર શ્રોતા મિત્રો, જરા વિચારો, છેલ્લે તમે ક્યારે ખિસ્સામાંથી કડકડતી રૂપિયા 100 ની નોટ કાઢીને કોઈને આપી હતી? યાદ નથી આવતું ને? અરે ભાઈ, યાદ આવે પણ કેમ? હવે તો પાણીપુરીની લારી ઉપર ઊભા હોઈએ કે શાકભાજીવાળા કાકા પાસે આપણો હાથ સીધો ખિસ્સામાંથી પાકીટ તરફ નહીં પણ મોબાઈલ તરફ જાય છે અને મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે, કાકા જરા QR કોડ બતાવજો. હા શ્રોતા મિત્રો, આ જ છે બદલાતું ભારત. મોદી સરકારના છેલ્લા 12 વર્ષના સુશાસનમાં દેશમાં જે ડિજિટલ ક્રાંતિ આવી છે તેણે આપણા જીવનને સાવ બદલી નાખ્યું છે. આ વિષય પર કોઈએ બહુ સરસ લખ્યું છે, હાથમાં મોબાઈલ અને આંગળી પર સંસાર છે, લાઈનો થઈ ગઈ છે ભૂતકાળ, હવે ડિજિટલ વ્યવહાર છે, વચેટિયાઓ ગાયબ થયા, સીધો ખાતામાં અધિકાર છે. આ નવું ભારત છે સાહેબ, અહીં ટેકનોલોજીનો જય જયકાર છે. આજે આ ડિજિટલ સફળના એવા કેટલાક પાસાઓ પર નજર કરીએ જેણે ક્રાંતિ સર્જી દીધી છે. સૌ પ્રથમ વાત કરીએ DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની. શ્રોતા મિત્રો, પહેલા એક સમય હતો જ્યારે દિલ્હીથી 1 રૂપિયો નીકળતો હતો ગરીબ સુધી પહોંચતા 15 પૈસા થઈ જતો. પણ આજે મોદી સરકારની DBT સિસ્ટમને કારણે વચેટિયાઓનો ખેલ કાયમ માટે ખતમ થઈ ગયો છે. PM કિસાન સન્માન નિધિ હોય, ગેસ સબસિડી હોય કે પછી સ્કોલરશીપ, સરકાર બટન દબાવે છે અને સેકન્ડમાં પૈસા સીધા જ ગરીબના બેંક ખાતામાં જમા થાય છે. કોઈ લાંચ નહીં, કોઈ ભ્રષ્ટાચાર નહીં. આનાથી સરકારે દેશના કરોડો રૂપિયાના ટેક્સ મની લીકેજ થતા બચાવ્યા છે. આવો PM કિસાનની સહાય DBTના માધ્યમથી સીધી જ ખાતામાં મળતા શું કહે છે લાભાર્થીઓ સાંભળીએ.
4: 2000 નો હપ્તો PM કિસાન સન્માન આવે છે, એ રેગ્યુલર આવે છે અને સારી રીતે ઉપયોગી થાય છે. ખેતી કામમાં ખાતર, પાણી, દવા લાવવા માટે નિયમિત આવે છે અને ઉપયોગી સારી રીતે થાય છે.
3: ઉજ્જવલા યોજનાની સબસિડી પણ સીધી બેંક ખાતામાં જમા થતા લાભાર્થી મંજુલાબેને પ્રતિભાવ આપ્યો.
5: ઉજ્જવલા યોજનાની સબસિડી સીધી બેંક ખાતામાં જમા થવાથી અમને ખૂબ જ સુવિધા થઈ છે. અગાઉ સબસિડી મેળવવામાં વિલંબ કે મુશ્કેલીઓ આવતી હતી, પરંતુ હવે રકમ સીધી ખાતામાં આવવાથી પારદર્શિતા વધી છે અને સમયસર લાભ મળે છે.
3: વાત કરીએ સરકારની વધુ એક પહેલ ફાસ્ટટેગની. જે લોકો હાઈવે પર મુસાફરી કરી છે તેમને ખબર જ હશે કે પહેલા ટોલ નાકા પર કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડતું હતું, છૂટા પૈસા માટે માથાકૂટ અને ઈંધણનો ધુમાડો થતો. પણ ફાસ્ટટેગ આવ્યા પછી ગાડી સીધી જ વિન્ડસ્ક્રીન પર લાગેલી ચીપથી સ્કેન થાય છે, ટોલ ગેટ ખુલે છે અને ગાડી સરસરાટ કરતી નીકળી જાય છે. સમય બચ્યો, પેટ્રોલ ડીઝલ બચ્યું અને દેશનું પ્રદૂષણ પણ ઘટ્યું. છે ને સ્માર્ટવર્ક, આવો દરરોજ અમદાવાદ વડોદરા વચ્ચે અપડાઉન કરતા એક નોકરિયાતને સાંભળીએ.
6: હું યોગેન્દ્ર રાઠોડ અમદાવાદથી વડોદરા મારી કાર લઈ નોકરી અર્થે જઉં છું. ફાસ્ટટેગના કારણે પહેલા જે વાહનોની લાંબી કતારો લાગતી હતી તે હવે બંધ થઈ ગઈ છે અને ફાસ્ટટેગના કારણે અમારા વાહનોની સલામતી પણ વધી છે. કારણ કે કોઈ જો અમારું વાહન લઈ જાય અથવા અમારું વાહન ક્યાં મુવમેન્ટ કર્યું છે, કયા ટોલ ટેક્સથી પસાર થયું છે તેની તમામ માહિતી તુરંત જ અમને મેસેજ સ્વરૂપે મોબાઈલ ઉપર મળી જાય છે. આ પહેલ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર.
3: શ્રોતા મિત્રો, આજે અમેરિકા અને યુરોપ જેવા દેશો પણ આશ્ચર્યચકિત છે કે ભારતમાં એક નાનો ફેરિયો પણ ડિજિટલ પેમેન્ટ સ્વીકારે છે. દુનિયાના કુલ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના 40%થી વધુ ટ્રાન્ઝેક્શન માત્ર ભારતમાં થાય છે. હવે પાકીટ ઘરે ભૂલાઈ જાય તો ચિંતા નથી, બસ

0: મોબાઈલ ચાર્જ હોવો જોઈએ. આજે ચાવાળાથી લઈને શાકભાજીવાળા પણ યુપીઆઈથી પેમેન્ટ સ્વીકારે છે. આવો પોતાના તમામ નાણાં યુપીઆઈથી સ્વીકારનાર એક ચાવાળાને જ સાંભળીએ.
1: યુપીઆઈ ના કારણે છૂટા પૈસામાંથી ઝંઝટ રહેતી નથી. ચોરી કે નકલી નોટોનો પણ ભય ઓછો થઈ જાય છે. પૈસા તરત સીધા બેંક ખાતામાં જમા થાય છે. હિસાબ રાખવો બહુ સરળ થઈ જાય છે. મારું 90-95% પેમેન્ટ હું યુપીઆઈ દ્વારા સ્વીકારું છું. યુપીઆઈ પેમેન્ટ ના કારણે વધારે વધારે ગ્રાહકો મળી રહે છે.
0: શ્રોતા મિત્રો, ડિજિટલ વ્યવહારો અને યુપીઆઈથી પેમેન્ટ કરવા માટે સૌથી જરૂરી છે ઇન્ટરનેટ. ત્યારે આ સુવિધા વ્યાજબી દરે રાખવી પણ અત્યંત આવશ્યક છે. કેન્દ્ર સરકારની ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશને કારણે દુનિયામાં સૌથી સસ્તો ઇન્ટરનેટ આજે ભારતમાં ઉપલબ્ધ છે. ગામડે ગામડે ઓપ્ટિકલ ફાઈબર પહોંચી ગયું છે અને હવે તો સુપરફાસ્ટ 5G નેટવર્ક પણ ધૂમ મચાવી રહ્યું છે. સરકારી સેવાઓ આંગળીના ટેરવે પહોંચી છે. હવે ઓફિસોના ધક્કા ખાવાના દિવસો ગયા. ડિજીલોકર ખોલો એટલે ડ્રાઇવિંગ લાયસન્સથી લઈ માર્કશીટ સુધી બધું જ મોબાઈલમાં સુરક્ષિત. કોરોના કાળમાં આખું વિશ્વ જ્યારે રસીકરણના સર્ટિફિકેટ માટે ફાંફા મારતું હતું, ત્યારે ભારતે કોવિન પોર્ટલ દ્વારા કરોડો લોકોને એક ક્લિક પર જ ડિજિટલ સર્ટિફિકેટ આપ્યું હતું. તો શ્રોતા મિત્રો, 12 વર્ષ પહેલા જે ડિજિટલ ભારતનું સપનું જોવામાં આવ્યું હતું તે આજે હકીકત બનીને આપણા ઘરમાં આપણા ખિસ્સામાં જીવી રહ્યું છે. આ ટેકનોલોજીએ માત્ર સુવિધા જ નથી આપી પણ દેશના સામાન્ય નાગરિકને સન્માન અને સશક્તિકરણ આપ્યું છે.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મોદી સરકારના 12 વર્ષમાં થયેલી ડિજિટલ ક્રાંતિ અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક હતા મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
3: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ સંઘગાન શિક્ષણ. સંઘગાન શિક્ષણમાં આજે સાંભળશો કન્નડ ભાષાનું ગીત જેના બોલ છે હદુથી હાવું હરુથી હાવું. ગીતકાર છે બી આર ગીતા.

0: तो बच्चों, अब इस पूरे गाने की धुन आपको याद होगी, है ना? अब घर पे जाके खूब प्रैक्टिस करना, तो आप सब लोगों को ये गाना बहुत अच्छी तरह से याद हो जाएगी, करेंगे ना? अच्छा बच्चों, तो नमस्कार।
1: આપ સાંભળી રહ્યા હતા સંઘગાન શિક્ષણ. આજે આપે સાંભળ્યું કન્નડ ભાષાનું ગીત, જેના બોલ હતા હાડુથી હઉ હારુથી હઉ. ગીતકાર બી આર ગીતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. બપોરના 3 વાગ્યા છે. અમારી પ્રસારણ સભા અહીં સમાપ્ત થાય છે. સાંજે 5 વાગે બીજી સભાના આરંભે આ જ મીટર્સ પર ફરી મળીશું. આપ ત્યાં સુધી DTH પ્રસારણ સાંભળી શકશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર, શુભ સંધ્યા. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મિત્રો, અત્યારે સાંજના 4:59 26 સેકન્ડ્સ થઈ છે. અમારી સંધ્યાકાલીન સભાના પ્રારંભે આપ સર્વે શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત અભિવાદન કરીએ છીએ. થોડી જ પળોમાં બરાબર 5 વાગે પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ 5:05 અંગ્રેજીમાં સમાચાર પ્રસારિત કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી.

0: બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતોં પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
4: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
3: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે. પતા હે, જો નોર્થ ઇસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઇસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઇસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
4: નોર્થ ઇસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઇસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
3: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
1: મારા વાલા સાગર ખેડૂ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
5: આકાશવાણી રાજકોટ, આપને સંભળાવીએ વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત.

0: साथियों, आज के छाया गीत का सफर बस यहीं तक। शिफ अली कपूर को दीजिए इजाजत। सुनते रहिए विविध भारती, देश की सुरीली धड़कन।
1: ये है विविध भारती, राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन। तराने नए पुराने कार्यक्रम लेके हम हाजिर होंगे बस थोड़ी ही देर में।
2: દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
3: હા હા, યાદ રાખીને લીધું છે। મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે। બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે।
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી।
3: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મિત્રો, અત્યારે સાંજના 6 વાગ્યા છે. આપને સંભળાવીએ સુગમ સંગીત. સુગમ સંગીતના આજના કલાકાર છે સ્વાતિ પાઠક. પ્રથમ સાંભળીએ હરીશચંદ્ર જોશીની આ રચના.

0: ભાઈ તૈયા સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને

0: સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: વિજ્ઞાપન વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે. આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુગમ સંગીત. આજના કલાકાર છે સ્વાતિ પાઠક. હવે સાંભળીએ મરીઝની આ રચના. કીબોર્ડ પર સાથ આપી રહ્યા છે ધર્મેશ પંડ્યા, ઓક્ટોપેડ નિલેશ પાઠક, તબલા સંગત કરી રહ્યા છે મિતેશ ઓઝા અને ગિટાર પર કરણ તન્ના.

સુગમ સંગીતમાં આજે આપ સાંભળી રહ્યા હતા સ્વાતિ પાઠકને. આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મિત્રો, અત્યારે સાંજના 6:15 થઈ છે. આપને જણાવી દઈએ, અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમો તેમજ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

6:30 વાગે પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન સાંભળશો. આઈસીસી વિમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત એજબેસ્ટન સ્ટેડિયમ બર્મિંગહામ ઇંગ્લેન્ડ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર T20 ક્રિકેટ મેચની રમતનો આંખે જોયો અહેવાલ એટલે કે રનિંગ કોમેન્ટ્રી સાંભળશો 7:00 વાગ્યાથી. 8:00 વાગ્યે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળુ ગુજરાત, પ્રાયોજક ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર. ત્યારબાદ ફરીથી ક્રિકેટ લાઇવ કોમેન્ટ્રી આપને સંભળાવીશું રમતના અંત સુધી. આવતીકાલે એટલે કે તારીખ 15 જૂન 2026 સોમવારે પ્રસારિત થનારા કાર્યક્રમો વિશે આપને જણાવી દઈએ તો ભક્તિ સંગીતની અર્ચના સવારે 6:10 મિનિટે, 6:35 મિનિટે શ્રી રામચરિત માનસ ગાન, 6:45 મિનિટે કૃષિ માહિતીમાં ક્ષારીય જમીનનું વ્યવસ્થાપન અને સુધારણા, રજૂઆત વિરલ રાવલ, 7:20 મિનિટે ફિલ્મી ભક્તિ સંગીત, 7:30 વાગે સાંભળશો સુગમ સંગીત, કલાકાર ઉર્વશી પંડ્યા, 7:55 મિનિટે પર્યાવરણ વિષયક 5 મિનિટમાં અલ નીનો લા નીના વિશેની માહિતી, પ્રસ્તુતિ પ્રેરણા બુચ, 8:30 વાગે ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં, કલાકાર નિરંજન પંડ્યા, 8:50 મિનિટે ગુજરાતી વાર્તાલાપ અંતર્ગત ગુજરાતી વાર્તા સાહિત્ય સર્જન શ્રી ભવ્ય રાવલની મુલાકાત સાંભળશો, 9:15 મિનિટથી આપનું મનપસંદ મનોરંજન, 10:30 વાગે લોકવાર્તા વાછરા ડાડા અને બેન વાચલબા, કલાકાર શક્તિદાન મોડ.

11 વાગ્યાથી 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી પ્રસારિત કરીએ છીએ, જેમાં 11 વાગે વિવિધ કાર્યક્રમો, ગુજરાતી ગીતો 12 વાગે, 12:30 વાગે બહેનોનો માનીતો કાર્યક્રમ સહિયર અમદાવાદ કેન્દ્રનું પ્રદાન સાંભળશો, 1:10 સુગમ સંગીત, 1:30 સેનાના જવાનો માટેનો કાર્યક્રમ જય ભારતી, 2:40 ગેરફિલ્મી ગુજરાતી ગીતો.

સાંધ્યકાલીન સભાનો પ્રારંભ કરીશું સાંજે 5 વાગે. 5 અને 10 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત. 6 વાગે ભજનો, કલાકાર કલ્યાણદાસ મેસવાણિયા. 6:30 વાગે યુવાણી અમદાવાદ કેન્દ્રનું યોગદાન સાંભળશો અને 7:20 મિનિટે કાર્યક્રમ ગામનો ચોરો વડોદરા કેન્દ્રનું પ્રદાન. આ બંને કાર્યક્રમો પ્રસારિત કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. આઠ વાગે ફિલ્મ સંગીત સારેગામા. 9:15 મિનિટે દિલ્હીથી પ્રસારિત સ્પોટલાઇટ. વિવિધ ભારતી કાર્યક્રમો સાંભળશો. 9:30 વાગે આજ કે ફનકાર. 10 વાગે છાયા ગીત અને 10:30 મિનિટે કાર્યક્રમ ઢલતી જાય રાત. તો મિત્રો, આ હતી રૂપરેખા અમારા આજે અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની.

0: ट्वेंटी अन्ताराष्ट्रिय क्रीडायां भारतस्य आधिपत्यम् आसीत्। उभयपक्षयोः मध्ये क्रीडितेषु षोडश स्पर्धासु त्रयोदश स्पर्धाः भारतेन विजिताः सन्ति इति वार्ताः।
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે। મિત્રો, અત્યારે સાંજના 6:30 થઈ છે। આપને સંભળાવીએ પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન।

0: વરસાદ આવે કે તરત જાત જાતની ઔષધિઓ અને વૃક્ષો વાવવાની તૈયારી કરીને બેઠેલા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને અભિનંદન, નમસ્કાર.
1: મિત્રો, તમે કોઈ એવું ધાર્મિક સ્થાન જોયું છે કે જ્યાં બીમાર વ્યક્તિની સારવારને જ પ્રભુ સેવા માનવામાં આવતી હોય અને સારવારમાં જરૂરી ઘણી વનૌષધિઓ ધર્મસ્થાનની જમીનમાં જ ઉગાડાતી હોય
0: અને ખોરાકમાં પણ પ્રસાદ તરીકે દેશી ગીર ગાયના દૂધ ઘી, સંસ્થાના જ ખેતરમાં છાણિયા કાથરથી પકવેલો બાજરો, અન્ય કઠો વગેરે જ વપરાતા હોય.
1: આવું ધાર્મિક સ્થાન એટલે બોટાદ જિલ્લાના પાળિયાદની સંત વિસામણ બાપુની જગ્યા, જ્યાં ગીર ગાય, ઘોડા, ભેંસ વગેરેની દેશી જાતોના જતન સાથે દેશી પાકોનું પણ જતન અને વિતરણ કરાય છે.
0: એટલું જ નહીં, કાઠી દરબારોની પરંપરા, તેમના પહેરવેશ, ઘરની સજાવટ, પરંપરાગત વાસણો, ભરતકામ વગેરેનું પણ ખૂબ ચીવટપૂર્વક જતન કરાય છે.
1: અને એમની ભોજનની વાનગીઓ પણ કાઠી સમાજની પરંપરાગત, જેમ કે છબાનું શાક. આવી વાનગીના નિષ્ણાત પણ વિસામણ બાપુની જગ્યાએ હેતથી સાચવ્યા છે.
0: એ જ રીતે સેંકડો વીઘા જમીનમાં લીમડા, વડ, પીપર, પીપળો જેવા અનેક વૃક્ષોની વિવિધતા તો નજરે જુઓ ત્યારે જ સાચું માનો.
1: મિત્રો, આ જૈવ વિવિધતાના જતન માટે આ ધર્મસ્થાનના મહંત શ્રી મહામંડલેશ્વર પૂજ્ય નિર્મળાબાના ભગીરથ કાર્યમાં સેવા આપી રહ્યા છે શ્રી ભૈલુ બાપુ.
0: આ પ્રવૃત્તિઓની એક ઝલક તેમની પાસેથી જ મેળવીએ.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, આજે તમને વિસામણ બાપુની જગ્યા એટલે પાળિયાદ જે સંસ્થાન, ધર્મ સંસ્થાન છે, ત્યાં લઈ જઈએ છીએ અને એ પણ એવી વિગતોની પરિચય માટે તમને લઈ જઈએ છીએ કે જ્યાં જૈવિક વિવિધતાના જતન માટે ખૂબ કામ થઈ રહ્યું છે. એ કામને આપણે જ્યારે તમે સાંભળશો ત્યારે તમને થશે કે અમારે પણ એક વખત વિસામણ બાપુની જગ્યાની મુલાકાતે જવું જોઈએ અને એટલા માટે જ આજે અમે બેઠા છીએ સંસ્થાના સંચાલક, જગ્યાના સંચાલક શ્રી ભૈલુ બાપુ સાથે. તો આપણે સૌ પ્રથમ તમારા બધા વતી એમનું સ્વાગત કરીએ. નમસ્તે ભૈલુ બાપુ.
2: હાજી નમસ્તે, રામ રામ, જય વિલાનાથ. સર્વપ્રથમ તો આકાશવાણીથી ઇનાબેન મોદી અને તરુભાઈનું સ્વાગત છે અમારી સંસ્થામાં. ખાસ તો આપ જ્યારે અમારી સંસ્થામાં આવ્યા છો ત્યારે પૂજ્ય વિસામણ બાપુની જગ્યા તરીકે આ ખૂબ જ મોટું નામ છે. આ જગ્યાના સ્થાપક સંત એટલે પૂજ્ય વિસામણ બાપુ અને વિસામણ બાપુથી લઈ આજે ગાદીપતિ પૂજ્ય નિર્મળાબા એટલે સાતમી પેઢી છે. ખાસ જ્યારે આપણે આ ચર્ચા કરવા બેઠા છીએ ત્યારે આ સંસ્થામાં ઘણી બધી સેવાઓ અને પ્રવૃત્તિઓ ચાલે છે, જેમાં કે આજે આપણે ઉલ્લેખ કર્યો એમ કે જૈવિક વિવિધતા, જેમ કે આપણું પર્યાવરણનું કઈ રીતે સંરક્ષણ થાય, સ્વચ્છતા, ઉત્તમ અમારી અશ્વશાળા છે, ઉત્તમ ગીર ગાયની ગૌશાળા છે, એ જ રીતે સારામાં સારી રીતે પૂજ્ય વિસામણ બાપુથી લઈને આજે અમારી સંસ્થામાં જાફરાબાદી ભેંસ જે નસલ છે એની પણ સારામાં સારી રીતે એનું સંવર્ધન થઈ રહ્યું છે.
3: જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમના શ્રોતા મિત્રોને ખાસ જણાવવાનું કે પાળિયાદની આ જે અહીંયા સંસ્થા છે અને આ જે જગ્યા છે એટલી પાવન ભૂમિ છે, પવિત્ર ભૂમિ છે. અહીંયા પગ મૂકતાની સાથે જ તમે પોતે જાણે અહોભાગ્ય હોય તમારું તેવું તમને ફીલ થાય તેવું તમને લાગી રહ્યું છે. એમાં પણ હું પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 નિર્મળાબાને મળી અને અહીંયા બાપુને હું

0: મળવા આવી છું અને એ જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમ અંતર્ગત આપણને જે વાત કરી રહ્યા છે. આપણા કાર્યક્રમમાં આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ, આપણી અલગ અલગ રીત ભાત, આપણી ખાણીપીણી એની વાત હોય છે. અહીંયા મેં આવતાની સાથે જ ગીર ગાયો એટલી બધી જોઈ, લગભગ 600-700 કે 800 જેટલી હશે, મેં ગણતરી પણ નથી કરી. પણ મિત્રો, આ પણ એક જોવા જેવું સ્થળ છે કે તમે જે એન્ટર થશો ને એટલે ત્યાં બહાર સ્ટેચ્યુ છે ગીર ગાયનું, અને એ સ્ટેચ્યુ જોઈને જ ખબર પડે કે આ ગીર ગાય જ છે. અને પછી ત્યાંથી અમારી સફર શરૂ થઈ. તો બાપુ, ખાસ મારે એ પૂછવું હતું કે આ જે ગીર ગાયો છે એ કેટલા વર્ષોથી, કે વિસામણ બાપુ હતા ત્યારથી એ ગાયોનો વંશજ ચાલુ છે, કેવી રીતનું છે?
1: જી બેન, અમારી પૂજ્ય વિસામણ બાપુની જગ્યામાં જે ગાયો છે એ ખાસ, એની વિશેષતા એ છે કે પૂજ્ય વિસામણ બાપુની જે ગાય હતી એનું નામ હતું બણકલ. આ એક જ ગાયનો વંશ છે, અને અત્યારે એક ગાયમાંથી અત્યારે અમારે બધાથી ટોટલ 800 જેવી ગાયો છે. એ જ રીતે અશ્વની વાત કરીએ તો પૂજ્ય વિસામણ બાપુની જે રોજી ઘોડી હતી કાઠિયાવાડી નસલની, એ પણ એ જ રીતે આજે એક ઘોડીમાંથી અમારી પાસે અત્યારે 50 જેટલા કાઠિયાવાડી અશ્વો છે જે રોજી ઘોડીનો વંશ છે, અને ઉત્તમ કાઠિયાવાડી જેને કહેવાય, સાચી નસલ. અને એ જ રીતે જાફરાબાદી ભેંસની વાત કરું તો પૂજ્ય વિસામણ બાપુના ટાઈમમાં એક પૂતળી નામની જાફરાબાદી ભેંસ હતી, પૂતળી, અને ઇંગ્લિશમાં પૂતળીને આપણે ડોલ કહીએ. હા, તો એ પૂતળીનો આજે પૂજ્ય વિસામણ બાપુની જગ્યામાં 250 વર્ષથી એનું પણ સારી રીતે સંવર્ધન થઈ રહ્યું છે જાફરાબાદી નસલનું. તો એક ભેંસમાંથી અત્યારે અમારે 150 જેવી અત્યારે જાફરાબાદી નસલ છે. એટલે આપણી સનાતન સંસ્કૃતિ જે છે, સનાતન સંસ્કૃતિની ધરોહર એ તો, એનું તો જતન થઈ જ રહ્યું છે. એમાં ઘણી સેવાકીય પ્રવૃત્તિ છે, જેમ કે અમારે પૂજ્ય વિસામણ બાપુની જગ્યામાં પૂજ્ય વિસામણ બાપુ દ્વારા જે અંશેત્રની શરૂઆત કરવામાં આવી, ત્યારથી લઈને આજની તારીખ સુધી અમારું અંશેત્ર 24 કલાક ચાલુ છે. બીજી આ સંસ્થાની વિશેષતા એ છે કે અહીંયા આ સંસ્થામાં ના તો કોઈ જમવાનો ચાર્જ છે, ના રહેવાનો ચાર્જ છે, તદ્દન બધું ફ્રી છે. એટલે મારું ખાસ તો આપને એ કહેવાનું છે કે સનાતન ધર્મની આ જે સંસ્થા છે આમાં આપણા સનાતન ધર્મ તો છે જ, પણ સનાતન ધર્મ સાથે સાથે પશુઓનું પણ બહુ જ સારી રીતે સંવર્ધન ચાલી રહ્યું છે. જી બેન.
0: મિત્રો, પ્રકૃતિનું પણ એટલું સરસ અહીંયા જતન થઈ રહ્યું છે. અલગ અલગ વૃક્ષો, અલગ અલગ તમે ક્ષુપ વનસ્પતિ, એમાંય આપણે કહીએ ને કે ઔષધીય વનસ્પતિ, એ બધું જ લગભગ અહીંયા છે. આપણે એક પ્રોગ્રામમાં આપણે હરિયાળું ગુજરાતમાં વાત કરી હતી કે નક્ષત્ર વન ને રાશિ વન ને એ પણ અહીંયા ઊભા કરી રહ્યા છે, ને અલગ અલગ રાશિ પ્રમાણેના, અલગ અલગ નક્ષત્ર પ્રમાણેના વૃક્ષો પણ અહીંયા વવાય છે. વડ અને પીપળ પણ અહીંયા એટલા સરસ અને સુંદર છે, તો એના વિશે કંઈક બાપુ આપ કંઈ કહો.
1: જી બેન, ખાસ તો આ સંસ્થામાં અમારે જે મેઇન પૂજ્ય વિસામણ બાપુનું જે જન્મસ્થળ છે ત્યાં પીપળાનું વૃક્ષ છે, એનું ખૂબ મહિમા છે અમારી આ સંસ્થામાં. જે પણ લોકો આવે ત્યાં પીપળાની પ્રદક્ષિણા કરે છે અને એનું બધાને ફળ પણ મળે છે. એ જ રીતે આપે કીધું એમ અમારી સંસ્થામાં જે નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ત્યાં અમે ઓલરેડી નક્ષત્ર વન બનાવી દીધું છે, જે આપણા 27 નક્ષત્ર માં જે પણ એના નક્ષત્ર પ્રમાણે જે ઝાડ આવે એ એના મુહૂર્તમાં અને મંત્રોચ્ચાર સાથે આપણે પ્લાન્ટેશન કર્યું છે. એટલે નક્ષત્રવન પણ છે, નક્ષત્રવન પછી અમે એક રાશિવન બનાવ્યું છે, એ પણ આપણી રાશિ પ્રમાણે એના મુહૂર્ત પ્રમાણે ને એ પણ બધા પ્લાન્ટેશન આપણે મંત્રોચ્ચાર સાથે કરેલા છે. એ જ રીતે એક ગ્રહવન પણ બનાવ્યું છે, જે આપણે ગ્રહ પ્રમાણે જે ઝાડો આવે છે એ પણ મુહૂર્ત પ્રમાણે અને મંત્રોચ્ચાર સાથે આપણે એનું પ્લાન્ટેશન કર્યું છે. અને એક વન એવું બનાવ્યું છે કે જ્યાં લુપ્ત, અત્યારે ઘણા ઝાડોમાં એવું છે કે લુપ્ત થતા હોય છે, થવાની આરે છે, તો એક આખું વન લુપ્ત થતા ઝાડોનું વન બનાવીએ છીએ. એના માટે એક આખી ટીમ તૈયાર કરી રહી છે, બધું એનું સર્વે થશે અને પછી એનું પણ અમે પ્લાન્ટેશન કરશું. અને એક ત્યાં રામવન બનાવીએ છીએ, એટલે જે આખું અમે અહીંથી 7 કિલોમીટર દૂર એ આપણી જગ્યા છે, જેનું નામ આપ્યું છે અમે નિર્મળ ધામ. ત્યાં નિર્મળ ધામમાં આ 5 વન અમે બનાવીએ છીએ, નક્ષત્રવન, ગ્રહવન, રાશિવન, રામવન અને લુપ્ત થતા ઝાડોનું વન.
0: એટલે તરુભાઈ સાચી વાત છે કે આપણા કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ જ છે કે આપણા જે લુપ્ત થતા વનસ્પતિ

0: પતિ વૃક્ષો જે છે એને ફરી પાછા પુનઃપ્રાપ્ય કરવા માટે સરકાર પણ એટલા જ પ્રયત્નશીલ છે. સરકાર એના માટે કામ પુષ્કળ કરી રહી છે અને આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતશ્રીનો પણ એ જ સંદેશ છે કે પ્રકૃતિને બચાવો. ખાસ બાપુ આપને એ પૂછવું છે કે અત્યારે જે સેન્દ્રિય ખાતર વાપરે છે કે આડેધડ રાસાયણિક ખાતરો વાપરે છે, તો હવે ધીમે ધીમે આપણે સજીવ ખેતી તરફ, પ્રાકૃતિક ખેતી તરફ, એને અલગ અલગ નામ આપેલા છે, અળસિયાની ખેતી તરફ એવી રીતે આપણે વળી રહ્યા છે, તો એવા પણ પ્રયાસો જો કરાઈ રહ્યા હોય તો અમને જણાવજો.
1: આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે બધાને, આપણને સૌને પ્રોત્સાહિત કરે છે પ્રાકૃતિક ખેતી તરફ, અને આપણા ગુજરાતના રાજ્યપાલ શ્રી એમનો પણ એવો આગ્રહ છે કે બધા પ્રાકૃતિક ખેતી તરફ વળે, એ જ રીતે અમે પણ આ સંસ્થા દ્વારા પ્રયોગ કર્યો છે અને અમારી ફાર્મમાં પણ અમે પ્રાકૃતિક ખેતીનું એક મોડલ બનાવ્યું છે, જેથી કરીને જે અમારી સંસ્થા સાથે 1650 ગામ જોડાયેલા છે, 1650 ગામના ખેડૂતો અહીંયા આવે, એ અમારા મોડલની મુલાકાત લે અને એમાંથી એને પ્રેરણા મળે, એટલે ખાસ આ એક બહુ મોટું કામ આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે.
2: તો એમાં બાપુ આપણી સૌરાષ્ટ્રની અને ખાસ કરીને આ વિસ્તારની, એટલે બોટાદ ભાવનગર જિલ્લામાં અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારમાં કેટલીક અનાજની કે પાકોની જાતો પણ વિશિષ્ટ છે. દાખલા તરીકે આપણો બાજરો એટલો જ જાણીતો છે, એવા જ કેટલાક કઠોળ છે, તો એ બધાને સાચવવા માટે, એના બિયારણ માટે અને એના વાવવા માટેના આપણા પ્રયત્નો થઈ રહ્યા છે ખરા?
1: હાલ આપણે જેમ કીધું એમ બિયારણ બાબતે એમાં પણ અમારા સંસ્થા સાથે જોડાયેલા છે આટકોટના હીરપરા સાહેબ, જે ખાસ આમાં નિષ્ણાંત છે, અને એને પણ અમે સાથે રાખીને વધુમાં વધુ ખેડૂતો જાગૃત થાય એવા અમે પ્રયત્ન કરશું. જી
0: બાપુ, આ તો નાના મોડે મોટી વાત છે કે આપણી સંસ્કૃતિ તો આપણે જાળવી જ રહ્યા છે, પણ અહીંયા જે કાઠી દરબારોની સંસ્કૃતિ એના વિશે સમજાવો. મને એ બહુ ખ્યાલ નથી કે અહીંની કેવી સંસ્કૃતિ હોય છે અને શું એમાં વિશેષતા હોય છે.
1: જ્યારે કાઠી દરબારો વિશે વાત કરીએ તો કાઠી સંસ્કૃતિ શું છે, તો ખાસ તો જે આ કાઠિયાવાડની ભૂમિ છે, સંત અને સુરાની ભૂમિ છે, એમાં સુરવીરો પણ થયા છે અને સંતો પણ થયા છે, જેમ કે પૂજ્ય વિસામણ બાપુ, પૂજ્ય દાન બાપુ, આવા અનેક સંતો પણ થયા છે. અને કાઠી સંસ્કૃતિ એક વિશેષ છે, જેની કહી શકાય કે એની આખી રીત, એની ભાત, એના સંસ્કાર, પહેરવેશ અને એનું જે કહેવાય કે જે કાઠિયાવાડી, જે આપણે દરેક જગ્યાએ આપણે જોઈએ છે કે કાઠિયાવાડી હોટલ, કાઠિયાવાડી ધાબા, એટલે અમારા કાઠીઓનું ભોજન પણ વિશેષ છે.
0: જી બસ બાપુ, ભોજન વિશે વાત કરો કે કાઠિયાવાડી ભોજન કેવું હોય છે.
1: ભોજન વિશે વાત કરવું મારા માટે થોડુંક અઘરું છે, પણ મેં કીધું એમ વિશેષ છે. જેમ કે એક તો કાઠિયાવાડી રોટલા કઢી એ તો છે જ, પણ ઘણી એવી વાનગીઓ છે જે માત્ર અમારી કાઠી કોમ્યુનિટીમાં જ થઈ છે, જેમ કે હરિહો. હા, હરિહો એક મિષ્ટાન છે જે અમારી કાઠી સંસ્કૃતિમાં અને કાઠી સંસ્કૃતિમાં અને જે ખાસ અમારા બહેનો જ બનાવી શકે છે, પરંપરાગત. જી
2: એવું તો બાપુ મને અત્યારે એક બીજું પણ આવે છે કે આપણા સારા એવા આપણી સમાજના લેખક અને રામભાઈ ખાચરે કહ્યું એમ કે છબાનું શાક, આજે જયારે આપણે શાકભાજીને એની મોંઘવારીની વાત કરીએ ત્યારે એ માત્ર ને માત્ર કાઠી દરબારોની સમાજમાં જે સચવાઈ રહી છે વાનગી, છબા એટલે નદીના, એને આખી વાત આપણે બાપુ પાસેથી સાંભળીએ.
1: જી આપે ઉલ્લેખ કર્યો રામકુભાઈ ખાચર, જે ખૂબ જ વિદ્વાન છે અને અમારા સમાજના આગેવાન, એમને જ એકવાર એમના આખી ટીમ બોલાવીને અહીંયા પાળિયા જગ્યામાં જ ડૉક્ટર અમારા રણજીતભાઈ વાઘ પણ સાથે હતા, અને અહીંયા એમને છબલાની કઢી બનાવેલી, જે નદીમાં જે પથ્થરો હોય છે નાના સફેદ પથ્થર, અને એના પથ્થર, એની આખી રેસીપી મને એક્ઝેક્ટ નથી ખ્યાલ, પણ હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. એ છબલાની કઢીને લોટમાં કરીને પછી એને ચણાના લોટમાં ચણાના લોટમાં પછી એને

0: કઢીમાં એનો વઘાર કરે છે કે
1: આ સ્વાદ અને આ સંસ્કૃતિ માત્ર ને માત્ર કાઠી દરબારોના સમાજમાં જ રહી છે અને એ પણ આપણી જૈવિક વિવિધતાનો એક ભાગ છે એવું ગણવું પડે. જેમ આપણે આજે માંડ જોઈ, એ તો પૂજ્ય નિર્મળાબાના પોતાના ઓરડામાં પણ જોઈ કે એ માંડ જે શણગાર છે કે જે કેટલાક પિત્તળના વાસણો છે એ માત્ર ને માત્ર હવે અત્યારે કાઠી દરબાર સમાજમાં જ રહ્યા છે. એટલે એમણે જે સાચવી રાખી છે સંસ્કૃતિ, જૈવિક વિવિધતાનું જે જતન થયું છે એ પરંપરા હવે બીજી બધી કોમ્યુનિટીમાં કે સમુદાયમાં લગભગ એમ થાય કે લુપ્ત થતી ગયા, એટલે ભળતું ગયું છે બધું. હવે કોઈ વેશની પણ પરંપરા નથી રહી. જ્યારે તમે જૂના જો ઇતિહાસમાં આપણે ઉલ્લેખ કરીએ તો એના તને નવાઈ લાગશે અને શ્રોતા મિત્રોને પણ આનંદ થશે કે અંગ્રેજોએ પણ જેના માટે એક આખું કાઠી દરબારોનો ઇતિહાસ નામનું પુસ્તક લખ્યું.
2: અચ્છા.
1: હા, અને એમાં એમાં એમની બહાદુરી, એમની વફાદારી, શૌર્યગાથાઓની વાત કરી છે અને એના કરતા ખાનદાનીની વાત કરી છે કે પોતાના ઘરમાં હોય કે ના હોય પણ મહેમાન આવ્યો હોય અને મહેમાનને પૂરું જમાડે છે આજે, અને છતાં ઓછામાં ઓછી એટલે નાત જાતના ભેદભાવ જો કહીએ તો કાઠી દરબારના સમાજમાં ક્યાંય જોવા જ નથી
2: મળતા.
1: અતિથિ દેવો ભવની જે પરંપરા છે એટલે એમાં હવે બાપુ આપણે જે અત્યારે કહીએ છીએ કે દેશી બિયારણોને સાચવવાનો તો આપણે પ્રયત્ન કરીએ છીએ પણ અશ્વપાલનમાં એમાં આપણે કોઈ ખાસ અત્યારે પદ્ધતિ કે રાખી છે ખરી કે એને તાલીમ આપવી, માનો કે એને કેટલાક ખાસ પ્રકારની ચાલની તાલીમ ને એના માટેનું, કારણ કે એ પણ ભૂલાતી જતી આખી પરંપરા છે.
0: હા, એના માટે પણ જે ખાસ જે જાણકાર છે એવા વ્યક્તિઓને અહીંયા અમે બોલાવીએ છીએ, અમારા અશ્વને પણ તાલીમ આપીએ છીએ અને સારામાં સારી રીતે અત્યારે તો મહત્વનું એ છે કે કાઠિયાવાડી અશ્વ જે છે એ પણ ઓલમોસ્ટ લુપ્ત થવાની આરે હતા. એમાં આજે મારે યાદ કરવા પડે એવા ગોંડલ આચાર્ય ઘનશ્યામ મહારાજે ખૂબ મહેનત કરી છે, અમારે જસદણ સત્યજીત કુમારે પણ ખૂબ મહેનત કરી છે. એટલે આવા બધા વ્યક્તિઓના પ્રયાસથી આજે કાઠિયાવાડી અશ્વો છે અને સારી ક્વોલિટીના છે અને વધુમાં વધુ એમાં કઈ રીતે સંવર્ધન સારી રીતે થાય અને ઇમ્પ્રુવમેન્ટ થાય એ પણ અમારા બધાના સાથે મળીને એવા પ્રયત્ન છે.
2: મિત્રો, ખાસ એક વાત કરવાની, હું અહીંયા અશ્વ બધા અલગ અલગ બાંધેલા છે ને, હું જોવા ગઈ ને તો મારી સાથે જયદીપભાઈ કરીને ગાઈડ સાથે મોકલ્યા હતા અને એમણે બતાવ્યું મને, પણ એટલા સરસ બધા અશ્વ હતા ને તો એમ થયું કે એક વખત આની પર બેસીને સવારી કરવી જોઈએ. એટલા રૂપાળા, એટલા આમ કદાવર ને એટલા દેખાવડા કે તમે આમ સામાન્ય ક્યાંય જોવા ના મળે. પછી મને કે આ ઘેટો જોઈ લો, બકરો કંઈક ત્યાં હતો એમ કરીને મને એમણે બતાવ્યો. મેં જોયો, હા ઘેટો જોયો અને પછી બહાર નીકળી એટલે પછી મેં કહું મને કેમ બતાવ્યો, મને કે મારા અશ્વને નજર ના લાગે ને એટલે કે છે આ નજરિયો કહેવાય કે છે. એટલે આપણે પરંપરામાં વણાઈ ગયું છે, જોડાઈ ગયું છે. આપણે પ્રકૃતિની તો વાત કરી, પરંપરાની વાત કરી, હવે થોડાક મશીનરી સાથેની વાત થોડી કરીએ તો અહીંયા ઘણી બધી જૂના જમાનાની ગાડી, કાર જે કહીએ છે ને એ પણ હતી. મેં ઘણા બધા ફોટા પણ લીધા છે ત્યાં ગાડી અને જોયા પણ ખરા, અમુક તો મેં જોઈ જ નથી એવી સરસ કાર હતી. તો આ કેટલા વર્ષો પહેલાંની આ બધી કાર છે બાપુ, એ જણાવશો?
0: જી બેન, વાત જ્યારે મશીનરીની આવે ત્યારે આપ જે અહીંયા વિન્ટેજ ગાડીઓ જોઈ રહ્યા છો એ ઓલમોસ્ટ અમુક 150-150 વર્ષ જૂની ગાડીઓ પણ છે. અને જ્યારે ગાડીઓ નહોતી એ પહેલાં જ્યારે ઘોડાગાડીઓમાં જેમ કે બગીઓ, જે કોઈ બગી ચાર ઘોડાથી ચાલતી, કોઈ બે ઘોડાથી, કોઈ એક ઘોડાથી, એ પણ એવી જ રીતે એનું સચવાયેલી છે. અને ઘોડાગાડી સિવાય ખાસ અમારી કોમ્યુનિટીમાં જ્યારે લેડીઝ બહાર જતા ત્યારે એ સિગ્રામમાં ટ્રાવેલ કરતા, એક બળદગાડા જેવું હોય છે. હા, એ પણ અહીંયા એ જ રીતે પ્રિઝર્વ છે, હું આપને એ પણ બતાવીશ. એટલે મશીનરીની વાત જ્યારે આવે છે ત્યારે પહેલેથી જે જે સમય પ્રમાણે જે મશીનરીની જરૂર હતી એનો અમે આજે પણ યુઝ કરીએ છીએ.
1: આ સિગ્રામ શબ્દ શ્રોતા મિત્રો માટે થોડોક નવો લાગશે બાપુ, એટલે એટલે તો સિગ્રામ કેવો હોય છે, કારણ કે આપણે જોઈએ છીએ કે કેટલીક ફિલ્મોમાં માત્ર પડદો ઉઘાડીને જતો હોય તો બતાવે, પણ આ સિગ્રામ ખરેખર નજરે જુઓ ત્યારે તમને ખ્યાલ થાય કે કેટલો રૂપ સરસ દેખાય આખું. તો સિગ્રામની થોડી વાત કરશો?
0: સિગ્રામની સિસ્ટમ એવી હોય છે કે આમ તો સિગ્રામમાં બળદ જોડે, એટલે એમાં

0: બે બળદ હોય છે અને શ્રીગ્રામની ખાસ તો બારીઓની પેટર્ન એવી હોય છે કે એમાં એના અત્યારે આપણે જે બારીઓમાં જેમ લુઅર્સ હોય એમાં અંદરથી બહાર આપણને જોઈ શકે, બહારથી આપણને કાંઈ ન દેખાય અંદર કોણ છે. જી, એટલે એની સિસ્ટમ એવી, પહેલાં તો આ ઓઝલનું ને એવું ખૂબ હતું, પડદા સિસ્ટમ. એટલે અને એમાં પણ એવી વ્યવસ્થા હોય છે કે એમાં પાણી, ટિફિન, જે પહેલાં આપણે ખાણીપીણીનું બધી વ્યવસ્થા એમાં હોય છે અને લગભગ છ જણા એક શ્રીગ્રામમાં ટ્રાવેલ કરી શકે, એ શ્રીગ્રામની વિશેષતા છે.
1: એટલે અત્યાર સુધી તમે શિકારા શબ્દ સાંભળ્યા હતા,
2: પણ શિકારા કાશ્મીરમાં
1: એવી રીતે આ પહેલી વખત આ સાંભળ્યો શબ્દ.
2: વેલરૂ શબ્દ પણ આવતો હતો.
1: અચ્છા,
2: એટલે વેલરૂ હતું પણ વેલરૂ અલગ છે. વેલરૂ માત્ર ક્યાંક જવા આવવા માટે નાનું એક કે બે બહેનો અંદર બેઠા હોય એવું વેલરૂ, એટલે એ મહિલાઓ માટે ને પ્રવાસના આ બધા છે સાધનો.
1: સાંભળ્યું ને મિત્રો, આ બધા શબ્દો તમને અમારા આ કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં સાંભળવા મળશે. કારણ કે આ કાર્યક્રમમાં આપણે આપણી લુપ્ત થતી બધી જ વસ્તુઓ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણી ખાણીપીણી, આપણા રહેણી, આપણા ખોરાકની વાત કરીએ. અહીંયા આવી જમી પણ હું અહીંયા એકદમ દેશી જમવાનું હતું, જે વર્ષોથી આપણે સેવ ટામેટાનું શાક વર્ષોથી ખાઈએ ને એ શાક, એવા જ બાજરીના રોટલા, એટલા મોટા અહીંયા ચૂલા, એટલા બધા લોકોનું અહીંયા જમણવાર થતો હોય છે, એટલે એટલા જ મોટા તપેલા ને ત્રાસ ને એ બધું મેં નજરે જોયું. એટલે આ બધી વસ્તુઓ અહીંયા જળવાઈ રહી છે. એક ગંગા જમના સરસ્વતીનો એવો કૂવો પણ જોયો કે ત્યાં ત્રણેય પાણીનું મિલન હોય અને એ પાણી ભરપૂર આયા જ કરતું હોય છે. એક બાપુ, આપણી જીવનમાં અત્યારે સડકતી સમસ્યા છે પાણીની. એટલે બધા લોકો કહે છે કે હવે ત્રીજું વિશ્વયુદ્ધ થશે ને તો એ પાણી ઉપર જ થશે એમ. તો આ પાણીનો બગાડ અટકાવવા માટે અને પાણી ગામે ગામ ભરપૂર મળી રહે એના માટેના અહીંયા આપણા કેવા પ્રયત્નો હોય છે, અને આ કૂવો કેટલા વર્ષો જૂનો

0: ગામ ભરપૂર મળે રહે એના માટેના અહીંયા આપણા કેવા પ્રયત્નો હોય છે? અને આ કૂવો કેટલા વર્ષો જૂનો છે?
1: જયારે વાત થઈ અમારે ગંગાજળનો કૂવો કહેવાય છે, પૂજ્ય વિસામણ બાપુના આશીર્વાદથી ને ત્યાં ગંગાજી પ્રગટ થયેલા ત્યારથી લઈ આજની તારીખ સુધી એ કૂવામાં પાણી એમ જ હોય છે અને બધા પ્રસાદ રૂપે ચરણામત લે છે. અને એવું પણ કહેવાય છે કે અનેક મુશ્કેલી હોય, કોઈને કંઈ આરોગ્યને લગતા કંઈ પ્રશ્ન હોય તો પણ એ ગંગાજળના ચરણામત લે છે અને એમાંથી લોકો મુક્ત થાય છે. અને વાત રહી પાણીની, તો પાણી માટે ખાસ તો પૂજ્ય બા પણ કાયમ ખૂબ ટકોર કરે છે લોકોને કે પાણી ખોટું વેસ્ટ ન જાય. અને અમારી સંસ્થા દ્વારા પણ એવા પ્રયત્ન થઈ રહ્યા છે. બાકી આપ જાણો છો એમ ઘણી એવી સંસ્થાઓ છે જે પાણી માટે ખૂબ મોટું કામ કરી રહી છે.
2: તો એના માટે એટલે આપણા ખેતરોમાં ને આપણી વાડીઓમાં ને એમાં પાણી માટે એટલે ડ્રીપ ઇરિગેશન ને એ બધી પદ્ધતિઓ અમુક અપનાવી છે કે ચેકડેમ માટે કેટલા આપણા પ્રયત્નો થઈ રહ્યા છે? ખરે
1: અમારી સંસ્થા દ્વારા પણ ચેકડેમો કરવામાં આવ્યા છે અને જે કાંઈ અમારા સાથે જોડાયેલા ખેડૂતો છે એને પણ સંસ્થા દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ વધુમાં વધુ ડ્રીપ ઇરિગેશનનો યુઝ થાય. અને ખાસ તો જે ખાલી પડેલા ખેતરોમાં બોર છે અથવા તો કૂવા છે એને કઈ રીતે રિચાર્જ કરવા એ બાબતે પણ કઈ રીતે ખેડૂતો જાગૃત થાય એના પણ અમે સાથે મળીને પ્રયત્ન કરીએ છીએ.
2: અંતમાં હવે બાપુ, આમ તો આપણે ઘણો લગભગ અડધો કલાકથી ચર્ચા કરી રહ્યા છીએ પણ જમીનને બગડતી અટકાવવા અથવા તો અમારા આપણા વિસ્તારના નજીકના જે ખેતી નિષ્ણાત કહે છે એમ કે જમીનને ઝેરમુક્ત બનાવવાની જરૂર છે, એટલે દેશી ખાતરોને એનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે ત્યાં જે રીતનો ઉપયોગ કરાઈ રહ્યો છે આ બધી ગાયોના ને એના છાણમાંથી જે ખાતર બને છે સેન્દ્રીય ખાતર, એ સિવાયની બીજી બધી લોકોને પણ સંદેશ થોડો મળે એટલા માટે આપ જરા આપના સંદેશમાં કહેશો કે સેન્દ્રીય ખાતરોનો ઉપયોગ વધારીને આપણે રાસાયણિક ખાતરોનો રાસાયણિક દવાઓનો ઉપયોગ ઘટાડીએ એના વિશે આપનો સંદેશ આપશો?
1: ખૂબ જ સારો સવાલ કર્યો, જે આજના સમયમાં ખૂબ જરૂરી છે. જે રીતે આપણે જોઈએ છીએ કે અનેક રોગો જે આપણે ક્યારેય સાંભળ્યું નતું એ છેલ્લા અમુક વર્ષોમાં આપણે જોઈએ કે દરેક ગામોમાં દરેક પરિવારોમાં ખાસ કરીને કેન્સર અને એટેકનું આપે કીધું. એટલે આપણે બધાએ સાથે મળીને જ્યારે પ્રયત્ન કરશું તો જ આમાં આપણને સફળતા મળશે, નહીં કે કોઈ ગામમાં બે ચાર વ્યક્તિ કરશે તો એનાથી આપણને કોઈ ફાયદો થવા નથી. એટલે વધુમાં વધુ લોકો આ તરફ પ્રાકૃતિક ખેતી અને મિનિમમ પેસ્ટિસાઇડનો યુઝ કરે એવો અમારો આગ્રહ છે.
0: તો શ્રોતા મિત્રો, આજની ચર્ચા ખરેખર ખૂબ સરસ રહી. પરમ પૂજ્ય આદરણીય ભૈલુ બાપુએ બહુ જ સરસ ચર્ચામાં ભાગ લીધો અને આપણને એક સંદેશ રૂપે વાત કરી છે કે ક્યાં ક્યાં આપણે કેવી રીતે આપણી પ્રકૃતિને બચાવી શકીએ, આપણે પાણીનું જતન કરી શકીએ, આપણી ખાણીપીણી, આપણા રહેણાંક, આપણા ખોરાકને પણ કેવી રીતે આપણે જાળવીએ અને જૂની પરંપરાને આપણે યથાવત રાખીએ.
2: અને ખાસ તો પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીને જે તરફ જઈ રહ્યા છે, આપણા ખોરાક બગડી રહ્યા છે, એના વિશે ભૈલુ બાપુનો સંદેશ જે રહ્યો કે જમીનને સુધારી અને આપણો ખોરાક, આપણા વાણી વર્તનને, આપણા સંસ્કૃતિને, સનાતન ધર્મને, સનાતન સંસ્કૃતિને અનુરૂપ રાખીએ, એ આપનો સંદેશ ખૂબ સરસ રહ્યો અને મને શ્રદ્ધા છે કે શ્રોતા મિત્રો પણ એનો અમલ કરશે. અને જ્યારે પણ તમને ઈચ્છા થાય ત્યારે તમે પાળિયાદ વિસામણ બાપુની જગ્યામાં પણ એક વખત આવીને આ બધી જેટલી પ્રવૃત્તિઓ થઈ રહી છે એનું દર્શન કરી શકો છો. ફરી વખત ભૈલુ બાપુ, આપનો ખૂબ ખૂબ આભાર.
0: ખૂબ ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ, વંદન.
1: આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર, ખાસ કરીને આકાશવાણી ટીમ અને હિનાબેન તથા તરુભાઈ, ધન્યવાદ.
0: મિત્રો, આ જૈવ વિવિધતાનું રક્ષણ સંવર્ધન હોય કે નક્ષત્ર વન, રાશિ વન અને ગ્રહ વનનો વિકાસ, ગીર ગાયો, જાફરાબાદી ભેંસો અને અશ્વથી લઈ ખેતરમાં ઉગાડાતા પાકો, તેનું પરંપરાગત દેશી સ્વરૂપ જાળવી રાખવા શ્રી ભૈલુ બાપુ દિવસ રાત સખત મહેનત અને જહેમત ઉઠાવી રહ્યા છે.
3: ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ તો એમ જ ઈચ્છે છે કે રાજ્યના તમામ ધર્મસ્થાનો, સંસ્થાઓ પણ જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિઓ એટલે કે બીએમસીઓનો સાથ લઈને પોતાના વિસ્તારની સ્થાનિક જૈવ વિવિધતાના

0: પરિવર્તન માટે સક્રિય બને.
1: બીએમસીઓને
0: પણ સશક્ત, સક્રિય અને સમૃદ્ધ બનાવે.
1: મિત્રો, તમારા વિસ્તારમાં પણ પ્રભુ સેવાની સાથે પ્રકૃતિની સેવા કરતી આવી કોઈ સંસ્થા કે ધર્મસ્થાન હોય તો અમને જાણ કરો, અમે તેમની પ્રવૃત્તિઓનો પણ પરિચય મેળવીશું.
0: બિલકુલ, એ માટે ફોન નંબર
1: 94-276-0-65-96
0: આ જોડો એટલી વાર. પ્રાથમિક વિગતો નોંધ્યા પછી અમે ત્યાંની રૂબરૂ મુલાકાત લઈશું
1: અને વિગતો પત્રથી જણાવજો. આ સરનામે
0: જૈવિક વિવિધતાનું જતન,
1: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
0: અરણ્ય ભવન,
1: બી વિંગ,
0: 5મો માળ, સેક્ટર 10,
1: ગાંધીનગર.
0: જૈવ વિવિધતામાં વધારો કરતું ચોમાસુ નજીકમાં જ છે, એટલે વિવિધતાનો વૈભવ વધારવા માટે ચોક્કસ સહાયરૂપ થજો એટલી ભલામણ સાથે કહી દઈએ. નમસ્કાર.

0: આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: દેશ કી સુરીલી ધડકન કાર્યક્રમ વિશેષ જયમાલા આપ સુનેંગે બસ થોડી દેર મેં.

0: આરબીઆઈ કહે છે,
1: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ. નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ પોરબંદર બંદરના સંચાલન અને વિકાસ પહેલની સમીક્ષા કરી. રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા સંપન્ન. મે 2026 સુધીમાં 1,43,00,000થી વધુ લોકોએ અમદાવાદ સાયન્સ સિટીની મુલાકાત લીધી. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને 19 વર્ષથી ઓછી વયની ભારતીય ક્રિકેટ ટીમમાં બોટાદના 15 વર્ષના ખેલાડી અવની ચાવડાની પસંદગી. સમાચાર વિગતવાર. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા સાથે પોરબંદર બંદરની મુલાકાત લઈ તેના સંચાલન અને વિકાસ પહેલની સમીક્ષા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોઢવાડિયાએ કહ્યું, સદીઓથી દરિયાઈ વારસા પર ઉભું રહેલું આ બંદર રાજ્યને મધ્ય પૂર્વ, આફ્રિકા અને તેનાથી આગળ પેઢીઓથી જોડતું આવ્યું છે. તે સમગ્ર વર્ષ દરમિયાન વેપાર અને આર્થિક વિકાસનું મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર રહ્યું છે. ભવિષ્યને જોતા આ બંદરને વિશ્વકક્ષાના દરિયાઈ કેન્દ્ર અને રાજ્યની સમૃદ્ધિના પ્રવેશદ્વારમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત શ્રી માંડવીયા અને શ્રી મોઢવાડિયાએ રોકાણકારો અને અગ્રણી ઉદ્યોગકારો સાથે પોરબંદર જેટી અને ભરવાડા ખાતે તૈયાર થનારા ફર્નિચર પાર્કની સ્થળ મુલાકાત લીધી. દરમિયાન તમામ લોકોએ આ પાર્કની અપાર વિકાસ ક્ષમતાનું મૂલ્યાંકન કર્યું. ઉલ્લેખનીય છે કે દેશના સૌથી અદ્યતન ફર્નિચર પાર્ક માટે પોરબંદરની પસંદગી થઈ છે. 100 હેક્ટર જમીન પર આ પાર્ક તૈયાર કરાશે. રાજ્યની 879 શાળા અને મહાવિદ્યાલયમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા યોજાઈ. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર અને આણંદમાં 12,733 જગ્યા માટે લેવાયેલી પરીક્ષામાં 2,63,345 ઉમેદવાર નોંધાયા. તેમાંથી 2,40,000 ઉમેદવારે પરીક્ષા આપી. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તમામ કેન્દ્ર પર ઉમેદવારો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. પેપર સારું ગયું હોવાથી ઉમેદવાર પણ આનંદની લાગણી જોવા મળી. વડોદરાથી ગાંધીનગર પરીક્ષા આપવા આવેલા ઉમેદવાર ભૂમિકા પરમારે આ અંગે પ્રતિક્રિયા આપી છે.
2: 9 ફેબ્રુઆરીએ મારું પીઈટી પીએસટી પાસ કર્યું હતું અને ત્યાર પછી મારે અહીંયા ગાંધીનગરમાં થિયરી એક્ઝામ આવી છે. મારું મતલબ કે ઓલ ઓફ ધ રિવ્યુ સારો છે, એક્ઝામ મારી સારી ગઈ છે. સૌથી વધારે રીઝનિંગનું ને એવું પૂછાયું હતું અને સૌથી વધારે કોન્સ્ટિટ્યુશન પૂછાયું હતું. મારું એ પેપર તો સારું ગયું છે અને રીઝનિંગ ને મેથ્સ બી બેઝિક લેવલનું હતું, બહુ હાર્ડ નથી.
1: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કહ્યું, નવસારીમાં માર્ગ જોડાણ અને હવાઈ જોડાણના અભૂતપૂર્વ કાર્ય પૂર્ણ થયા, તેમજ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજથી સ્થાનિક સ્તરે પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિ આવી છે. તેના કારણે તમામ વૈશ્વિક કક્ષાની સુવિધાઓના કારણે લોકોના સમય અને ઇંધણની બચત થઈ રહી છે. નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન તથા નવસારી જિલ્લા વેપાર અને ઉદ્યોગ મહામંડળના પદગ્રહણ સમારોહને સંબોધતા શ્રી પાટીલે આ વાત કહી. તેમણે મહાત્મા ગાંધીના સવિનય કાનૂન ભંગના ઐતિહાસિક સ્મરણોને તાજા કરતા મહામંડળને કોર્પોરેટ ટૂર ગોઠવવા પણ અપીલ કરી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે પ્રગતિપથ યાત્રા અંતર્ગત પૂના ટાઇડલ રેગ્યુલેટરી બંધના પ્રગતિ હેઠળ ચાલી રહેલા કામનું નિરીક્ષણ કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પાટીલે કહ્યું, આ મહત્વની પરિયોજના જળસંચય, પૂર નિયંત્રણ તથા કૃષિ વિકાસને નવી દિશા આપશે. ઉપરાંત તેમણે ગુણવત્તાસભર અને સમયબદ્ધ અમલીકરણ દ્વારા લોકહિતના કાર્યને વધુ અસરકારક બનાવવા અંગે અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન પાઠવ્યું હતું. ઉપરાંત શ્રી પાટીલે એક પેડ મા કે નામ અભિયાનના ત્રીજા તબક્કા હેઠળ યોજાયેલા ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે જોડાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના

0: ઓક્સિજનથી બનેલું અમદાવાદનું સાયન્સ સિટી વૈશ્વિક જ્ઞાન અને આધુનિક પ્રગતિનું જીવંત પ્રતિક બની ગયું છે. મે 2026 સુધીમાં અંદાજે 1,43,00,000થી વધુ વિજ્ઞાન પ્રેમીઓએ અને વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી. સાયન્સ સિટી આજે નવી પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધન અને નવીનતા જગાવતું એક શ્રેષ્ઠ માધ્યમ બન્યું છે.
1: અમદાવાદમાં વર્ષ 1999માં ગુજરાત સાયન્સ સિટીની સ્થાપના કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કાર્યકાળમાં આધુનિકીકરણ અને વિસ્તરણના પ્રયાસથી આ સંસ્થાની વિકાસ યાત્રા વધુ વેગવંતી બની હતી. સત્તાવાર યાદી મુજબ વિજ્ઞાન અને ટેકનોલોજીને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાના પ્રધાનમંત્રીના વિઝનના પરિણામે સાયન્સ સિટી નેચર પાર્ક, રોબોટિક્સ, એક્વેટિક એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી, પ્લેનેટ અર્થ, એનર્જી એજ્યુકેશન પાર્ક, મ્યુઝિકલ ફાઉન્ડેશન દ્વારા દેશના અગ્રણી વિજ્ઞાન કેન્દ્રોમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. એટલું જ નહીં, વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે આ કેન્દ્ર આજે જ્ઞાન, નવીનતા અને પ્રગતિનું વૈશ્વિક પ્રતીક બન્યું છે. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. રાજ્યભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રગતિપથ યાત્રા યોજાઈ ગઈ હતી. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરે વધુ માહિતી આપી છે.
2: આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને એમના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા. સૌથી વધુ વડાપ્રધાન તરીકે શાસન કરવાનો રેકોર્ડ એમના નામે થયો છે ત્યારે સમગ્ર દેશ અને ગુજરાતની અંદર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા એમના દીર્ઘાયુ માટે અને તંદુરસ્તી માટે, અને એમાં મોટી સંખ્યામાં નગરજનો, ભાઈઓ બહેનો જોડાયા હતા.
0: આવતીકાલે યાત્રી સુવિધા દિવસ ઉજવાશે તે અંતર્ગત રાજકોટ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર વિવિધ કાર્યક્રમ યોજાશે. દરમિયાન રાષ્ટ્રીય ગીત, વંદે માતરમનું સમૂહગાન, રક્તદાન શિબિર અને નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિર પણ યોજાશે. સુરેન્દ્રનગર ખાતે પ્રભારી મંત્રી દર્શના વાઘેલાએ મીડિયા સંવાદને સંબોધતા કહ્યું, વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના 12 વર્ષ દરમિયાન અનેક યોજના છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું, સૌરાષ્ટ્ર કચ્છમાં પહેલા 3 દિવસ વરસાદ નહીં પડે, જ્યારે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ રાજ્યમાં આ વખતે ચોમાસાના આગમનમાં પણ વિલંબ થશે તેમ શ્રી યાદવે ઉમેર્યું હતું.
3: मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नौगार चेंज में रहेगा. पिछले 24 घंटे में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है अहमदाबाद में 41 और गांधीनगर में भी. अभी मानसून की सिनेरियो है जो नॉर्मल डेट है उसके आसपास तो जो मानसून का फ्लो है वो वीक है, इसलिए 15 जून के आसपास तो मानसून गुजरात में भी इंटर रहेगा.
0: આજે 14 જૂને વિશ્વ રક્તદાતા દિવસ મનાવાઈ રહ્યો છે ત્યારે વલસાડના અમિશા શાહે સતત 50 વખત રક્તદાન કરી અનેક લોકોના જીવનમાં અજવાળું પાથર્યું છે. આ અંગે તેમની પ્રતિક્રિયા સાંભળીએ.
4: મેં 29 વર્ષની વયે 2 બાળકોની માતા બન્યા પછી ફર્સ્ટ ટાઈમ બ્લડ ડોનેટ કર્યું અને મેં આજે 50મી વખત બ્લડ ડોનેટ કમ્પ્લીટ કર્યું છે. હવે ઘણી બધી અવેરનેસ વધી ગઈ છે. લોકોને હજી પણ એવું હોય છે કે કદાચ લોહી આપવાથી મારા શરીરમાં કઈ તકલીફ થશે તો, બટ એવું હોતું નથી. તમારું નવું લોહી તરત બનતું જ રહે છે. એટલે આ સત્કાર્યમાં મારી સાથે તમે લોકો પણ જોડાઓ.
0: બોટાદના 15 વર્ષના ખેલાડી અવની ચાવડાની 19 વર્ષથી ઓછી વયની ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. સાથે તેઓ આ સિદ્ધિ મેળવનારા સૌરાષ્ટ્રના પહેલા મહિલા ક્રિકેટર બન્યા છે. આગામી 22 જૂને શ્રીલંકામાં રમાનારી મેચમાં તેઓ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે. આ અંગે ખેલાડી અવની ચાવડાની પ્રતિક્રિયા સાંભળીએ.
5: મારું અત્યારે ઇન્ડિયા અંડર 19 વુમેન્સ T20 ના સ્કવોડમાં સિલેક્શન થયું છે અને અત્યારે હું બેંગ્લોર 4 દિવસના કેમ્પ માટે જઈશ અને ત્યાંથી ચેન્નઈ રમવા જઈશ સીઝન. મને 13 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનો શોખ હતો. મારા મમ્મી પપ્પાએ ખૂબ જ સપોર્ટ કર્યો છે મને પહેલેથી. હું સવાર, સાંજ અને બપોર એટલે એવું ટાઈમ નતો કે આ ટાઈમે આવીને પ્રેક્ટિસ કરવાની, પણ ગમે ત્યારે આવીને પ્રેક્ટિસ કરી શકો એવું. અને
0: આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત

0: પાકિસ્તાન સાથે મેચ રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ગ્રુપ એની આ મેચ બર્મિંગહમના એડબેસ્ટનમાં હમણાં 7:30 વાગે શરૂ થશે. ભારતીય ટીમ હરમનપ્રીત કૌર અને પાકિસ્તાની ટીમ ફાતિમા સનાની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. હાલમાં મળતા અહેવાલ મુજબ ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ પોરબંદર બંદરના સંચાલન અને વિકાસ પહેલની સમીક્ષા કરી. રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા સંપન્ન. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 19 વર્ષથી ઓછી વયની ભારતીય ક્રિકેટ ટીમમાં બોટાદના 15 વર્ષના ખેલાડી અવની ચાવડાની પસંદગી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: થઈ ગઈ વ્યવસ્થા.
2: શેની?
1: ગુડીની ફીસ ની.
2: દેખાડ.
1: 20,000ની લોન તરત.
2: ખબર છે કોણ આપી રહ્યું છે, વ્યાજ કેટલું છે? લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો, એટલું જ ઉધાર જેટલી જરૂરત, તે પણ તપાસીને. થઈ ગઈ વ્યવસ્થા. પગાર એડવાન્સમાં મોકલ્યો છે.
3: RBI કહે છે,
4: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ફાન્સના નાઇસમાં ભારત ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, નવીનતા, ટેકનોલોજી અને ભારતના યુવાનોની આકાંક્ષાઓ દેશના વિકાસને આગળ ધપાવી રહી છે. ફાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોએ ભારત ઇનોવેટ્સને ભારતના નવીનતાના માળખા અને ફાન્સના ટેકનોલોજીકલ વિસ્તરણ વચ્ચેનો સેતુ ગણાવ્યો. આયુષ મંત્રાલયે આજે યુટ્યુબ પર યોજાયેલા લાઇવ યોગ સત્ર દ્વારા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથેના સંઘર્ષનો અંત લાવવા આજે એક કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના વ્યક્ત કરી. અને તુર્કીમાં રમાયેલી તીરંદાજી સ્પર્ધામાં ભારતના ધીરજ બોમદેવરા અને કિશોર કુમકુમ મોહાદે સુવર્ણચંદ્રક જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોએ ફાન્સના નાઇસમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી. બંને પક્ષોએ મુખ્યત્વે સંરક્ષણ, ટેકનોલોજી અને વેપાર સહિત તેમની ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીના વિસ્તરણ પર ચર્ચા કરી. બંને નેતાઓએ વોક એન્ડ ટોક સત્ર દરમિયાન પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રી મેક્રોએ નાઇસમાં ભારત ઇનોવેટ્સ કાર્યક્રમનું સંયુક્ત રીતે ઉદઘાટન કર્યું. ભારત ફાન્સ નવાચાર વર્ષ દરમિયાન આયોજિત આ કાર્યક્રમમાં અન્ય દેશોના ટોચના નવાચાર સ્ટાર્ટઅપ્સ અને અગ્રણી રોકાણકારો ઉપસ્થિત રહ્યા. એડવાન્સ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સેમીકન્ડક્ટર્સ, કૃત્રિમ બુદ્ધિમત્તા અને અવકાશ

0: સ્વચ્છ ઉર્જા અને જૈવ પ્રૌદ્યોગિકી સહિત 13 મુખ્ય ક્ષેત્રોમાં નવાચાર પ્રદર્શિત કરાયા. આ પ્રસંગે શ્રી મોદીએ બંને દેશોના મજબૂત સંબંધ પર પ્રકાશ પાડ્યો.
1: દુનિયા મેં અલગ અલગ દેશ એક દૂસરે કે સાથ વ્યાપાર કરતે હૈ, અલગ અલગ દેશો કે બીચ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ભી હોતી હૈ, લેકિન કુછ રિલેશન્સ એસે હોતે હૈ જો શેર્ડ ઇન્ટરેસ્ટ કે સાથ સાથ શેર્ડ વિઝન સે ભી ડ્રાઇવ હોતે હૈ. ભારત ઓર ફ્રાંસ કા રિશ્તા કુછ એસા હી હૈ.
0: તેમણે કહ્યું કે નવીનતા, ટેકનોલોજી અને ભારતના યુવાનોની આકાંક્ષાઓ દેશના વિકાસને આગળ ધપાવી રહી છે અને તેના ભવિષ્યને આકાર આપી રહી છે.
1: આજ ભારતમાં એક સ્ટાર્ટઅપ રિવોલ્યુશન હો રહા હૈ. ઇસ રિવોલ્યુશન મેં ભારત કા નૌજવાન એક નયે માઇન્ડસેટ

0: છે અને તેના ભવિષ્યને આકાર આપી રહી છે.
1: આજ ભારતમાં એક સ્ટાર્ટઅપ રિવોલ્યુશન હો રહા હૈ. ઇસ રિવોલ્યુશન મેં ભારત કા નૌજવાન એક નયે માઇન્ડસેટ કે સાથ માનવતા કે હિત મેં સમસ્યાઓ કે સમાધાન ઢૂંઢ રહા હૈ ઓર હમારે નૌજવાનો કે વર્લ્ડ ક્લાસ સોલ્યુશન્સ કો ગ્લોબલ સ્ટેજ પર લાને કા માધ્યમ હી હૈ ભારત ઇનોવેટ્સ.
0: ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે વિશ્વ ભારતને માત્ર અપાર પ્રતિભાથી સંપન્ન દેશ તરીકે જ નહીં પરંતુ નવીનતાની ભૂમિ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી શક્તિ તરીકે પણ જોઈ રહ્યું છે. શ્રી મેક્રોએ કહ્યું કે ભારત ઇનોવેટ્સ ભારતના નવીનતાના માળખા અને ફ્રાન્સના ટેકનોલોજીકલ વિસ્તરણ વચ્ચે સેતુ તરીકે કામ કરી રહ્યું છે. આ પ્રસંગે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સહિત અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. શ્રી પિયુષ ગોયલે કહ્યું કે વૈશ્વિક ભૂરાજકી અને તકનીકી પરિવર્તનના યુગમાં ભારત અને વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે. આ કાર્યક્રમ પહેલા પ્રધાનમંત્રી મોદીએ ઐતિહાસિક ભારત ફ્રાન્સ નવીનતા પ્રદર્શનમાં ભાગ લેતા અગ્રણી રોકાણકારો અને અન્ય સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રો ભારત ફ્રાન્સ ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે અને મુખ્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયા જવા રવાના થશે અને ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે. આયુષ મંત્રાલયે આજે યુટ્યુબ પર યોજાયેલા લાઇવ યોગ સત્ર દ્વારા નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ ઓનલાઇન યોગ કાર્યક્રમમાં 4,35,000થી વધુ લોકોએ ભાગ લીધો. આયુષ મંત્રી પ્રતાપરાવ જાદવે કહ્યું કે આ સિદ્ધિ વિશ્વભરમાં યોગની વધતી જતી લોકપ્રિયતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે લોકોને યોગને તેમની દિનચર્યાનો ભાગ બનાવવા અપીલ કરી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ 21 જૂને કોલકાતામાં યોજાશે. આ વર્ષના યોગ દિવસની વિષયવસ્તુ છે સ્વસ્થ જીવન માટે યોગ.
2: आप सभी ने यहाँ पर देखा कि यहाँ पर हमने हेबिल्ड के साथ में मिलकर हमारा आयुष मंत्रालय राष्ट्रीय योग संस्थान की एक गिनीज वर्ल्ड रिकॉर्ड भी स्थापित किया है कि जैसे कि आज सवेरे 6 बजे के बाद YouTube पर लाइव स्ट्रीम में सबसे अधिक व्यूअर ने पार्टिसिपेट करके जो पिछला वर्ल्ड रिकॉर्ड था उसे भी काट दिया है. 45 मिनट का ये जो योग प्रोटोकॉल था वो सभी ने एक साथ आकर यहाँ पर किया, इसकी मुझे बहुत खुशी है. मैं जो भी लोगों ने इस पर पार्टिसिपेट किया वो सभी को मैं तहे दिल से बहुत बहुत धन्यवाद देता हूँ.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u /GU અને અમારા એક્સ હેન્ડલ AIR_NEWS_ABAD ને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં ગત મોડી રાત્રે જમ્મુ શહેરની બહાર નાગરોટા નજીક બસ સાથે કાર અથડાતા હરિયાણાના 3 લોકોના મોત થયા અને અન્ય 2 ઇજાગ્રસ્ત થયા છે. 5 મુસાફરોને લઈને જમ્મુ તરફ જઈ રહેલી કારને અકસ્માત નડતા કારમાં સવાર તમામ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક જમ્મુની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડાયા. બાદમાં તેમાંથી 3 વ્યક્તિના મોત થયા હતા. ઇઝરાયેલની સૈન્યએ આજે જાહેરાત કરી છે કે તેણે ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથ ઇઝબુલ્લાના માળખાને નિશાન બનાવીને લેબનીઝ રાજધાની પર હુમલો કર્યો છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે કહ્યું કે ઉત્તર ઇઝરાયેલમાં ઇઝબુલ્લાના હુમલાના જવાબમાં આ હુમલા કરવામાં આવ્યા હતા. હિઝબુલ્લાના મુખ્ય સમર્થક તેહરાને આગ્રહ કર્યો છે કે કોઈપણ અમેરિકા ઈરાન યુદ્ધ વિરામ કરારમાં લેબનોનમાં ઇઝરાયેલી હુમલાઓનો અંત પણ સામેલ હોવો જોઈએ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટે આજે એક કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. તેમણે કહ્યું કે આ પછી હોર્મુઝ સામુદ્રધુની બધા દેશ માટે ખુલ્લું રહેશે. શ્રી ટ્રમ્પે સોશિયલ મીડિયા સંદેશમાં આ કરારને બંને દેશ વચ્ચેના સંબંધ સુધારવા તરફ એક મોટું પગલું ગણાવ્યું. તેમણે દાવો કર્યો હતો કે ઈરાન હવે પરમાણુ શસ્ત્ર ઇચ્છતું નથી, જો કે ઈરાને આજે કરાર પર હસ્તાક્ષર થયાના અહેવાલોની પુષ્ટિ કરી નથી. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ કહ્યું કે જો કોઈ કરાર થાય છે તો પણ તે વધુ વાટાઘાટો માટે ફક્ત પ્રારંભિક માળખા તરીકે કામ કરશે. તીરંદાજીમાં ભારતના ધીરજ બોમ્બદેવરા અને કિશોર કુમકુમ મોહાદે આજે તુર્કીના અંતાલિયા ખાતે વર્લ્ડ કપ સ્ટેજ 3 માં રિકર્વ મિશ્ર ટીમ શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. ભારતીય જોડીએ ફાઇનલમાં દક્ષિણ

0: કોરિયાના ઓલિમ્પિક વિજેતા ઓહિએ જીન અને કિમ જે દેઓકને 5-1 હરાવીને ભવ્ય પ્રદર્શન કર્યું. મિશ્ર ટીમ શ્રેણીમાં ધીરજ અને કુમકુમ બંને માટે આ પહેલો વિશ્વકપ સુવર્ણચંદ્રક છે. વિશ્વકપ સ્ટેજ પર ભારતનો છેલ્લો રિકર્વ મિશ્ર ટીમ સુવર્ણચંદ્રક પણ વર્ષ 2022 અંતાલિયામાં આવ્યો હતો, જ્યારે રિદ્ધિ ફોર અને તરુણાદીપ રાયે ગ્રેટ બ્રિટનના બ્રાયની પિટમેન અને એલેક્સ વાઇસને શૂટ ઓફમાં હરાવ્યા હતા. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. બર્મિંગહમના એજબેસ્ટન ખાતે રમાઈ રહેલી ગ્રુપ એ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ ભારતની ટીમે 11.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 80 રન કર્યા છે. અન્ય એક મેચમાં બાંગ્લાદેશને નેધરલેન્ડ સામે 6 વિકેટથી વિજય મેળવ્યો છે. ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું, ઓમાનના દરિયાકાંઠા પાસે ભારતીય ધ્વજવાળી હોડી વિરાટ 1 એન્જિન ખરાબ થવાથી તે ડૂબી ગયું. હોડી પર 14 ભારતીય સવાર હતા, તેમાંથી 11 ભારતીયોને બચાવી લેવાયા છે, જ્યારે 3 અન્ય લોકોને બચાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ફિફા વિશ્વકપ 2026 આજે રાત્રે અમેરિકાના હ્યુસ્ટન ખાતે ગ્રુપ ઈમાં જર્મની કુરાકાઓ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10:30 શરૂ થવાની છે. અન્ય એક મેચમાં ડલ્લાસ સ્ટેડિયમ ખાતે ગ્રુપ એફમાં નેધરલેન્ડ જાપાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 1:30 શરૂ થશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે જણાવ્યું કે ભારતનું અવકાશ અર્થતંત્ર આગામી દાયકામાં વર્તમાન 8-9 અબજ ડોલરથી વધીને લગભગ 40-45 અબજ ડોલર સુધી પહોંચવાની તૈયારીમાં છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ફાન્સના નાઇસમાં ભારત ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, નવીનતા ટેકનોલોજી અને ભારતના યુવાનોની આકાંક્ષાઓ દેશના વિકાસને આગળ ધપાવી રહી છે. ફાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોએ ભારત ઇનોવેટ્સને ભારતના નવીનતાના માળખા અને ફાન્સના ટેકનોલોજીકલ વિસ્તરણ વચ્ચેનો સેતુ ગણાવ્યો. આયુષ મંત્રાલયે આજે યુટ્યુબ પર યોજાયેલા લાઇવ યોગ સત્ર દ્વારા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથેના સંઘર્ષનો અંત લાવવા આજે એક કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના વ્યક્ત કરી. તુર્કીમાં રમાયેલી તીરંદાજી સ્પર્ધામાં ભારતના ધીરજ બોમદેવરા અને કિશોર કુમકુમ મોહાદે સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રાત્રિના 8 થયા છે. આપને સંભળાવીએ પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત.

0: ધરતી નો ધણી મીહુલો આવે અને ધરતી માતા લીલી છમ ઓઢી ઓઢી લે, એટલે તેના ખોળામાં નાના નાના છોડ રોપવા તૈયાર અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને લીલાછમ નમસ્કાર.
1: મિત્રો, પૃથ્વી પરના તમામ જીવો, વનસ્પતિઓ, હવા, પાણી અને વાતાવરણ જેવા તમામ તત્વો જેટલા નિરામય તંદુરસ્ત, એટલા જ આપણે પણ વધુ તંદુરસ્ત.
0: હા મિત્રો, આધુનિક અભ્યાસ અને સંશોધન આપણા શાસ્ત્રોની આ વાતને સમર્થન આપે છે. ગીર ફાઉન્ડેશનના પશુ ચિકિત્સક ડોક્ટર અનિકેત પટેલે આજે તેમના વિષયમાં જ બહુ વિગતવાર ચર્ચા કરી છે. આવો સાંભળીએ. નમસ્કાર ડોક્ટર અનિકેત પટેલ સાહેબ.
2: નમસ્કાર ઇનાબેન.
1: નમસ્કાર ડોક્ટર અનિકેતભાઈ.
2: નમસ્કાર તરુભાઈ.
1: શ્રોતા મિત્રો, આપ સૌ જાણો છો એમ એક શ્લોક છે આપણી પાસે સંસ્કૃતમાં બહુ વર્ષો જૂનો અને સૌની શુભકામના માટેનો શ્લોક છે. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. એટલે આ સંસ્કૃત શ્લોકનું ગુજરાતી ભાષાંતર હતું.
0: એટલે તરુભાઈ, મને એવું લાગે છે કે આ મને તમે જે શ્લોક વાત કરીને એ બધાના સ્વાસ્થ્યની એકીકૃત સ્વાસ્થ્યની વાત છે.
1: હા, એટલે તમે સાજા હો તો હું વધારે સાજો.
0: બરાબર.
1: પણ ત્યાં સુધી નહીં, આપણો શાસ્ત્રો તો એમ કે છે કે આપણી બાજુનું કોઈ પ્રાણી હોય, આપણો કોઈ જીવ હોય, એ સુખી હોય તો પણ આપણે સુખી હોય.
0: બરાબર છે, સાચી વાત છે.
1: એટલે એના વિશેની આજે ખાસ

0: આ ચર્ચા છે. તો ડોક્ટર અનિકેતભાઈ, હવે આ વર્તમાન સમયમાં જે આપણે કહીએ છીએ પ્રમાણે વન હેલ્થ માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ આપવું હોય તો શું આપી શકાય?
1: તરુભાઈ, આપણે વન હેલ્થની વાત કરીએ તે પહેલા આપણા શ્રોતા મિત્રોને તેના વિશે થોડી પ્રાથમિક માહિતી આપીએ અને શરૂઆત આપણે જૈવ વિવિધતાથી કરીએ, જેથી કરીને શ્રોતા મિત્રો વધારે કનેક્ટ થઈ શકે આ વિષય સાથે.
0: બરાબર.
1: તો આપણે જાણીએ છીએ કે આપણી આસપાસમાં માત્ર આપણે મનુષ્ય જ નથી રહેતા, મનુષ્યની આસપાસમાં નાના નાના સૂક્ષ્મજીવોથી લઈ અને હાથી અને વેલ ને એવા મહાકાય જીવો પણ વિચરણ કરે છે, રહે છે, પોતાનું નિવાસસ્થાન ધરાવે છે. તો આખું જ આ જે પારિસ્થિતિકી તંત્રનું નિર્માણ થાય છે, જે ઇકોસિસ્ટમનું નિર્માણ થાય છે, એમાં નાના નાના સૂક્ષ્મજીવો અને બધા જ લોકોનો વસવાટ હોય છે. હવે કુદરત અને જે નેચર છે, નેચરની અંદર કઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ એલિમેન્ટ વ્યર્થ નથી. દરેકનો ક્યાંક ને ક્યાંક કોક ને કોક એનો રોલ હોય છે, એ ડેફિનેટ રોલ હોય છે. એ રોલ એનાથી જ આખા નિવસન તંત્ર જે છે, આખું પારિસ્થિતિકી તંત્ર છે, એનું બેલેન્સ જળવાય છે, એ પ્રોપરલી મેન્ટેન થાય છે. હવે એ બધા એક સાથે એક વિસ્તારમાં રહે એને આપણે જૈવ વિવિધતા કહીએ. અને જૈવ વિવિધતા વિશે આપણે અગાઉ પણ કાર્યક્રમો કર્યા જ છે, એટલે આપણા શ્રોતા મિત્રોને પણ ઘણી બધી માહિતી હશે જ. આપણે એના ઊંડાણમાં નથી ઉતરતા, પણ આપણે એક વસ્તુ ચોક્કસથી ધ્યાનમાં રાખીએ કે જ્યારે પણ કોઈ પણ મનુષ્ય જે છે એનું સ્વાસ્થ્ય મોટા પાયે જ્યારે ખોરવાતું હોય, તો એની પાછળ ક્યાંક ને ક્યાંક કોક ને કોક રીતે કાં તો પર્યાવરણનું સ્વાસ્થ્ય સંકળાયેલું હોય, કાં તો પછી પ્રાણીઓનું સ્વાસ્થ્ય સંકળાયેલું હોય. એટલે એને આપણે વ્યાખ્યાયિત કરવા જઈએ તો કે મનુષ્યનું સ્વાસ્થ્ય જે છે એ ઓવરઓલ પર્યાવરણના સ્વાસ્થ્ય અને એની આસપાસમાં વસતા પ્રાણીઓ જે છે, એ કદાચ મુક્તજીવી વન્યજીવો હોય અથવા તો પછી પાલતુ પશુઓ હોય, એ બધાના ઉપર નિર્ભર છે. એટલે
0: તમામ જીવો ઉપર આધારિત છે.
1: બિલકુલ. માત્ર તમામ જીવો નહીં, એ તમામ જીવો અને મનુષ્યો જે વાતાવરણમાં નિવાસ કરે છે એ વાતાવરણના સ્વાસ્થ્ય ઉપર પણ ખૂબ નિર્ભર કરે છે.
0: ઓહો, એટલે આપણું ઝાડ એક વધારે તંદુરસ્ત હોય તો એની પણ આપણા ઉપર અસર પડે છે.
1: કારણ કે માત્ર ઝાડ જ નહીં, એની સાથે સાથે વાતાવરણના અલગ અલગ તત્વોની આપણે વાત કરીએ, આપણું પર્યાવરણની વાત કરીએ તો પર્યાવરણ છે, તો પર્યાવરણની વાત કરીએ આપણે તો પર્યાવરણના સ્વાસ્થ્યમાં કયા કયા બાબતો આવે, જેમ કે આપણે જ્યાં વસવાટ કરીએ છીએ તે ભૂમિ, પછી આપણે જેને ગ્રહણ કરીએ છીએ તે પાણી, પછી આપણી આસપાસની હવા, આ બધા જ એના અભિન્ન અંગ છે. એના વગર જીવસૃષ્ટિ શક્ય જ નથી. તો આ જે જીવસૃષ્ટિ છે એના નિભાવ માટે જે અગત્યના અંગો, જે પર્યાવરણના અંગો છે, એ પર્યાવરણના અંગોમાં પણ ધીરે ધીરે પ્રદૂષણ ફેલાય છે. પ્રદૂષણ કેમ ફેલાય છે? તો કે આપણા આસપાસમાં જોતા હોઈએ તો વસ્તી વિસ્ફોટ આપણને ઘણું બધું દેખાય જ છે, નજરે આવે કે પહેલા આપણું ગામ જે છે અથવા આપણું શહેર છે એ એક હદ સુધી હતું આથી 20 વર્ષ પહેલા, હવે એ 20 વર્ષની અંદર કેટલો બધો વધારો થયો.
0: બિલકુલ.
1: એ આપણે જોઈએ તો વસ્તી વધારો છે, માત્ર વસ્તી વધારો જ નથી થતો, પણ સાથે સાથે જે આપણા કુદરતી સંસાધનો છે, જળ, વાયુ અને ભૂમિ, આ ત્રણે ત્રણ મુખ્ય કુદરતી સંસાધનો છે, ત્રણે ત્રણ સંસાધનો ઉપર એ પ્રેશર ક્રિએટ કરે છે. દરેક ભૂમિ છે, દરેક વિસ્તાર છે, એ વિસ્તારની એક વહન ક્ષમતા હોય, જેને આપણે કેરિંગ કેપેસિટી કહીએ. તો એ કેરિંગ કેપેસિટી એને શું કહેવાય કે એ પર્ટિક્યુલર વિસ્તારમાં આટલા મનુષ્યોનો વસવાટ હોઈ શકે. ધારો કે આપણું ઘર છે તો આપણા ઘરમાં 10 માણસો રહી શકતા હોય, તો એની કેરિંગ કેપેસિટી થઈ 10 માણસો વધુ વધુ રહી શકે, પણ એનાથી પછી 20 માણસો રહે તો પછી અગવડતા પડવાની.
0: સાચી વાત. અને બધા સાધનોની બધી ભીડ પડે.
1: યસ. તો હવે એ જ વસ્તુ થઈ છે કે આપણી પૃથ્વી લિમિટેડ છે, એનું વાતાવરણ લિમિટેડ છે, કુદરતી સંસાધનો લિમિટેડ છે, પણ આપણી વસ્તી જે છે એ ખૂબ વધી રહી છે, ખૂબ વધે. હવે આપણે એક ઉદાહરણથી વાત કરીએ ને તો સન 1800 સુધીમાં જયારે આપણી વસ્તી જે છે એ 100 કરોડ સુધી પહોંચી, તો એ 100 કરોડ સુધી વસ્તી પહોંચવા માટે એને, તમને જાણીને આશ્ચર્ય થશે કે એ 100 કરોડ સુધી પહોંચવા માટે એને લગભગ 1.25 લાખ વર્ષ જેટલો સમય લાગ્યો.
2: અચ્છા.
1: બરોબર. અને પછી એ 100 કરોડ ના 800 કરોડ થતા થતા માત્ર 200 વર્ષ જેટલો સમય લાગ્યો.
0: 220 વર્ષ,
1: 220 વર્ષ જેટલો સમય લાગ્યો. એટલે કેટલી ઝડપથી વસ્તી વૃદ્ધિ થઈ
0: ગઈ.
1: હા, કેટલી ઝડપથી વસ્તી વૃદ્ધિ થાય છે. હવે એ વસ્તી વૃદ્ધિ ક્યાંક ને ક્યાંક કોક ને કોક રીતે એ આપણા પર્યાવરણને તો નુકસાન કરતા છે જ, અને સાથે સાથે એના લીધે કુદરતી રીતે નિવાસ કરતા જે વન્યજીવો છે, પાલતુ પશુઓ છે, અને અલ્ટિમેટલી એમના થકી

0: આપણા ઉપર એની અસરો આવે, દૂરોગામી અસરો તો ડેફિનેટલી આવે છે.
1: બરાબર છે.
0: તો આપણે જયારે મનુષ્યના સ્વાસ્થ્યની વાત કરતા હોઈએ, તો હમણાં જ અતરભાઈ જે વાત કરી કે આપણે એને ઉદાહરણથી સમજીએ, તો કે હમણાં રિસન્ટલી આપણે બધા જ શ્રોતા મિત્રો આપણે બધાએ કોવિડ નો સામનો કર્યો.
1: બરાબર છે.
0: તો કોવિડ આમ જોવા જઈએ તો એવું કહેવાય કે ચીનના એક વુહાન પ્રાંત છે, વુહાન પ્રાંતનું એક વેટ માર્કેટ, વેટ માર્કેટ એટલે જ્યાં આગળ જીવંત વન્ય પ્રાણીઓ પક્ષીઓ, પાલતુ પ્રાણીઓ પક્ષીઓ એ બધાનું માંસનો એનો વેપાર થતો હોય, ખોરાક માટે એ લોકો ઉપયોગ કરતા હોય. ક્યાંક કોઈક જગ્યાએ એવું બન્યું હશે કે લોકો તો બધા જ પ્રકારના માંસ ખાવા માટે ટેવાયેલા હોય, તો ત્યાં આગળ એમને ત્યાં કોઈ એવું પ્રાણી કે પક્ષી આવી ગયું હશે કે જે આ પ્રકારના કોવિડના જે કોરોના વાયરસ જે છે એ કોરોના વાયરસને લઈને આવ્યો હશે, અને એનાથી સંક્રમણ જે છે તે મનુષ્યમાં થયું હશે, અને મનુષ્યથી મનુષ્યમાં બહુ જ ઝડપથી રેપિડલી એ સ્પ્રેડ થયું.
1: ડોક્ટર સાહેબ, ક્યાં ચીનનું વુહાન અને ત્યાંથી એક નાના પક્ષીમાંથી એને આખી દુનિયા હચમચાવી નાખી. એટલે આમ કહે છે કે ચામાચીડિયામાંથી એ વાયરસ આવ્યો તો એવું એ વખતે કહેવામાં આવતું હતું. પણ આમ તો જોવા જઈએ તો કોરોના તો વર્ષો પહેલા પણ એનું નામ તો હતું જ ને, આપણા ધ્યાનમાં નહોતું આવ્યું અને આપણને અસર નહોતું કરતું.
0: બિલકુલ સાચી વાત છે ઇનાબેન. જયારે આપણે કોરોનાની વાત કરીએ તો કોરોના તો વર્ષોથી એક્ઝિસ્ટ કરે છે, એવું નથી કે 2020 અથવા 2019 જયારે ચીનની અંદર આવ્યો ત્યારે નવો ઉત્પન્ન થયો છે એવું નથી. મોટાભાગના બધા જ વાયરસો વર્ષોથી, આપણે વાત કરીએ કે જૈવ વિવિધતા, એટલે જૈવ વિવિધતામાં આવે છે સૂક્ષ્મજીવો જે છે, સૂક્ષ્મજીવો વર્ષોથી છે. સૂક્ષ્મજીવોમાં એક ખાસિયત એ છે, એમાં ખાસ કરીને વાયરસ, કે પોતાના જનીનિક દ્રવ્યો જે છે એમના DNA અને RNA એ સતત રૂપાંતરિત કરતા રહે, અને સતત રૂપાંતરિત કરતા હોય એ વખતે ક્યાંક એવું જનીન દ્રવ્યનો ફેરફાર થઈ જાય, એટલે પોતાની જે હોસ્ટ રેન્જ છે, હોસ્ટ રેન્જ એટલે ઇન્ફેક્ટ કરવાની ક્ષમતા, કે ભાઈ ચામાચીડિયાને જ ઇન્ફેક્શન કરી શકતા હોય અથવા તો ઘોડાને ઇન્ફેક્શન કરી શકતા હોય, પણ એના વાયરસ જનીનિક દ્રવ્યમાં રૂપાંતરિત થઈ અને એવું મ્યુટેશન કરી દે કે જે થકી એ ઘોડામાંથી એ સ્પીલ ઓવર થઈ અને મનુષ્યને ઇન્ફેક્ટ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લે. એટલે મનુષ્યને ઇન્ફેક્ટ કરવાની ક્ષમતા જયારે પ્રાપ્ત કરે એટલે પછી મનુષ્ય માટે ઘાતક એપિડેમિક્સ અથવા તો પેન્ડેમિક એ બધું સ્ટાર્ટ થાય. તો આવા ઘણા ઘણા પ્રાણીઓ પક્ષીઓ જે છે આપણી આસપાસમાં વિચરણ કરતા હોય છે, પણ એ વિચરણ કરતા હોય તે વખતે આપણને ધ્યાનમાં નથી હોતું કે એને વાયરસના કેરિયર છે અથવા તો વાયરસના સંક્રમણથી ગ્રસ્ત થયેલા છે. પણ કોઈક ને કોઈક રીતે આસપાસનું પર્યાવરણ બદલાય, એની અંદર કોઈ ક્લાઇમેટિક ચેન્જ આવે, વેધરમાં ચેન્જ આવે, અને એના કારણે એ પ્રાણી કે પક્ષી જે છે એ પોતે બીમાર પડે અથવા તો બીમાર ન પડે તો પણ એ વાયરસ જે છે એ અન્યમાં સ્પ્રેડ કરે, ટ્રાન્સમિટ કરે, અને કાં તો હ્યુમન હોઈ શકે એટલે મનુષ્ય હોઈ શકે અથવા તો કોઈ પાલતુ પશુ હોઈ શકે, અને એને સંક્રમિત કરી અને પછી આખી સાયકલ ચાલુ થાય. અને એ સાયકલનો આપણે બધા જ ભોગ બની ચૂક્યા છીએ. કોઈ કોઈકને એકાદ વાર કોરોના થયો છે, મારા જીવાના તો 2 કોરોના થયો હતો, ઘણું બધું ધ્યાન રાખતા હતા તેમ છતાં પણ. પરંતુ આ બધા જ ડિઝીઝ જે છે એને ઝૂનોટિક ડિઝીઝ કહીએ. તો આપને સવાલ સાંભળીને થશે, ઝૂનોટિક ડિઝીઝ એટલે શું? તો ઝૂનોટિક ડિઝીઝ એટલે એવા રોગો કે જે મનુષ્યમાંથી મેરુદંડ ધરાવતા પ્રાણીઓ હોય, ઉષ્ટવંશી પ્રાણીઓ હોય એમાં ફેલાય, અથવા તો વાઇસે વર્ષા એટલે કે મેરુદંડ ધરાવતા પ્રાણીઓમાંથી મનુષ્યની અંદર ફેલાતા હોય. એટલે પ્રાણીઓમાંથી સામાન્ય શબ્દોમાં કહીએ, શ્રોતા મિત્રોને જલ્દીથી સમજમાં આવે એટલા માટે, કે પ્રાણીઓમાંથી મનુષ્યમાં અને મનુષ્યમાંથી પ્રાણીઓમાં ફેલાતા રોગ જે છે એને આપણે કહીએ ઝૂનોટિક ડિઝીઝ.
2: એટલે મૂળ આમ તો એવું કે એક કહેવાય છે કે બરોળના પાછળના ભાગમાં એક બીમારી તને ખબર ને એના કે સિંગલ, તે વર્ષો સુધી એમ કે માણસની બરોળમાં પાછળ કરોડરજ્જુમાં સંતાય રહી, પછી એની વેળે જયારે એની રોગ પ્રતિકાર શક્તિ ઘટે ને ત્યારે એને થાય. એટલે આવું બીજા બધા બીમારીઓમાં થતું છે કે તમારી રોગ પ્રતિકાર શક્તિ સારી હોય એટલે તમને કદાચ ચેપ એનો ના લાગે.
0: બિલકુલ સાચી વાત છે તરુભાઈ. હવે જયારે આપણી ઇમ્યુનિટી ખૂબ જ સારી હોય તે વખતે આપણા શરીરની અંદર લેટન્ટ ફેઝની અંદર રહેલા, ડોર્મન્ટ ફેઝની અંદર રહેલા, સુસુપ્તા અવસ્થામાં રહેલા જે કોઈ પણ સૂક્ષ્મજીવો છે એ આપણે રોગ ન કરી શકે, પણ એ લોકો રાહ જોઈને બેઠા હોય, એને ઓપોર્ચ્યુનિસ્ટિક પેથોજન કહેવાય. ઓપોર્ચ્યુનિટી જયારે પ્રાપ્ત થાય ત્યારે પછી એ રોગકારી બને, રોગકારી વિષાણુ અથવા રોગકારી જીવાણુ જે છે એ બની જાય, અને પછી મનુષ્યમાં અથવા પ્રાણીની અંદર રોગ કરે. અને એ પ્રોપર સમયગાળો હોય, અને એ સમયગાળો અલગ અલગ હોય. જેમ કે અત્યારનો સમય એવો છે કે જૂન મહિનો છે, વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, એકદમ

0: બટ ઓબ્વિયસ છે કે આસપાસમાં ભેજનું પ્રમાણ હવે વધવાનું,
1: પ્રમાણ પણ વધારે હોય.
0: હવે આ પરિસ્થિતિમાં જે આપણે સામાન્ય પાલતુ પશુઓ હોય, ગાય કે ભેંસ એની વાત કરીએ, દુધાળા પશુઓ તો એકદમ સ્વસ્થ હોય, એના નેઝલ ટ્રેક્ટ એટલે કે એના નાસિકા તંત્રમાં જીવાણુ હોય છે, જે જીવાણુઓ એના નાસિકા તંત્રની અંદર વસવાટ નિયમિત રીતે કરતા હોય, એને નુકસાન, હા નુકસાન નથી કરતા, પણ આ સિચ્યુએશન જયારે ઉભી થાય તે વખતે એ ઓપોર્ચ્યુનિસ્ટિક પેથોજન બની જાય અને પછી એને શ્વસન તંત્ર નો રોગ કરી દે. ફેફસામાં જાય, શ્વસન તંત્ર નો જે રોગ કરે એટલો ઘાતક હોય કે લગભગ 24-48 કલાકની અંદર તો પશુ મૃત્યુ જ પામી જાય.
2: ઓ બાપરે,
0: એ મનુષ્યને અસર નથી કરતા,
2: પ્રાણીને પશુને અસર કરે છે.
0: અને એ બેક્ટેરિયા જે છે, જીવાણુ જે છે, પાસ્ચ્યુરેલા મલ્ટોસીડા, અને એ જે રોગ કરે, અને બધા આપણા શ્રોતા મિત્રોએ સાંભળ્યું જ હશે, ગળસુંડો ગુજરાતીમાં ગઈ, એટલે એનું જે ગળું છે હાથીની સૂંઢ જેવું મોટું થઈ જાય, એટલા માટે એને
1: ગળસુંડો કહે.
0: હા, હવે એની અંદર તો 24-48 કલાકમાં પશુ મૃત્યુ પણ પામે, પણ આવું ન થાય તેના માટે આપણે સરકાર દ્વારા અલગ અલગ રસીકરણના કાર્યક્રમો ને આ તે બધું ચાલે છે, અને તેનાથી એને જે ઓપોર્ચ્યુનિસ્ટિક પેથોજનમાં કન્વર્ટ થવા માટેની જે તક છે એ રસીકરણ કરેલું હોય તો એ પશુઓમાં મળતી નથી, એટલે રોગ થતો નથી. આ એક માત્ર સામાન્ય ઉદાહરણ છે. આવા તો કેટલાય વિષાણુ અને જીવાણુ છે આપણી આસપાસમાં છે કે જે રાહ જોઈને બેઠા છે, આપણે નબળા પડીએ એની, અથવા પશુ નબળું પડે એની, કારણ કે કુદરત પણ એને સર્વાઈવ કરવા માટે સમાન તક આપે. કુદરત જે છે એ કોઈને વધારે અથવા કોઈને ઓછી તક નથી આપતું, પણ આપણે મનુષ્ય તરીકે આપણી પાસે ઘણા બધા સંસાધનો ઉપલબ્ધ છે, બુદ્ધિ ક્ષમતા આપણી અન્ય પશુઓ કરતા ખૂબ વધારે છે, અન્ય પ્રાણીઓ કરતા, એટલે માટે આપણે એનો લાભ ઉઠાય છે. એકચ્યુઅલી આમ જોવા જઈએ તો લાભ ન કહી શકીએ, એનો ગેરલાભ પણ ઉઠાવીએ છીએ આપણે, એને ભરપૂર ગેરલાભ ઉઠાયો છે. એના કારણે આપણે જોવા જઈએ તો આપણે નથી કહેતા કે આવક હોય એના કરતા ખર્ચ વધી જાય તો આપણે કોઈના દેવાદાર બની જઈએ, તો આપણે અત્યારે કુદરતના દેવાદાર જ છીએ. કુદરતની પાસે એટલું બધું લેણું એકત્રિત થયું છે કે ક્યારે ને ક્યારે આ પ્રકારના રોગોથી આપણા મનુષ્યની વસ્તીને નિયંત્રિત કરવાનું કુદરત કામ કરે છે.
1: એટલે સાદી ભાષામાં જેને કહેવાય છે, એના પૃથ્વી ભાર ઓછો કરે પોતાના ઉપર.
2: સાચી વાત છે. એટલે આ જે બધા રોગ આપણે કહીએ છીએ ને, પશુમાંથી માણસમાં, માણસમાંથી પશુમાં, તો એમાં આ જે બર્ડ ફ્લૂ કહીએ છીએ, સ્વાઇન ફ્લૂ કહીએ છીએ, આ બધા રોગ જ એનું પ્રમાણ હોય છે.
0: જી, હવે આ ખૂબ સારો પ્રશ્ન છે ઇનાબેન, કે આપણે પશુઓમાંથી મનુષ્યમાં અને મનુષ્યમાંથી પશુઓમાં ઇન્ટરચેન્જેબલી જ્યારે રોગો ફેલાતા હોય છે, એ બધા રોગોની વાત કરીએ તો ઘણા બધા રોગો હોઈ શકે, જેમ કે આપણે ટ્યુબરક્યુલોસિસ છે, કે પછી હમણાં જ આપણે જોયું કોવિડ, એ પણ અલગ અલગ પશુઓમાં ફેલાતો હતો, મનુષ્યમાંથી પશુઓમાં ફેલાતો હતો. પછી આ ઉપરાંત કેસાનોર ફોરેસ્ટ ડિઝીઝ છે, ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર હમણાં જ અને વારંવાર આપણા ગુજરાતની અંદર અમદાવાદની આસપાસના સાણંદના વિસ્તારોમાં ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવરના કેસીસ જોવા મળે છે. ઇબોલા વાયરસ છે, કેરાલાની અંદર નિપા વાયરસ છે, પછી બર્ડ ફ્લૂ, એ તો સૌથી મોટો ખતરો રહેલો છે, સાર્સ છે, મર્સ છે, એ બધા જ રોગો જે છે એ મોટા પાયે નુકસાન કરે. હવે એક ઉદાહરણ તરીકે આપણે બર્ડ ફ્લૂ ની વાત કરીએ તો બર્ડ ફ્લૂ જે છે એ સામાન્ય રીતે માઇગ્રેટરી બર્ડ્સ હોય, જે યાયાવર પક્ષીઓ છે તેવા, યાયાવર પક્ષીઓ અલગ અલગ જે ઋતુચક્ર હોય ઋતુચક્ર પ્રમાણે એમને ઠંડા પ્રદેશોમાંથી શિયાળામાં માઇગ્રેટ કરી અને આપણા ભારતના ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં, હુંફાળા વિસ્તારોમાં આવવાનું થાય, પછી ફરીથી માઇગ્રેટ કરીને પોતાના નેટિવ વિસ્તારોમાં જતા હોય. તે સતત સમગ્ર વર્ષ દરમિયાન એ માઇગ્રેશન ચાલુ જ હોય, પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે શું છે કે એ લોકો હુંફાળા વાતાવરણની શોધમાં આવ્યા હોય, પણ અહીંયા તો હજી ગરમી જેટલી બધી હોય, શિયાળો બેસ્યો જ ન હોય, અને અહીંયા પહોંચી જાય તો એનું શરીર નબળું પડે, ઇમ્યુનિટી ડાઉન થાય, એને એના બોડીએ જે એક્સપેક્ટ કર્યું એ ન પ્રાપ્ત થાય, એટલે કુદરતી ચક્ર તો એનું બોડીનું જે છે ખોરવાય, અને એના કારણે પછી એ ફ્લૂના જે વાયરસ છે એ એના ઉપર હાવી થઈ જાય, અને એક સાથે ઘણા બધા પક્ષીઓમાં એક સાથે રોગચાળો ફેલાય. ઘણી વખત એવું પણ બને કે ઉડતા ઉડતા ક્યાંક કોઈક જગ્યાએ વિસામો કર્યો, ત્યાં આગળ આસપાસમાં પોલ્ટ્રી ફાર્મ હોય, ત્યાં આગળ એને ચરક કરી, તો એ ચરકની અંદરથી એ વાયરસ પોલ્ટ્રી ફાર્મમાં ફેલાય, અને પછી અને બધા જ મરઘાની અંદર એક સાથે ટપોટપ મરણ થવાનું સ્ટાર્ટ થઈ જાય, લાંબો સમય સુધી મરણ ચાલુ રહે. હવે આ એક ઇન્ડિકેટર છે, એક સાથે મરણ થાય તો આપણે એને સસ્પેક્ટ કરી અને એના યોગ્ય પગલા લેવા પડે.
2: બરાબર.
0: હવે આપણે આવીએ વન હેલ્થ. એટલે વન હેલ્થ શું છે? વન હેલ્થ જે છે એ અત્યાર સુધી આપણે જે પ્રસ્તાવના બાંધી શ્રોતા મિત્રો

0: ઝડપથી સમજ આવે. આપણો મુખ્ય વિષય તો વન હેલ્થ છે, તો વન હેલ્થ જે છે એ એક એવો અભિગમ છે, એ આજકાલનો વિકસેલો નથી, વર્ષોથી અલગ અલગ શાખાઓ જે છે, તબીબી શાખા કે જે મનુષ્યના સ્વાસ્થ્યનું સંકલન કરે છે, પ્રાણીની શાખા જે છે એ વેટરનરી શાખા એ પ્રાણીઓના સ્વાસ્થ્યનું સંકલન કરે છે, આ સિવાય ઘણી બધી અલગ અલગ વૈજ્ઞાનિક શાખાઓ છે કે જે પર્યાવરણ શાખા છે કે પછી ભૂસ્તર શાસ્ત્ર છે, ભૌગોલિક શાખા છે, આ બધી જ શાખાઓ જે છે એ ઇન્ડિપેન્ડન્ટલી કામ કરે છે.
1: બરાબર.
0: પણ આપણે અત્યારે જાણ્યું કે ઇન્ડિપેન્ડન્ટલી કામ કરવાથી આપણે જે ગોલ સેટ કર્યો છે, ગોલ એટલે બધાનું સ્વાસ્થ્ય સારું રહે એ આપણો ગોલ,
2: બિલકુલ
0: એ આપણે અચીવ નથી કરી શકવાના. કેમ? કારણ કે બધાનું સ્વાસ્થ્ય એકબીજાની સાથે સંકળાયેલું છે, ઇન્ટરડિપેન્ડન્ટ છે.
1: બરાબર.
0: હવે એ ડિપેન્ડન્ટ હોવાના કારણે આપણે જયારે પણ વાત કરતા હોઈએ કે વન હેલ્થ, એ સ્વાસ્થ્યની જાળવણી માટે તમામ પર્યાવરણનું સ્વાસ્થ્ય, મનુષ્યનું સ્વાસ્થ્ય અને પ્રાણીઓનું સ્વાસ્થ્ય એ તમામ એકબીજાની સાથે સંકળાયેલું છે, એટલે બધાએ એક પ્લેટફોર્મ ઉપર આવી અને ઇન્ડિપેન્ડન્ટ નહીં પણ એક સાથે કામ કરવું.
1: તો પણ આ સાંપ્રત સમયમાં જ આનું અભિગમનું મહત્વ કેમ વધી ગયું? પહેલા તો હતું જ.
0: એ વધવાનું કારણ પણ એ છે કે પહેલા આપણે જોઈએ તો પહેલા મેં વાત કરી એ પ્રમાણે કે વસ્તી ઓછી હતી, કુદરતી સંસાધનો ઉપર ભારણ ઓછું હતું. વસ્તી વધી કે કુદરતી સંસાધનો ઉપર ભારણ વધી ગયું, એના કારણે ક્લાઇમેટ ચેન્જ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે અને એના કારણે સંભાવનાઓ ખૂબ વધી ગઈ છે કે નવા નવા જે રોગકારી વિષાણુઓ, જીવાણુઓ જે છે મનુષ્ય અને પ્રાણીઓ ઉપર એટેક કરે, એટલે પર્યાવરણનું સ્વાસ્થ્ય ખૂબ વધારે ઝડપથી જોખમાય છે. તો એની સીધી અસરો આપણે મનુષ્ય અને પ્રાણીઓના સ્વાસ્થ્ય ઉપર પડવાની જ છે.
1: બરાબર છે.
0: એના કારણે સાંપ્રત સમયની અંદર આપણે આનું વન હેલ્થનો અભિગમ વધી ગયો છે કે આપણે અલગ અલગ રીતે ન જોતા સંકલિત રીતે બધી જ જે શાખાઓ છે એકબીજાની સાથે મળી, એ સાથે મળવું એટલે એવું નથી કે ઉપરના લેવલ, સ્થાનિક સ્તરે પણ, સ્થાનિક સ્તરે પણ તબીબી ડોક્ટર હોય, વેટરનરી ડોક્ટર હોય, પર્યાવરણ શાખાના હોય, કૃષિ શાખાના હોય, અલગ અલગ બધા જ વિભાગના જે અધિકારી કર્મચારીઓ છે એક પ્લેટફોર્મ પર મળી અને યોગ્ય જે ઝૂનોટિક ડિઝીઝ છે, એટલે આપણે હમણાં વાત કરી પ્રાણીઓમાંથી મનુષ્યમાં, મનુષ્યમાંથી પ્રાણીઓમાં ફેલાતો રોગો છે, એ રોગોને કંટ્રોલમાં રાખવા માટે અથવા તો તે ન થાય પીસ પીરિયડમાં તે ન થાય તેના માટેની સ્ટ્રેટેજી તૈયાર કરવા માટે એક પ્લેટફોર્મ ઉપર આવે અને પછી જયારે આ પ્રકારનો કોઈ એવો દુર્ભાગ્યપૂર્ણ એપિડેમિક્સ અથવા પેન્ડેમિક્સ થતા હોય તે વખતે જે સ્ટ્રેટેજી બનાવી હોય એનું અમલીકરણ કરી, એટલે સ્થાનિક લેવલે, પ્રાદેશિક લેવલે, રાજ્ય લેવલે, દેશ લેવલે અને વૈશ્વિક લેવલે, તો આ બધા જ લેવલ ઉપર અલગ અલગ લોકો જે છે, અલગ અલગ શાખાના લોકો એક સાથે મળી અને આવનાર જે યુદ્ધ છે એ યુદ્ધની તૈયારી કરે અને યુદ્ધમાં એક સાથે મળી અને લડે. હવે યુદ્ધ કોની સામે છે? વિષાણુ, જીવાણુ, રોગકારી જે છે, એટલે એમની સંખ્યા તો પુષ્કળ રહેવાની છે. આપણી સંખ્યા લિમિટ આપણા કરતા લાખો કરોડોમાં એક વ્યક્તિના શરીરમાં હોય તો હવે સમજી શકીએ કે આખા વિશ્વમાં તો કેટલા બધા હશે. તો એની સામે આપણે લડવાનું છે, આપણે એને જોઈ શકતા નથી, એટલા માટે સૂક્ષ્મ જીવો કહીએ છીએ. આપણે જોઈ શકીએ તો વધારે સારી રીતે એને ટ્રીટ કરી શકીએ. એટલે એ આપણા શરીરમાં છુપા દુશ્મન છે, દુશ્મનને સામે આપણે પ્રતિકાર કરવા માટે આપણે શસ્ત્ર લઈને જવાનું છે. એ શસ્ત્રની ધાર તો કાઢવી પડશે, આપણે મૂઠા શસ્ત્ર લઈને જઈશું તો કંઈક થવાનું નથી. તો એ શસ્ત્રની ધાર કાઢવી, એટલે આ પીસ પીરિયડની અંદર આપણે બધા એક સાથે એક પ્લેટફોર્મ પર મળી અને કામગીરી કરવી, એને જ આપણે કહીએ છીએ વન હેલ્થ અભિગમ. એકીકૃત સ્વાસ્થ્ય, એટલે પર્યાવરણનું સ્વાસ્થ્ય પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે અને એટલું જ ઇમ્પોર્ટન્ટ છે પ્રાણીઓનું સ્વાસ્થ્ય. એનું સ્વાસ્થ્ય જોખમાં છે એટલે સીધી વસ્તુ છે કે આપણા મનુષ્યનું સ્વાસ્થ્ય પણ.
2: એટલે આમ તો મહિના તું ક્યાંક મંદિર કે એવા સ્થળે જાવ ત્યારે કહે છે ને કે કેવું સરસ વાતાવરણ છે, આપણને તરત બેસવાનું ત્યાં મન થાય, એટલે એની વાતાવરણની અસર આપણા ઉપર પણ પડે છે અને હું માનું છું બીજા બધા પ્રાણીઓ ઉપર પણ પડતી અસર.
0: બિલકુલ પડતી હોય. અને વન હેલ્થ ની આપણે વાત તો કરી પણ અત્યારે મને એમ થાય છે કે એક સરસ મજાનું ઉદાહરણ આપીએ જેથી કરીને આપણા શ્રોતા મિત્રોને વધારે ઝડપથી ખ્યાલ આવે કે 1997માં ઈસ્ટ આફ્રિકા એટલે પૂર્વ આફ્રિકાનો એક વિસ્તાર હતો, ત્યાં આગળ એક સાથે ઘણા બધા મનુષ્યો, લગભગ 90,000 ની આસપાસના મનુષ્યો બીમાર પડ્યા એક સાથે. એટલે ખ્યાલ આવ્યો કે કંઈક બીમારી છે અને એની જોડે જોડે એની સાથે રહેતા પશુઓ પણ બીમાર પડવા માંડ્યા. એટલે એવો પણ ખ્યાલ આવ્યો કે આ ઝૂનોટિક પ્રકારનો રોગ હોવો જોઈએ. બરોબર. પછી સંશોધન ચાલુ થયું, પ્રાણીઓમાં મરણાંક ખૂબ ઊંચો, મનુષ્યમાં મરણાંક ઓછો હતો, લગભગ 90,000 માંથી લગભગ 500 જેવા મનુષ્ય

0: પશુનું મૃત્યુ થયું હશે, પણ એમાં પણ રોગ થાય એટલે વિવિધ રીતે શારીરિક તકલીફો આવે, આર્થિક નુકસાન થાય, બધી જ વસ્તુ થાય. તો પ્રાણીઓમાં તો મરણાંક પણ ઊંચો થાય, પ્રોડક્શન થતું હોય, મિલ્ક એનિમલ હોય, દુધાળા પશુ હોય, એનો મિલ્ક પણ ડાઉન થાય અથવા તો મિલ્ક બંધ જ થઈ જાય, એ બધાના કારણે ઘણા આર્થિક નુકસાન પણ થાય. અને ઈસ્ટ આફ્રિકા છે, પૂર્વ આફ્રિકાના દેશો, એટલે આમ જોવા જઈએ તો એકદમ પાયમાલ દેશો હોય, એમની પાસે ગરીબ દેશો, એટલે એમને આટલું બધું નુકસાન પોસાય નહીં.
1: બરાબર છે.
0: તો શું કર્યું કે શરૂઆત કરી શોધ કરવાથી, કોઈ પણ પ્રકારનો રોગ આવે, જેમ કે આપણે કોવિડ આવ્યો તો કોવિડ વખતે પણ સૌથી પહેલા તો આપણને ખબર જ નહોતી કે આનું કારણ શું છે. બીમાર થયો કોઈ વ્યક્તિ અને મૃત્યુ થયું એટલે ખબર પડી કે આ પ્રકારનો ગંભીર સંક્રમણ વાળો રોગ આવ્યો છે અને એ ચેપી છે, એકમાંથી બીજામાં તરત ફેલાય છે. હવે આમાં પણ એવું થયું કે ચેપી રોગ છે એટલું ખબર પડી, ફેલાય છે ખરા, પણ શેનાથી ફેલાય છે, શું છે, બધું સંશોધન કર્યું વૈજ્ઞાનિકોએ, ડોક્ટરોએ, તબીબોએ, બધા ભેગા થઈને. અને પછી ખ્યાલ આવ્યો કે આના માટે રિફ્ટ વેલી ડિઝીઝ જે છે, રિફ્ટ વેલી વાયરસ ડિઝીઝ કહેવાય છે, અને રિફ્ટ વેલી વાયરસ જે છે એના સંક્રમણથી આ રોગ થાય છે. તો ધીરે ધીરે ધીરે કરતા કરતા એમાં આગળ વધ્યા, સંશોધન કરતા કરતા વન હેલ્થનો અભિગમ હવે સ્ટાર્ટ થાય છે. કે સંશોધન કરતા આગળ વધ્યા, ધીરે ધીરે ધીરે એ લોકોએ જે વેટરનરી શાખાના હતા તબીબો, સાથે સાથે હ્યુમન હેલ્થ ડિપાર્ટમેન્ટના તબીબો પણ હતા, બધાએ સાથે સાથે કામ કર્યું, પણ એક કડી એવી મળી, આ રોગ છે એનો ફેલાવો થાય છે મચ્છરથી. હવે મચ્છર એડિસ અથવા તો ક્યુલક્સ પ્રકારના મચ્છર હતા. હવે એ મચ્છરથી એનો ફેલાવો થાય તો એટલી આપણને કડી મળી. પછી એ લોકોએ નોંધ્યું કે મચ્છરનો ફેલાવો ક્યારે થતો હતો, કે એ વિસ્તારમાં જ્યારે અતિવૃષ્ટિ થાય, ભયંકર પ્રમાણમાં અતિવૃષ્ટિ થાય, પાણી ભરાયેલું હોય, એટલે એને બ્રીડિંગ ગ્રાઉન્ડ મળે મચ્છર, એનું બ્રીડિંગ વધી જાય, અને જયારે પણ બ્રીડિંગ વધે એટલે તરત જ મચ્છરનો ફેલાવો વધ્યો, એટલે પછી એના કારણે એ વિસ્તારમાં રોગચાળાનું પ્રમાણ પણ પુષ્કળ વધે. હા, એક પછી એક લિંક જોડતા જોડતા જોડતા આગળ વધવાની વાત છે. તો એ વખતે જે જનરલ હેલ્થ સાથે સંકળાયેલા હશે કોમ્યુનિટી વર્કર્સ, એનો પણ આમાં રોલ આવ્યો, મચ્છરોનું જે સંખ્યા છે એ શોધવામાં અથવા તો એનું પ્રમાણ શોધવામાં. પછી એ નક્કી થયું કે અતિવૃષ્ટિ ક્યારે થાય, તો કે અતિવૃષ્ટિ માટે ત્યાંના ઓસેનોગ્રાફીના જે કઈ પણ નિષ્ણાતો હશે, નાસાના વૈજ્ઞાનિકોની મદદથી એ લોકોએ એ નક્કી કર્યું, કારણ કે પૂર્વ આફ્રિકાની આસપાસના જે સમુદ્રી વિસ્તારો છે, સમુદ્રી વિસ્તારોમાં સમુદ્રી જળનું તાપમાનમાં જ્યારે અસામાન્ય વધારો આવે, જ્યારે એના તાપમાનમાં અસામાન્ય વધારો આવે એના થોડાક દિવસ પછી એની પૂર્વ આફ્રિકાના વિસ્તારોમાં ભયંકર વરસાદ પડે છે, અતિવૃષ્ટિ થાય છે. એટલે હવે બધી જ લિંક ગોઠવાઈ ગઈ. એટલે શું કર્યું કે એ લોકોએ જે વખતે નાસાના વૈજ્ઞાનિકો, પછી ઓસેનોગ્રાફીના વૈજ્ઞાનિકો, એ લોકોને એવું લાગ્યું કે ભાઈ અસામાન્ય રીતે વધારો થયો છે, એટલે બધાને એલર્ટ આપી દીધું, હ્યુમન હેલ્થમાં, વેટરનરી હેલ્થમાં, બધાને એલર્ટ આપી દીધું કે ભાઈ હવે તમે, અને કોમ્યુનિટી વર્કર્સને, કે ભાઈ હવે તમે સજાગ થઈ જજો, થોડા સમય અતિવૃષ્ટિ થશે અને પછી આનો રોગચાળો ફેલાવાનો, ભય રહેશે. બરાબર. તો એટલે શું કર્યું, કોમ્યુનિટી વર્કર્સ હતા એમાં તરત જ રોગચાળો ન ફેલાય એના માટે વોટર લોગિંગ ન થાય એના કામગીરીઓ બધી ચાલુ કરી દીધી.
1: બરાબર.
0: એની સાથે સાથે મચ્છર ન થાય એના માટે ડિસઇન્ફેક્શન, દવાઓનો છંટકાવ, એ બધું શરૂ કરી દીધું. હ્યુમન હેલ્થ પાસે એ વખતે વેક્સિન નથી, અને એમ પણ હ્યુમનમાં વેક્સિન ડેવલપ કરવી એ ઘણું કપરું કામ હોય છે, પણ પ્રાણીઓ માં વેક્સિન લગાડવી કમ્પેરેટિવલી હ્યુમન કરતા ઈઝી હોય છે. તો સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ છે, એને વેક્સિનની શોધ કરી જે પ્રાણીઓમાં મૂકી શકાય.
1: બરાબર.
0: તો એના કારણે પ્રાણીઓમાં જે મૂકવા માટેની જે વેક્સિન શોધાઈ, અને એ કમ્પેરેટિવલી સસ્તી પણ હોય, એટલે એ તો ગરીબ દેશો એટલે એ લોકોને પરવડે,
1: પોસાય,
0: તો એ પોસાય તેવી વેક્સિન તાત્કાલિક ડમ્પ કરી, અને અલગ અલગ જે તે વિસ્તાર સસેપ્ટેબલ વિસ્તાર હતો એ વિસ્તારના પ્રાણીઓમાં વેક્સિનેશન સ્ટાર્ટ કરી દીધું.
1: બરાબર છે.
0: અને વેક્સિનેશન સ્ટાર્ટ થઈ ગયું, અને બાય ધ ટાઈમ જયારે અતિવૃષ્ટિ થઈ ત્યાં સુધીમાં પ્રોપર ઇમ્યુનિટી ડેવલપ થઈ ગઈ,
1: એટલે કોઈ કઈ બીમાર ના પડ્યું.
0: એટલે શું થયું, ઇમ્યુનિટી ડેવલપ થઈ, પ્લસ ઘણા બધા મચ્છરોના ફેલાવો, વ્યાપ પણ ઓછો કરવા માટેના પ્રયત્નો કર્યા હતા,
1: એટલે બાજુ ઓછું થયું,
0: એટલે મચ્છરોનું પ્રોડક્શન ઓછું થયું, સાથે સાથે પ્રાણીઓમાં ઇમ્યુનિટી ડેવલપ થઈ ગઈ,
1: પ્રતિકારક શક્તિ વધી ગઈ,
0: રોગ પ્રતિકારક શક્તિ વધી ગઈ, એટલે પ્રાણીઓ જે છે એ ઇન્ફેક્ટ ઓછા થયા, એના થકી મનુષ્યને પણ ઓછું ઇન્ફેક્શન થયું, કારણ કે પ્રાણીઓમાંથી જે લોહી

0: ખેંચી અને જે મચ્છર ઇન્ફેક્ટ થતા હતા, રીઇન્ફેક્શન નો ચાન્સ એ ઓછો થઈ ગયો.
1: બરાબર.
0: એટલે કમ્પેરેટિવલી આખું બધા જ એક પ્લેટફોર્મ પર આવી અને યોગ્ય સંકલિત રીતે કામ કર્યું અને એના જ કારણે આ સક્સેસ પ્રાપ્ત થયું. આ એની સૌથી સારામાં સારી સક્સેસ સ્ટોરી માનું છું કે વન હેલ્થ અભિગમથી. અને હવે તો લગભગ બધા જ અભિગમ વન હેલ્થ એપ્રોચ જ હોય છે, અને પ્રાદેશિક સ્તરે વાત કરીએ, રાજ્ય સ્તરે અને નેશનલ સ્તરે વન હેલ્થ જે છે એને આપણા મોટા મોટા અધિકારીઓ જે છે એ લીડ કરે છે એ પ્રોગ્રામને, અને માનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા પણ આ વન હેલ્થ જે છે એને ખૂબ ભાર આપવામાં આવે છે.
2: જેને આપણે હોલિસ્ટિક એપ્રોચ કહે છે,
0: હોલિસ્ટિક એપ્રોચ આપણે કહીએ, સંપૂર્ણ સ્વાસ્થ્ય, સંપૂર્ણ એલિમેન્ટ્સનું, પર્યાવરણના તમામ એલિમેન્ટ્સ છે એનું એનું સ્વાસ્થ્ય જે છે એકબીજાની સાથે સંકળાયેલું છે, અને તમામનું સ્વાસ્થ્ય આપણે સમાન રીતે જાળવવાનું છે. માત્ર સ્વાર્થી બની અને આપણા જ સ્વાસ્થ્યની ચિંતા નથી કરવાની, પર્યાવરણની અને મનુષ્યની બધાના સ્વાસ્થ્યની ચિંતા કરવાની છે.
1: જી જી, બહુ સરસ માહિતી રહી. અને ખરેખર પર્યાવરણનો આ સંદેશ જ કહેવાય કે આપણે બધાના સ્વાસ્થ્યની ચિંતા સેવવાની છે.
2: એટલે તમે માત્ર તમારી નહીં બીજા બધાની પણ
1: ચિંતા કરો જ કરો. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ધન્યવાદ.
0: ખૂબ ખૂબ આભાર આપનો પણ.
2: ખૂબ સરસ માહિતી મળી છે. ખૂબ આભાર.
0: ખૂબ આભાર. ધન્યવાદ.
1: મિત્રો, ગીર ફાઉન્ડેશન પણ એમ જ ઈચ્છે છે કે આપણે સૌ આપણી આસપાસના જીવો, વનસ્પતિ અને વાતાવરણને વધુ નિરોગી રાખીએ
2: અને તો જ આપણે સુખી રહી શકીશું. આ બાબતે તમારું શું કહેવું છે?
1: તમારા વિચારો જણાવવા અત્યારે જ ફોન કરો
2: 94-276-065-96 આ નંબર ઉપર, અને પત્ર લખવાનું સરનામું પણ ફરી યાદ કરાવી દઉં.
1: હરિયાળો ગુજરાત,
2: ગીર ફાઉન્ડેશન,
1: ઇન્દ્રા પ્રકૃતિ ઉદ્યાન,
2: પોસ્ટ ઓફિસ, સેક્ટર 7, ગાંધીનગર.
1: તો મિત્રો, આવતા રવિવારે આવી જ રસપ્રદ ચર્ચા લઈને ફરી મળીશું અને ગૌરવથી ગાઈશું.

આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત, પ્રાયોજક ગીર ફાઉન્ડેશન ગાંધીનગર. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મિત્રો, આપને ફરીથી સંભળાવીએ આઈસીસી વિમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત એજબેસ્ટન સ્ટેડિયમ બર્મિંગહામ ઇંગ્લેન્ડ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર T20 ક્રિકેટ મેચની રમતનો આંખે જોયો અહેવાલ.

0: एमपी अभिषेक बैनर्जी फॉर ओवर 9 आवर्स फॉर हिज अलेज्ड इन्वॉल्वमेंट इन द सिग्नेचर फॉर्जरी केस ऑफ पार्टी एमएलएज. अकॉर्डिंग टू सोर्सेज, द एजेंसी इंटरोगेटेड तृणमूल कांग्रेस एमएलए कुणाल घोष एंड अभिषेक बैनर्जी फेस टू फेस एट भवानी भवन द सीआईडी हेडक्वार्टर्स इन कोलकाता. In ICC Women's T20 World Cup, India defeated Pakistan by 64 runs in a Group A match in Edgbaston in Birmingham. India set a target of 171 runs for arch rivals Pakistan. In reply, Pakistan were all out with 106 runs in 17 overs. Earlier, opting to bat first, India posted 174-6 in their allotted 20 overs. And that is the end of this news bulletin.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મિત્રો, અત્યારે સ્ટુડિયોની ઘડિયાળમાં 11:10 થઈ છે. આ સાથે જ અમારા આજના કાર્યક્રમો અહીં સંપન્ન થયા. આવતીકાલે સવારે 5:55 મિનિટે આપને ફરી મળીશું. તો ત્યાં સુધી રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.